નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर। ईश्वरे बनावेला बढ़ा जीवों माथी फक्त मानवी एकलो ज पैसा कमाय छे, पण बीजो एक पण जीव भूख्यो रहतो नथी अने मानवी क्यारे धरातो नथी। मित्रों, आ विचार एटला माटे उत्तम छे कारण के आपणे सौ पेटियो रळवा माटे કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ, પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી। આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો જ સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે ને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: એક 10-12 વર્ષનો બાળક હતો, શાળાએ જતો હતો અને એને લાલ રંગની પેન્સિલ બહુ જ ગમતી. એટલો બધો લગાવ એના માટે, હવે એ પેન્સિલ છે ખોવાઈ ગઈ. એને રડાકૂડ કરી નાખી, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ, માં મારી પેન્સિલ ખોવાઈ ગઈ. એમ એમ કરતા એ થોડો 15-16 વર્ષનો થયો. પછી એને સમજાયું કે પેન્સિલ એટલી મહત્વની નહોતી, હવે એને પેન ગમવા માંડી હતી, અમુક બ્રાન્ડની જ પેન. હવે પેન પણ ખોવાઈ ગઈ, ફરી પાછી રડારો, માં મારી પેન ખોવાઈ ગઈ, માં મારી પેન ખોવાઈ ગઈ. હવે પાછો થોડો મોટો થાય છે અને હવે એને સમજાયું કે આ પેનથી જે લખાય છે એ પુસ્તક વધારે મહત્વના છે, અને એ પુસ્તકો માટે થઈને ખૂબ લગાવ થયો, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું, ખૂબ વાંચ્યું. પણ એની દ્રષ્ટિ નબળી પડી ગઈ. હવે એની મા પાસે રડે છે કે મારી જુવાની ચાલી ગઈ, મારી જુવાની ચાલી ગઈ. એમ એમ કરતા થોડા સમયમાં એની મા પણ ચાલી જાય છે અને હવે એને સંબંધોનું મૂલ્ય સમજાય છે અને હવે આખા ગામમાં ફરતો રડે છે, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ, મારી મા ચાલી ગઈ. વાર્તા તો નાની છે પણ એનું હાર્દ એ બહુ મોટું છે. ડિટેચમેન્ટ ઇઝ ધ ડેસ્ટિનેશન. શ્રી કૃષ્ણનો અનાસક્તિ યોગ પણ આ જ કહે છે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સંબંધ એની એક્સપાયરી ડેટ હોય જ છે અને એટલે જ એને કહેવાય છે ઋણાનું બંધ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સુંદર પંક્તિઓ મારી પાસે આવી છે, મારે તમારી સાથે વહેંચવી છે. જીવી લો કંઈક એવી રીતે, જીવી લો કંઈક એવી રીતે કે લાગે જિંદગી આપણને નહીં પણ જિંદગીને આપણે મળી ગયા હોઈએ. અદ્ભુત આ પંક્તિઓને સમર્થન આપે છે આ બીજી પંક્તિઓ. જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે, જ્યારે આખી દુનિયા કહે કે હાર માની લે અને તમારી અંદરથી અવાજ આવે કે હજુ એક પ્રયાસ તો કર, તો સમજી લેવાનું છે કે આ વખતે તમારી જીત પાક્કી છે. જીવનમાં આમ થતું જ હોય છે કે જિંદગીને આપણે જીવવાની છે એવા વિચાર સાથે આપણે જીવતા હોઈએ, પણ જો એમ લાગવા માંડે અથવા એવા પ્રયાસો કરીએ કે આ જીવન છે કે આપણને જીવી જાય, જેમ વહે છે સમય તેમ વહેતા રહીએ, સુખ હોય કે દુઃખ આપણે માણસ બનીને દયા કરુણા અને આપણી સાથે આપણા પરિવાર અને સમાજ ને બીજાનો પણ વિચાર કરતા રહીએ તો જીવન આપણને સ્વીકારી લે છે. અને એવી જ વાત છે કે નાસીપાસ થવાનું નથી જીવનમાં, ક્યારે જ્યારે તમારું હૈયું એમ બોલી ઉઠે છે એક થઈ જાય, એક વાર ફરી થઈ જાય, તો સમજી લો કે તમે જીવનને પણ જીતી ગયા છો. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પંથે પંથે સંગ બદલાશે, પંથે પંથે સંગ બદલાશે, અવિરત ચાલવું એ આદત તું રાખ, ગરજ પતે ને રંગ બદલાશે, ગરજ પતે ને રંગ બદલાશે, હકીકત પચાવતું એ કાળજું તું રાખ. આપણા સૌના સંસારમાં આ ક્રમ તો રહેવાનો જ છે, પણ સતત ચાલતા રહેવું જીવન સાથે અને આપણા કાળજાને મજબૂત રાખવું એ તો આપણા હાથની વાત છે. કહે છે ને કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાતા વ્યક્તિત્વમાં અમુક વ્યક્તિઓ એવા પણ આપણે મળી જાય અથવા તો શોધી નાખવા પડે કે જેની પરિભાષા જીવનભર આપણા માટે ક્યારેય બદલાય નહીં, અને એવા ન બદલાતા પરિભાષિત વ્યક્તિઓનો સંબંધ સાચવી રાખવો જોઈએ. ત્યાં ઝૂકવું પડે તો ઝૂકી જવું જોઈએ, ત્યાં તમારું ઝૂકેલું પણ તમને ઉન્નત શિખર પર પહોંચાડે છે. સબમિશન ને શરણાગતિનો સ્વીકાર ભાવ આપે છે, અને એવા જ વ્યક્તિઓ તમારા જીવનનું મૂલ્ય તમને અપાવે છે, તમને મોક્ષ જેટલો જ આનંદ અને પરિતૃપ્તિ કરાવે છે. તો યાદ રાખો, આપણે એ વ્યક્તિઓને શોધવાના છે અથવા મળે ત્યારે ઓળખી લેવાના છે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે. એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા. અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસ કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માનમાં

0: તમારો જીવ બચાવી શક્યો છો? આ તો જવાબ છે, તે તારો પ્રયત્ન 100% કર્યો, માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે, કઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नं चित्तं विष्णे भुवनं विष्णम् अतो विलासो यदि ते सुखे स्यात् चित्तप्रसादे प्रथम यत्स्वे। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखू जगत खिन्न देखाशे। एटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानु प्रयत्न करो जोईए। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजे एआर। ईश्वरे बनावेला बधा जीवोमांथी फक्त मानवी एकलो ज पैसा कमाए छे, पण बीजा एक पण जीव भूख्या रहता नथी अने मानवी क्यारे धरातो नथी। आ उत्तम सुविचार छे, कारण के आपणे सौ कारण आपीए छीए के पेटियो रड़वा અમારે કમાવવું પડે અને દુનિયાવી સુખ પાછળ આપણે ભોગ વિલાસ પાછળ એ નાણાં ખર્ચીએ છીએ અને એના માટે જ સાચી રીતે કમાઈએ છીએ એવું કહેવાય। પણ વાત એ છે કે એ કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ। તો મિત્રો, કર્મ કરવાનું છે, પૈસા તો કમાવાના છે, પરંતુ સિદ્ધાંત અને સામાજિક જે દુનિયાવી નિયમો છે જેનાથી બીજા જીવનું કલ્યાણ થાય એને ક્યારેય નેવે મૂકીને ધન દોલત ન કમાવી જોઈએ, કારણ કે ઉપરવાળાએ જન્મ આપ્યો છે તો અન્ન માટેનું કર્મ પણ આપ્યું છે। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

હવે લગ્ન એ ઈશ્વરીય કલ્યાણકારી એવું બંધન છે કે જેમાં બે આત્માઓ છે એ એકરૂપ થાય છે. હવે આપણને એમ થાય કે આ બધા લગ્નની વિધિઓ, આ મંગલ ફેરા અને આ બધું કેવી રીતે આવ્યું હશે? તો એનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં મળી આવે છે. ઋગ્વેદના 10મા મંડલમાં 85મા સ્તોત્રની અંદર આ વિવાહ સૂક્તમ નામનું સ્તોત્ર મળી આવે છે, જેની રચના સૂર્યપુત્રી સૂર્યાએ કરેલી છે. હવે સૂર્ય ભગવાન છે એ પોતાની પુત્રી સૂર્યાના લગ્ન અશ્વિની કુમાર સાથે કરાવવા માંગતા હતા, પણ સૂર્યા છે એ સોમદેવ સાથે પરણવા માંગતા હતા. તો ખુશી ખુશી સૂર્ય ભગવાને તેના લગ્ન સોમદેવ સાથે કરાવી દીધા અને અશ્વિની કુમારો છે એ સોમદેવના બેસ્ટ મેન બન્યા, એટલે કે અણવર બન્યા. અને એટલે આ સ્તોત્રને સૂર્યા સ્તોત્ર કે સૂર્યા સોમ સ્તોત્ર પણ કહેવામાં આવે છે. આજના અત્યારના સંદર્ભમાં જોઈએ તો આપણા જે હિન્દુ લગ્ન સંસ્કાર છે એમાં પણ એ જ શ્લોકો વડે આ સંસ્કાર સંપન્ન કરાવવામાં આવે છે, અને જેમાં આ નવદંપતિ છે એના માટે એક સમૃદ્ધ જીવન જીવવા માટે થઈ અને પ્રાર્થનાને કામના કરવામાં આવે છે. તો આપણે અત્યારે પણ આ લગ્નની અંદર જે ઉજવણીને જેટલું મહત્ત્વ આપીએ છીએ ને, એટલું જ મહત્ત્વ આ પ્રાચીન વિધિ વિધાનોને પણ આપવું જોઈએ. અને અગ્નિદેવની સાક્ષીએ આ લગ્નનું બંધન છે એ ઉજવવું જોઈએ.

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું, સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. આ સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

એક સુંદર મજાનો સંદેશો મને મળ્યો. એમાં લખ્યું હતું કે કિંમત અથવા જીવનમાં સંબંધો, માણસ અને કામનું મૂલ્યાંકન કોઈ કરતું નથી, અને કરવું પડે તો કેવી રીતે કરવું તે સમજાતું નથી. મેં એમને જવાબ આપ્યો કે કિંમત એ પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુની નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, તમારા અને મારા, પણ કિંમત સંબંધોની નથી, તેના ઉપર મૂકેલા વિશ્વાસની છે. શ્રોતા મિત્રો, તમે પણ વિચાર કરી લેજો, મૂલ્યાંકન અને કિંમત આંકવા જતા આપણે સાચી વસ્તુની સાચી કિંમત આંકીએ છીએ એ કરતા આપણે કોની કિંમત આંકવા બેઠા છીએ એ વિચાર કરી લેવો જોઈએ. અમૂલ્ય કે પછી જેનું કંઈ પણ મૂલ્ય નથી, આ બંને શબ્દ વચ્ચે કોઈ ભેદ છે ખરો? વિચાર તો કરી જુઓ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
3: ગીતામૃતમ 10મા અધ્યાયમાં વિભૂતિ યોગમાં આપણે અત્યારે ચાલી રહ્યા છે. કૃષ્ણ છેલ્લે એમ કહેતા હતા કે એતામ વિભૂતિ યોગમ ચ મમ યોવેત્તિ તત્વતઃ, મારા વિભૂતિ યોગને જે તત્વતઃ જાણે છે. અગત્યનો શબ્દ હતો તત્વતઃ. માહિતીઓ એકઠી કરીએ તો એ તત્વતઃ જાણવું ના કહેવાય, તત્વજ્ઞાન શબ્દ જ એ ઉપરથી પડ્યો છે. તત્વ તે પણ તત્વતઃ જે જાણે તે નિશ્ચલપણે યોગની સાથે જોડાય, તેનો ઈશ્વરની સાથે સીધો સંબંધ બંધાય અને તે ઈશ્વરને પ્રાપ્ત કરે, આમાં કોઈ શંકા રાખવાની જરૂર નથી. આગળ ચાલીએ છીએ આપણે 10મા અધ્યાયના 8મા શ્લોક તરફ. અહમ સર્વસ્ય પ્રભવો

0: सर्वं प्रवर्तते इति मत्वा भजन्ते मां बुधाः भावसमन्विताः।
1: बुधाः, बुधजनो, बुधजनो એટલે જ્ઞાની જનો,
0: જે લોકોના મનમાં, જે લોકોના અંદર કંઈક જ્ઞાન છે એવા, સાદી રીતે કહીએ તો બુદ્ધિમાન માણસો, ફક્ત બુદ્ધિમાન એમ કહીએ એટલે તો પછી જરા પ્રશ્ન થાય છે, કારણ કે બુદ્ધિને આપણે અંતઃકરણનો એક ભાગ કહ્યો છે। અહીંયા હું અર્થ કરતી વખતે એટલું ઉમેરું છું કે બુધાહ એમ કહીએ ત્યારે એ બુદ્ધિમાન જનો, એટલે કોઈ પણ વસ્તુને સમજવાની જેમનામાં વિશેષ શક્તિ છે એવા જ્ઞાનીમાં હોય, એવો એક શ્લોક છે કે જ્ઞાનીઓને સહેલાઈથી સમજાવી શકાય, સાવ અજ્ઞાની હોય એને પણ સમજાવી શકાય, પણ જ્ઞાન લવ દુર્વિદગ્ધમ બ્રહ્માભિજતમ નરમ નરંજયતે। અધૂરું જ્ઞાન હોય અને એના કારણે હું જ્ઞાની છું એમ માનીને બેઠો હોય તો એને કોઈ સમજાવી શકે નહીં, એ બુધ નથી। બુદ્ધિમાન એ છે કે જે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જવા માટે સતત તૈયાર હોય। આનો ભદ્રાહ કર્તવો યંતો વિશ્વતઃ, એવું વેદમાં કહેવાયું છે। ઉત્તમ વિચારો ચારે દિશાએથી, કોઈ પણ દિશાએથી, વિશ્વતઃ બધી બાજુથી અમને આવીને મળો, પ્રાપ્ત થાઓ। એટલે જે અમારી પાસે અત્યારે નથી એવો વિચાર, જેના વિશે અમે ચિંતન નથી કર્યું એવો કોઈ વિચાર અમારી પાસે આવો, અમે એને સ્વીકારવા તૈયાર છીએ। વિશ્વતઃ, હું જે કહું છું તે સાચું એમ જ્યારે કે કોઈ જ્ઞાની, ત્યારે સમજવું કે આના કરતા મોટો અજ્ઞાની બીજો કોઈ નથી। આટલું મોટું બ્રહ્માંડ છે, તમે ન જાણતા હો એવું ઘણું બધું હોઈ શકે છે। બુધાહ, આવા બુદ્ધજનો કે જે જ્ઞાનને સ્વીકારવા માટે સર્વદા સિદ્ધ છે અને સર્વથા સિદ્ધ છે, એટલા માટે બુધાહની સાથે એક વિશેષણ અહીંયા ઉમેર્યું છે, ભાવ સમન્વિતાહ। ભાવ સમન્વિતાહ, એમની અંદર ભાવ સમાયેલો હોય, ભાવ ના હોય તો કોરું જ્ઞાન, એ કોરું જ્ઞાન કશા કામનું નથી, એ તો પરુષ હોય છે, કઠોર હોય છે। એટલે આપણા પુરાણોએ સામાન્ય માણસને સમજાવવા માટે કથાઓના, આખ્યાનોના, વાર્તાઓના માર્ગ લીધા, એમાં પણ બાકી બધા પુરાણ 17 પુરાણ રચી નાખ્યા વેદવ્યાસજીએ, પણ એમને શાંતિ નહોતી મળતી, કારણ કે એમાં જ્ઞાન હતું, અને જ્ઞાન કોઈને કોઈ રીતે, કોઈના ને કોઈના મુખે એમણે પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો હતો। જ્ઞાન તો પરુષ હોય છે, કઠોર હોય છે, તેજસ્વીતા એનામાં હોય છે, એટલે થોડુંક દાહક પણ હોય છે। એમણે કહ્યું કે મને કેમ આમ થાય છે, મને સંતોષ, મને શાંતિ કેમ નથી, તો કહેવામાં આવ્યું કે આ 17 પુરાણોમાં જ્ઞાન તો છે, પણ ભાવ ક્યાં છે, રસ ક્યાં છે, આસ્વાદ્યતા ક્યાં છે, એ જો હોય તો એ જ્ઞાન સરળતાથી કોઈના પણ મનની અંદર ઉતરી જાય, અને સરસ છે।

એટલે સાથે ને સાથે આનંદ આપતો જાય. રસ્ય તે અસૌ ઇતિ રસ્ય રસ, આનંદ આપે. આનંદ સાથે, ખાલી ગમ્મત સાથે જ્ઞાન એવા શબ્દો આપણે પ્રયોજીએ છીએ એ અપર્યાપ્ત છે, અધૂરા છે. એટલું નહીં, એ જ્ઞાન એટલે જ્ઞાન નથી, એ તો ઇન્ફોર્મેશન હોય છે. ગમ્મત સાથે અપાય, બરોબર છે, એક રસ્તો છે. પણ રસપૂર્વક, ભાવપૂર્વક, એટલે ખાલી બુદ્ધ જ નહીં, પણ અહીંયા શબ્દ વાપર્યો ભાવ સમન્વિતા, જેમની અંદર ભાવ છે. આપણે છીએ ને, જેમ આપણા શરીરની અંદર બધા જુદા જુદા તંત્ર ચાલે છે, શ્વસન તંત્ર ને પચન તંત્ર ને પ્રજનન તંત્ર ને રુધિરાભિસરણ તંત્ર ને આવા જે બધા તંત્ર ચાલે છે, એમાં બે તંત્રોને આપણે ભૂલી જઈએ છીએ. એક છે બુદ્ધિતંત્ર અને બીજું છે હૃદય તંત્ર. ભગવાને બે વસ્તુઓ આપી છે આપણને, જે પ્રાણીઓને આપવામાં કંજુસાઈ કરી છે. તે બે વસ્તુઓ છે મગજ અને ભાવ, લાગણી. એટલે એક લાગણી તંત્ર ચાલે છે અને એક બુદ્ધિ તંત્ર ચાલે છે. કેટલાક લોકો માત્ર પોતાનો બધો જ વ્યવહાર બુદ્ધિના દોરવાયા કરે, એટલે બુદ્ધિ આવે એટલે તર્ક આવે, તર્ક આવે એટલે તર્કની સાથે જોડાયેલી વસ્તુઓ આવે, અને હૃદય આવે એટલે લાગણી આવે, પ્રેમ આવે, ભાવ આવે. અહીંયા આ કહે છે કે આ બંનેને સાથે રાખવા પડે, બુદ્ધિપૂર્વક સમજવાનું અને લાગણીપૂર્વક વર્તવાનું. ભાવ ના હોય તો નહીં ચાલે. ભાવ સમન્વિતા બુદ્ધા, એવા બુદ્ધજનો. બુદ્ધજનો માટે એક સારો શબ્દ વાપરી શકાય, ડાયા માણસો. એવા બુદ્ધજનો કે જેમનું લાગણી તંત્ર ચાલુ છે, અને લાગણી તંત્ર કામ કરે છે તો એની અંદર ભક્તિ આવે છે, ભાવ, અને એ આવે છે તો શ્રદ્ધા આવે છે. બાકી કેવળ બુદ્ધિ તો તર્ક કર્યા કરશે, કેમ કેમ કેમ કેમ, તર્કનો કોઈ અંત નહીં આવે. કોઈ એક ઠેકાણે તો શ્રદ્ધા બેસાડવી પડશે, કોઈ એક જગ્યાએ તો આપણે સમર્પણ કરવું પડશે. એટલા માટે અહીંયા પેલા બુદ્ધજનો માટે ભાવ સમન્વિતા આ શબ્દ વાપર્યો. આ જે જ્ઞાન છે, જે કહેવાયું છે, જે ઈશ્વરનો વિભૂતિ યોગ છે, એને કેવળ તર્કથી સમજવાનો નથી, એને ભાવપૂર્વક અનુભવવાનો છે. આ બે થાય તો ભાવ સમન્વિતા બુદ્ધા, બુદ્ધા નથી બુધા છે, ભાવ સમન્વિતા બુધા માં ભજંતે, જો મારું ભજન કરે તો. ભાવપૂર્વક, રસપૂર્વક, ભક્તિપૂર્વક, જ્ઞાનને આધારે જો મને ભજતા હોય, કેવા મને ભજતા હોય, તો અહીંયા જ્ઞાનની વાત ફરી પાછી આવી ગઈ, જે આગળ ચાલે છે. આખી જ્ઞાન યોગની વાત ચાલે છે, એટલે અહીંયા જ્ઞાન આવશે. એ કહે છે કે અહમ સર્વસ્ય પ્રભવો, જે મેં તને આગળ વાત કહી કે આ સમસ્ત જગતનો પ્રભવ, એનું ઉત્પત્તિ સ્થાન, એનો આદિ ઈશ્વર છે. મત્તઃ સર્વમ પ્રવર્તતે, અને એ ઈશ્વરમાંથી જ બાકી બધું જ પ્રવૃત્ત થયું છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને ઈશ્વરમાંથી થાય છે. આપણે પ્રભાવ અને પ્રલય કયો, એવો જ આ શબ્દ આવ્યો, પ્રવૃત્તિ અને નિવૃત્તિ.

જે જડ છે એ પ્રવૃત્ત છે, જે ચેતન છે એ સાવ સાક્ષીભૂત છે. પણ આ વાતને સમજવી પડે, અચેતન છે અને છતાં પ્રવૃત્ત છે એ જગત છે આખું, અને ચેતન છે છતાં સાક્ષીભૂત છે. અને ત્યારે એને સમજવું પડે કે આમાંથી જ બધું સર્જાયું છે અને આમાં જ બધું વિલીન થઈ જવાનું છે. અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વમ પ્રવર્તતે. આ સર્વ જે કંઈ અહીંયા તમારા અનુભવોમાં આવે છે એ બધું મારા થકી, મારામાંથી પ્રવૃત્ત થયું છે, મારામાંથી જ સર્જાયું છે. એટલે જ્યાં જ્યાં નજર તારી ઠરે ત્યાં ત્યાં યાદ રાખજે કે ઈશ્વર છે, ઈશ્વરનો જ અંશ છે. પણ આ વાતને બરોબર સમજીને, આ જ્ઞાનને અંદર ઉતારીને પણ ભાવપૂર્વક જો મારું ભજન, ઈશ્વરનું ભજન કરવામાં આવે તો એ પછી મુક્ત જ છે. અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા, એમ માનીને એમ જાણીને, ભજંતે માં જે બુદ્ધજનો છે તે ભાવ સમન્વિત થઈને મારું ભજન કરે છે. આવું જગતમાં જોવા મળ્યું છે. એના ઉદાહરણો તમને હું આપી શકું કે આવા જ્ઞાનીઓ આ પ્રમાણે મને, મારા તત્વને સમજીને મને ભજે છે, ઈશ્વરને ભજે છે. પણ ઈશ્વરને ભજે છે એ વખતે એમના અંદર પેલું જ્ઞાન મોજૂદ છે અને ભાવ પણ મોજૂદ છે, એને કારણે એવી રીતે ભજે છે. તો કેવા થાય છે, મચ્ચિત્તા મદગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ કથયંતશ્ચ માં નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. આવા લોકો જે બુદ્ધજનો છે, જેમને જ્ઞાન છે, જેમને ઈશ્વર એ જ સર્વનો રચયિતા છે, એની સભાનતા છે, જેમના હૃદયની અંદર લાગણી તંત્ર જાગૃત છે, એવા લોકો આપણે કહીએ કે મૃત્યુ પામે એટલે ઈશ્વરને પામી જાય. મૃત્યુ પામવાની ક્યાં જરૂરત છે, અહીં જ આ જગતમાં જ્યાં છે ત્યાં જે સ્વરૂપમાં એ બુદ્ધજન છે તે સ્વરૂપમાં હોવા છતાં મચ્ચિત્તા, એમનું ચિત્ત ક્યાં છે, ઈશ્વરમાં છે. બધું કર્યા કરે છે અને ચિત્ત છે એ ઈશ્વરમાં છે. પાણીયારી પાણી ભરીને આવતી હોય, પનિહારી બેડું ચડાવ્યું હોય ઉપર, માથા ઉપર એક ચરડી હોય અને આના ઉપર એક ઘડો હોય, પાણી ભરેલું હોય, ડોકું હાલતું હોય, દુનિયાભરની વાતો કરતી હોય પોતાની સખીઓ સાથે, પણ એનું ધ્યાન તો પેલામાં જ હોય, પાણીમાં જ હોય. નટ છે દોરડા ઉપર આમ ચાલતો હોય, દોરડા ઉપર ચાલે છે, દોરડું હાલે છે, એની નજર એ બધા ઉપર પણ છે, પણ એનું ધ્યાન તો બરોબર દોરડા ઉપર છે. એટલે એક ભક્તે કહ્યું કે પનિહારી કો ધ્યાન લગ્યો મટકી અને દોર કો ધ્યાન લગ્યો નટકી. ક્યાં છે ચિત્ત, ક્યાં છે ત્યાં. આ મારા ભરેલા બેડામાંથી થોડું પણ પાણી છલકાય નહીં, એના માટે એ પ્રયત્ન કરે છે એવું આપણને દેખાય નહીં, કારણ કે એ તો દુનિયા

ની વાતો કરે છે, પણ ક્યારે જરૂર પડે એમ એનું ડોકું આલ્યા કરે છે એની આપણને ખબર પડતી નથી. આપણને એટલી જ ખબર પડે છે કે નદીએથી કે કુવેથી પાણી ભરીને ઘેર ગઈ ત્યાં સુધી એને પોતાના પાણીને છલકાવા દીધું નહીં, એ ઘડો ઉપરથી પડી ગયો નહીં, કારણ કે એનું ચિત્ત ત્યાં જ હતું. નટનું પણ એવું છે, આપણે જોયું, એને કહેવાય મત ચિત્તા. હા, ઈશ્વરમાં જ બધું જ કામ કરતા હોય, પણ ચિત્ત ક્યાં હોય? ઈશ્વરમાં. મત ચિત્તા મદગત પ્રાણા, એના પ્રાણ ઈશ્વરને જ અર્પણ કરેલા છે. પ્રાર્થના તો કરતા હોય છે કે પ્રાણ પ્રાણ સમયે, પણ ઈશ્વરમાં સ્થિર છે, ઈશ્વરને અર્પણ કરી દીધેલા છે પ્રાણ. આ જીવન છે ત્યાં સુધી બરોબર છે, ચાલ્યા કરવાનું છે, પણ પ્રાણ છે એ પરમેશ્વરમાં છે, પરમેશ્વરને એણે અર્પણ કર્યા છે. સમર્પણ ભાવમાં આપણે જોયું હતું મદગત પ્રાણા, એમના પ્રાણ મારી અંદર સ્થિર છે. અને આવા લોકો જો બે એકઠા થાય તો કરે શું, કોની વાતો કરે? શેરના ભાવ વધી ગયા છે, પેટ્રોલ મોંઘું થઈ ગયું છે, મારી પાસે આટલા પૈસા પડ્યા છે તો એ પૈસાનું રોકાણ કઈ જગ્યાએ કરું, કે રોગ કેવા વધી ગયા છે? આ બધી ચર્ચાઓ આપણે જગતમાં થતી હોય છે, જોઈએ છીએ. જ્યારે બે માણસો મળે ત્યારે આ જ વાત ચાલતી હોય. પણ જે લોકોએ મત ચિત્તા, હા, જેમનું ચિત્ત મારી અંદર છે, જેમના પ્રાણ મારી અંદર છે, એવા જે ભક્ત લોકો છે, જે લાગણીશીલ પણ છે અને જ્ઞાનવાન પણ છે, એવા જો બે લોકો સામસામે મળ્યા તો એમની વાતનો વિષય શું હોય? એટલા માટે આપણે એના માટે શબ્દ વાપરતા થયા છીએ. ગુજરાતીમાં બહુ સરસ અને વિવિધ વિસ્તૃત અર્થમાં વપરાય છે એ શબ્દ, સત્સંગ થાય. જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ગદ્દે સે ગદ્દા મિલે તો કરે લાતમ લાત. એવા લોકો જો મળે તો પરસ્પર એમની વાર્તાનો વિષય શું હોય? બોધયંત પરસ્પરમ, પરસ્પરને આની આ વાત બોધયંત, એ કહેતા જાય, ઓળખાવતા જાય, એને ખબર છે ને એને ખબર છે. અને એમના મનમાં હરિનું નામ ચાલ્યા કરે, એટલે એ સત્સંગ થાય. સાધુઓ મળે ત્યારે સત્સંગ થાય, સજ્જનો મળે ત્યારે સત્સંગ થાય. ક્યાં ગયા છે? તો કે સત્સંગમાં ગયા છે. ખાલી કથા વાર્તા વાંચવામાં કે સાંભળવામાં નહીં, સત્સંગતિમાં ગયા છે. સત્સંગતે કથાય કેમ ન કરોતિ પુંસામ, સત્સંગમાં ગયા છે. એટલે બે આવા બુદ્ધજનો, જ્ઞાનનો જેમની પાસે ડોળ નથી પણ સાચા અર્થમાં એમણે પ્રાપ્ત કર્યું છે, અનુભવ્યું છે, અને લાગણીઓથી એ જ પ્રમાણે એ વર્તતા જાય છે, એવા, એટલા માટે આગળ બે શબ્દો વાપર્યા, મત ચિત્તા મદગત પ્રાણા. એમનું ચિત્ત હંમેશા ઈશ્વરમાં છે, બધું જ કરતા હોવા છતાં એમના પ્રાણ ઈશ્વરમાં છે, બધું જ વર્તન કરતા હોવા છતાં, બધા જ મમત્વની સાથે, બધા જ વ્યવહારોની સાથે ચિત્ત ક્યાં છે? ત્યાં ઈશ્વરમાં છે.
એવા બુદ્ધ

जनो परस्पर मळे त्यारे परस्परम बोधयंतः, एक बीजाने बोध करे। આપણે સામાન્ય રીતે ગુજરાતીમાં બોધ કરે એટલે ઉપદેશ આપે એવો અર્થ કરીએ છીએ। અહીંયા બુદ્ધ ધાતુ છે, બુદ્ધ એટલે જાણવું, જ્ઞાન મેળવવું, પામવું। આવા જે બુદ્ધ જનો છે એ પરસ્પરમ બોધયંતઃ, એકબીજાને

બંને ઈશ્વરની અંદર પોતાના ચિત્તને અર્પણ કરી ચૂક્યા છે અને એટલા માટે એમનો વાર્તોનો વિષય બીજું કશું થતું નથી, પણ એ જ વાતોનો વિષય પણ બને છે. એમની બીજી કોઈ સુખ દુઃખની વાતો નથી થતી, એમની બીજી કોઈ માન અપમાનની વાતો નથી થતી, એમની કઈ બીજી પામવા ન પામવાની વાતો નથી થતી. એમની વચ્ચે વાત થાય છે તો શેની વાત થાય છે? ઈશ્વર તત્વની વાત થાય છે, જે એકબીજાને જાણે છે છતાં પરસ્પર વાત કરે ત્યારે એ જ વાત કરતા હોય છે. એટલા માટે મેં શબ્દ વાપર્યો સત્સંગ થાય છે એમની બેની વચ્ચે. કથયંતશ્ચ માં નિત્યમ, એમની વચ્ચે કથન કથા થાય છે. કથા વાર્તા આપણે કહીએ છીએ ને, કથા વાર્તા. તો કથા વાર્તા શેની થાય છે? ઈશ્વર તત્વની. કથયંતશ્ચ માં, મને, મારી કથા કરે છે, મારી વાત કરે છે, એકબીજાને બોધ કરે. જે બોધ એમની અંદર પોતાનામાં જ છે અને કથા વાર્તા કરે ત્યારે કોણે શું કાળા કામ કર્યા અને કોણે શું ધોળા કામ કર્યા એની વાતો નથી થતી. કથયંતઃ માં, માં જ્યારે આપણે આગળ પણ જોયું છે જ્યાં માં શબ્દ વાપર્યો છે કૃષ્ણ ત્યાં આપણે પરમેશ્વર શબ્દ લેવાનો છે. મારી જ કથા વાર્તા કરે છે એ લોકો. કથયંતશ્ચ માં, ક્યારે? નિત્યમ, હંમેશ. બે એવા જનો મળ્યા એટલે ઈશ્વરનું સ્મરણ, બીજી કોઈ વાત જ નહીં. એવા જનો એમ કરતા કરતા તુષ્યંતિ ચ રમંતિ ચ, એમને જે સંતોષ છે એ એમાં જ છે. આજે અમુક ભાઈ મળ્યા, આપણે વાતો કરી, હવે એ વાતો કરે છે, એમને એ ખબર છે કે આ એનો અંશ છે ને આ એનો અંશ છે, એટલે વાત કરે છે, તો એ જ વાત ચાલ્યા કરે છે. તુષ્યંતિ, એમાં એમને સંતોષ છે. એમાં ફલાણા ભાઈને ત્યાં ગયા મળવા માટે ચાહે ના પાઈ એ વાત નથી, એમને આ વાત થયાનો સંતોષ છે કે આજે કેવી સરસ વાતો થઈ, ઈશ્વરના તત્વની વાતો થઈ. તુષ્યંતિ ચ, અને એટલા માટે રમંતિ ચ, અને રમે છે, રમમાણ થાય છે, એની અંદર લીન હોય છે, માટે એ રમમાણ થાય છે. રમ એનાથી, રમણથી આનંદ હોય તો એમને સંતોષ પણ થાય છે અને આનંદ પણ થાય છે. એ લોકો પરમેશ્વરમાં જ નિરંતર નિત્ય રમ્યા કરે છે, રમમાણ હોય છે, એની અંદર જ એ પોતાના સર્વસ્વને સમર્પિત કરી ચૂક્યા હોય છે. અને આપણે ભક્તજનો કહીએ, આજ ભક્તજનની ભક્તિની ચર્ચાઓ કરતા હોય છે, તેષામ, દસમો શ્લોક આપણે આવ્યા છીએ, તે

તમામ ઉપયંતિ તે આવા જે સતત યુક્ત લોકો છે, જે ભજન કરે છે, એમને પ્રીતિપૂર્વકમ પ્રેમપૂર્વક મારું જે લોકો આ પ્રમાણે ભજન કરે છે એવા લોકોને હું બુદ્ધિયોગમ દદામી, એમને હું બુદ્ધિયોગ આપું છું, એમની અંદર જ્ઞાન યોગ નો પ્રકાશ હું પાથરું છું, બુદ્ધિગમ્ય યોગ જ્ઞાનથી જોડાવું, તત્વજ્ઞાન, આ તત્વજ્ઞાન છે જેને દર્શન કહીએ આપણે, એ યોગ આવા લોકોને પ્રાપ્ત થાય, ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય. અને ઈશ્વરની કૃપા ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે એનો સ્વભાવ આ પ્રમાણેનો થયો હોય. આટલું તો સમજવું જ પડે એને સૌથી પહેલા. એ સમજ્યા પછી એના માટે વાતોના વિષયો પણ બીજા નથી. જીવન જીવ્યા કરે છે શાંતિથી ને આનંદથી, અને ઈશ્વર માત્ર નિજ ભક્તિમાં નિત્ય પોતાની જાતને

0: માણ રાખે છે તેષામ સતત યુક્તાનામ, આ લોકો સતત યુક્ત છે, નિરંતર મારી સાથે જોડાયેલા છે, સતત યુક્તાનામ, નિરંતર મારી સાથે ધ્યાન વગેરે યોગ વગેરેથી જોડાયેલા છે, મારી અંદર એમનું ચિત્ત પરોવાયેલું છે, એટલે એ સતત યુક્તાનામ. આગળ જે કહ્યું નિત્યમ, એ જ અહીંયા ફરી એક વખત અહીંયા આ રીતે કહ્યું, એમને બુદ્ધિયોગમ દદામિ, એમના માટે બુદ્ધિયોગ છે, બુદ્ધિયોગ હું એમને આપું છું, ગમે તે એરે ઘેરે ખેરેને આપતો નથી. એટલા માટે એમ કહેવાયું કે ગોપનીયમ ગોપનીયમ ગોપનીયમ પ્રયત્નતઃ, તો એને હું આ બુદ્ધિયોગ પ્રદાન કરું છું, અને એનું પરિણામ શું, એનું ફળ શું આવશે, મામ ઉપયાંતિ, એ મને જ ઈશ્વરને જ પ્રાપ્ત કરશે. આપણે અત્યારે દસમા અધ્યાયના દસમા શ્લોક સુધી પહોંચ્યા છીએ. દસમા શ્લોકથી આગળ હવે આપણે વધવાનું છે, તો એ પહેલાં આપણે ફરી એક વખત એક દિવસનો સમો લઈ લઈએ, સમયની મર્યાદા છે, એટલે અહીંયા આપણે દસમા શ્લોકે થોભીશું, અને હવે જ્યારે આગળ વધશું ત્યારે અગિયારમા શ્લોકથી આગળ વધશું.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 91.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર

કરી શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512 99 66 88 95 12 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 9512 99 66 88 95 12 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આપણે છેલ્લી વખતે સફર પર હતા કુલ્લુ અને મનાલી, અને આજે આપણે સફર પર જવાના છીએ લાહોલ. યસ, ક્યુલોંગ. અને આજે આપણે લાહોલ, સ્પીતિ, ક્યુલોંગ, કઝા આ બધી જગ્યાઓ પર ફરવાના છે, એટલે કે એની આજુબાજુ કઈ જગ્યાઓ છે ફરવાલાયક એના વિશે પણ જાણીશું. ચાલો શરૂઆત કરીએ. આજે આપણે લાહોલ અને સ્પીતિ વિશે સાંભળીશું. લદ્દાખને અડીને આવેલા લાહોલ અને સ્પીતિ તદ્દન જ જુદી દુનિયા છે. બરફથી લદાયેલા અને વર્ષમાં 9 મહિના બહારની દુનિયાથી તદ્દન અલિપ્ત હિમ નદીઓ અને ઊંચાઈ પર આવેલા સરોવરોથી ભરપૂર આ પ્રતિકૂળ ભૂપ્રદેશ ચકિત કરી નાખનારા સૌંદર્યથી મઢાયેલો છે. 7મી સદીમાં બૌદ્ધ ધર્મની શરૂઆત અહીંયાથી થઈ હતી, અને આ પ્રદેશના લોકોએ તેના સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખ્યા છે. આખા પ્રદેશમાં છૂટાછવાયા 53 જેટલા મઠો છે, અને મઠો ફક્ત ધર્મની પીઠો જ નથી પણ શક્તિના ઝરા છે, અને કલા અને ધાર્મિક હસ્તલેખોનો ભંડાર છે. જિલ્લાના મુખ્ય ગામો છે કેલંગ અને કાઝા. આપણે હવે કેલંગ વિશે જાણીશું. હિમાચ્છાદિત પર્વતોની વચ્ચે આવેલો હરિયાળો પ્રદેશ લાહોલ સ્પીતિ જિલ્લાનું આ મુખ્ય મથક કહેવાય. લેહ તરફ જતા રોહતાંગ ઘાટ પાસે 3,340 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તે 3 ગોમ્પા માટે જાણીતું છે. કરડન ગોમ્પા, શશુર ગોમ્પા અને ટ્યુબ ગોમ્પા. અને ગોમ્પા એટલે તિબેટિયન બુદ્ધિસ્ટ મોનેસ્ટરી અથવા તો ટેમ્પલ. હવે ક્યુલોંગની આસપાસ કયા સ્થળો છે જે ફરવાલાયક છે અને જ્યાં જવું જોઈએ, તો એના વિશે હું વાત કરીશ, પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો ભારત પ્રવાસ અને પર્યટન. આજે અંજલિની સાથે.

હાય નમસ્કાર, વેલકમ અગેન. ધીસ ઇઝ અર્જનજલી અને તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આપણે ક્યુલોંગની વાત કરી, હવે ક્યુલોંગની આસપાસ કઈ જગ્યા આવેલી છે એના વિશે જાણીએ. પહેલું છે ટંડી. ચંદ્ર અને ભાગા નદીના સંગમ પર આવેલું આ ગામ ઘણા પુરાણો અને દંતકથાઓ સાથે વણાયેલું છે. એવું કહેવાય છે કે ચંદ્રની પુત્રી ચંદ્રા અને સૂર્યનો પુત્ર ભાગા અહીં પરણ્યા હતા. ટંડીથી 4 કિલોમીટર પર આવેલો ગુરુ ઘંટાલ મઠ લાહોરનો જૂનામાં જૂનો મઠ ગણાય છે. પિરામિડ આકારના છાપરાવાળા મઠ અને તેની સુંદર કોતરણીમાં પદ્મસંભવ અને વ્રજેશ્વરી દેવીની મૂર્તિઓ છે. જૂનના મધ્યભાગમાં પૂર્ણિમાને દિવસે અહીં ઘંટાલ ઉત્સવ ઉજવવામાં આવે છે. હવે થોડા આગળ જઈએ તો ગોંડલા નામની એક જગ્યા આવે. ચંદ્ર નદીના જમણે કાંઠે વસેલું આ ઐતિહાસિક ગામ ગોંડલાના ઠાકુરના 8 માળના કિલ્લા માટે જાણીતું છે. સ્થાનિક મઠમાં જુલાઈમાં

0: ઉત્સાહમાં ભરાતો મેળો ઘણા મુલાકાતીઓનું આકર્ષણ કેન્દ્ર છે.
1: ઉદયપુર, હવે તમે કહેશો આ તો રાજસ્થાનમાં છે?
0: નહીં, અહીંયા પણ ઉદયપુર નામની એક જગ્યા છે. ચિનાબ અને મયર નલ્લારના સંગમ પર આવેલું છે. આ ગામ 10મી અથવા તો 11મી સદીની દેવી મરકુબાની જટિલ કોતરણીવાળી મૂર્તિઓ માટે પ્રખ્યાત છે. અને એના પછી આવે છે ત્રિલોકનાથ મંદિર, એ પણ જોવાલાયક છે. ત્રિલોકનાથ ત્રણ વિશ્વના નાથનું આ પ્રખ્યાત મંદિર ચિનાબ નદીની કાંઠે આવેલા એક ગામમાં આવેલું છે. ગુરુ પદ્મસંભવ દ્વારા સ્થપાયેલા મંદિરમાં અવલોકિક સ્વરે શિવની 6 હાથવાળી મૂર્તિ પણ છે અને હિન્દુ અને બૌદ્ધ બંને માટે આ પૂજ્ય ગણાય છે. નેક્સ્ટ આપણે જવાના છીએ કઝા, એટલે તમે ક્યાંય ના જતા, કેમ કે આપણે આ સફરને ચાલુ રાખીશું ભારત પ્રવાસ અને પર્યટનમાં. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
2: Liquid music with mellow.

0: liquid music with Mehal.
1: ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, ને બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું મુકુલ, બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

ભાઈ નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. કઝા ક્યુલોંગથી 197 કિલોમીટર દૂર 3800 મીટરની ઊંચાઈ પર સ્પીતિ નદીના ધાબા કાંઠે આવેલું કઝા સ્પીતિ ખીણનું મુખ્ય મથક છે. આજુબાજુના મઠોની મુલાકાત લેવા માટે આ એક આશ્રય સ્થાન છે. ક્યાંથી આવે છે, ક્યાંથી દૂર આવેલું છે કે સ્પીતિ ખીણનો જૂનામાં જૂનો અને સૌથી મોટો મઠ કે પિક્ચર પોસ્ટકાર્ડની શૈલીમાં ગોઠવાયેલો છે. તેમાં વિરલ થાંકા, ચિત્રકામ, સંગીતના પુરાણા વાદ્યો અને હસ્તપ્રતો સંગ્રહિત છે. ત્યાંથી આગળ જશો તો આવશે કિબ્બર. કિબ્બર ગામ 4205 મીટરની ઊંચાઈ પર વસેલું છે અને મોટર રસ્તો અને વીજળી સુવિધાવાળું વિશ્વનું ઊંચામાં ઊંચું બાંધકામ ધરાવે છે. નેક્સ્ટ આપણે જે મઠ વિશે જાણવાના છીએ એનું નામ છે ટાબુ મઠ. આ પ્રખ્યાત મઠ 996માં બંધાયો હતો અને તેમાં ઉત્કૃષ્ટ દિવાલ ચિત્રો અને સાગોળના પુતળાને કારણે તેની હિમાલયના અજંતા તરીકે ગણના થાય છે. તિબેટના થોલિંગ ગોમ્પા પછીનું આ બીજું અતિ મહત્વનું ગોમ્પા છે અને યુનેસ્કોએ તેને વિશ્વ વિરાસતના સ્થળ તરીકે પણ જાહેર કર્યું છે. આ વિશાળ મઠ સંકુલમાં 9 મંદિરો, 23 ચોટન સંન્યાસીઓનું રહેઠાણ અને સંન્યાસીઓનું રહેઠાણ ઉપરાંત કેટલીક ગુફાઓ અને સમકાલીન બાંધકામો આવેલા છે. તેમાં પવિત્ર ધર્મગ્રંથોના સુવિચારો, ભીત ચિત્રો અને દિવાલ ચિત્રો પણ આવેલા છે. નેક્સ્ટ હું તમને લઈ જઈશ મંડી. એટલે તમે ક્યાંય ન જતા, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. આપણી સફર ચાલુ રહેશે.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના

હાય નમસ્કાર, તો સુધારજાંજલી તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન મંડી. મનોહારી મંડી એક મહત્વનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર બિયાસ નદીના ડાભા કાંઠે વસેલું છે. અગાઉ રાજાશાહી મંડી રાજ્યનું તે પાટનગર અને વેપાર વાણિજ્યનું મથક હતું. ટેકરીઓનું વારાણસી તરીકે જાણીતા મંડીમાં ઉત્કૃષ્ટ કોતણીવાળા 81 જેટલા મંદિરો છે. એના એમાં ખૂબ મહત્વના છે ભૂતનાથ, ત્રિલોકનાથ જે 1520માં બંધાયેલું, પંચવક્ર અને તરણા ટેકરી પાસે શ્યામકલી. મંડી સંત મંડવા સાથે પણ જોડાયેલું છે, જેમણે અહીં ધ્યાન યોગ કર્યા હતા એવું મનાય છે. મંડી તેના અનન્ય શિવરાત્રિ ઉત્સવ માટે પણ જાણીતું છે. ઉત્સવ 8 દિવસ સુધી ચાલે છે અને આ સમય દરમિયાન નજીકના મંદિરોના દેવ દેવીઓની પ્રતિકૃતિઓ રંગરંગીન સરઘસ દ્વારા ભગવાન ભૂતનાથ એટલે કે શિવના મંદિરે લાવવામાં આવે છે. આપણે સાંભળી રહ્યા છીએ રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે એટલે કે આરજે અંજલિની સાથે.

હાય નમસ્કાર, વેલકમ અગેન. ધીસ ઇઝ આરજે અંજલિ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. મંડીની આસપાસ અમુક જગ્યાઓ છે જ્યાં તમે જઈ શકો છો. એક છે રેવલસર. તરતા ટાપુઓવાળું આ પવિત્ર સરોવર શીખ, હિન્દુ અને બૌદ્ધ ત્રણ ધર્મીઓ માટે પવિત્ર સ્થળ છે. સરોવરને કાંઠે બૌદ્ધ મઠ, ગુરુદ્વારા અને મંદિર બાંધવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે બૌદ્ધ ઉપદેશક સંત પદ્મસંભવ ધ એનલાઇટેડનું જ્ઞાન ઉપદેશવા અહીંથી તિબેટ ગયા હતા. દસમા શીખ ગુરુ ગોવિંદસિંહે અહીંની મુલાકાત લીધી હતી અને અહીંયા રહ્યા હતા. એના પછી એક જગ્યા છે પરાશર સરોવર.

સુધી ઘેરાયેલું આ શાંત સરોવર બાંધી ગામ પાસે આવેલું છે. સંત પરાશરનું 3 માળનું પેગોડા શૈલીનું મંદિર 14મી સદીમાં શાંત વિસ્તારમાં રાજા બનસેને બનાવ્યું હતું એવું કહેવાય છે. સુંદરનગર. આ સુંદરનગર તેની પ્રાકૃતિક સુંદરતા અને સુખદેવ વાટિકા માટે મ્યામા માટે જાણીતું છે. જોગિંદરનગર વિશાળ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે જાણીતું છે. ટાંકી હોજ બારોટ નજીક આવેલ છે, જ્યાં ઇલેક્ટ્રિક ટ્રોલી દ્વારા પહોંચી શકાય છે. હજુ આગળ હું તમને લઈ જઈશ રેણુકાજી. યસ, આના વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન રેણુકાજી. આ અગત્યનું યાત્રાધામ પરશુરામ સાથે વણાયેલું છે. પરશુરામ વિષ્ણુના અવતાર હતા. તેમણે તેમના

લેતા ઋષિ જમદગ્નિની આજ્ઞાથી પોતાના માતાનો વધ કર્યો હતો. નવેમ્બર માસમાં અહીં ભરાતા મેળામાં રેણુકા અને તેના પુત્રને સ્મરણાંજલિ આપવામાં આવે છે. નિંદ્રાધીન મહેલાના આકારમાં રચાયેલું આ સરોવર રાજ્યનું સૌથી સુંદર અને સૌથી મોટું સરોવર છે. શાંત સરોવર 2.5 કિલોમીટરના ઘેરાવમાં ગાઢ વૃક્ષોવાળી ટેકરીઓની વચ્ચે આવેલું છે. સરોવરની આસપાસ રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે અને એના પુસ્તાની આસપાસ અનેક નાની મોટી દેરીઓ છે. વિષયક હોડીની સહેલગા ઉપલબ્ધ છે અને માછલા પકડવાની અહીંયા મનાય છે. ગાયત્રી મંદિર. રેણુકા સરોવરના ડાભા કાંઠે આવેલું મંદિર વેદ માતા મા ગાયત્રી હિન્દુ શાણપણનો ખજાનોના નામે સમર્પિત કરેલું છે. તેમાં પંચમુખી મા ગાયત્રીની આરસની મૂર્તિ, ગણપતિની આરસની મૂર્તિ, બ્રહ્મા વિષ્ણુ શિવ અને દેવરાજ ઇન્દ્રની મૂર્તિઓ છે. પરશુરામ તળાવ અને રેણુકા મંદિર. રેણુકા સરોવરની પાસેના વિશાળ તળાવ પાસે રેણુકાનું મંદિર છે. આ મૂળ મંદિર 19મી સદીમાં ગુરખા લશ્કરના ઘૂસણખોરોએ બનાવ્યું હતું. રેણુકા સરોવરની પાસે લગભગ 30 ચોરસ કિલોમીટરની જગ્યામાં પથરાયેલું છે અને દદાહુ ગામડે થઈને ત્યાં પહોંચી શકાય છે. અહીં જોવા મળતા પ્રાણીઓ છે એશિયાટિક સિંહ, કાળા રીંચ, ભસતા હરણ, ગોરલ, શિયાળ, ચિત્તા વગેરે. અહીંયા તમે પહોંચી શકો છો હવાઈ મથક ચંડીગઢ, રેલવે જંકશન ચંડીગઢ અથવા અંબાલા. ધોરીમાર્ગથી પહોંચવું હોય નહાન 45 કિલોમીટર દૂર રસ્તા સાથે જોડાયેલું છે. ક્યાંય જતા નહીં, હજુ આપણે રેણુકાજીની આસપાસ કયા સ્થળો છે જ્યાં તમે જઈ શકો એના વિશે પણ જાણીશું અને નેક્સ્ટ એપિસોડમાં આપણે બીજું શું જાણવાના છે એના વિશે પણ જાણીશું. જોડાયેલા રહો રેડિયો.

હાય નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. રેણુકાજીની આસપાસ આવેલું છે પોન્ટ સાહિબ. યમુના નદીને કાંઠે આવેલું શીખોનું આ પવિત્ર યાત્રાધામ નહાતી

કિલોમીટર અને દેહરાદૂનથી 44 કિલોમીટર દૂર છે. દસમાં શીખ ગુરુ ગોવિંદસિંહ સાથે આ જોડાયેલું છે અને ગુરુ ગોવિંદસિંહે તેમના ટાંગ એટલે કે પગ અહીં મૂકેલા. એના પરથી એમનું નામ પૌંટ એટલે કે પૌન અને ટાંગ ઉપરથી ઉતરી આવ્યું છે. બીજી દંતકથા એવી છે કે અહીંની યમુના નદીમાં નહાતા ગુરુ ગોવિંદસિંહનું પગ એટલે કે પૌંટ ઘરેણું ખોવાઈ ગયું, જે તેઓ તેમના પગમાં પહેરતા હતા. આગળ છે ગુરુદ્વારા પૌંટ સાહેબ. યમુના નદીને કિનારે આવેલું આ ઐતિહાસિક ગુરુદ્વારા એવી જગ્યા છે જ્યાં ગુરુ ગોવિંદસિંહે 4 વર્ષ રહ્યા હતા. પુરાણું યમુના મંદિર ગુરુદ્વારાની પાછળ આવેલું છે. તો આજે આપણે ઘણા બધા સ્થળોની મુલાકાત લીધી. લાહોર, સ્પીતિ, મંડી, રેણુકાજી, ક્યુલોંગ અને બીજા એના નજીકના જે સ્થળો છે જ્યાં તમે જઈ શકો છો. બીજા ઘણા બધા ગોમ્પા મઠ વિશે આપણે માહિતી મેળવી. અને તમે ક્યારેય ત્યાં જાઓ તો તમારો કેવો અનુભવ રહ્યો, અથવા જઈને આવ્યા હોય તો કેવો અનુભવ રહ્યો હતો એના વિશે અમને જણાવશો. અમારા વોટ્સઅપ નંબર 9592966888 પર અથવા તો અમને સોશિયલ મીડિયા સાથે પણ તમે મેસેજ કરી શકો છો અને મેઇલ કરી શકો છો. અમારા યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાઈ શકો છો. રેડિયો પાલનપુર નામની ચેનલ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જ્યાં છો ત્યાંથી અમારા શોને સાંભળી શકો છો. સાથે અમારા અંતાક્ષરી અને ફરમાઈ શોમાં પણ તમે જોડાઈ શકો છો. તમારે ફક્ત તમારું નામ અને નંબર લખીને અમારા વોટ્સઅપ નંબર પર મોકલવાનું રહેશે, 9592966888 પર. આવતી સફરમાં આપણે જાણીશું અને જઈશું ઉત્તરાખંડની સફર પર. અને ઉત્તરાખંડમાં ઘણા બધા સ્થળો છે જેની વિશે આપણે માહિતી મેળવીશું. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. યસ, નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું નવી જગ્યા સાથે, નવી સફર સાથે, નવા પ્રવાસ સાથે. તો જોડાયેલા રહો ભારત પ્રવાસ અને પર્યટનમાં આરજે અંજલિની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजे एआर अने आप सौ माटे लईने आव्यो छू एक नवलकथा जेना लेखिका छे सुधा मूर्ति अने जेने गुजराती में अनुवादित करी छे सुधा मेहता। સમુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો પાલનપુર પર આપ સૌ સમુદાયને સ્પર્શતી વાતો લઈને આવવા માટે તેમજ ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે હું લઈને આવું છું આ સુંદર મજાની નવલકથા। ગુજરાતી ભાષાના ભાષાંતર અને તેની માધુર્યતા એ આ નવલકથાના વિવિધ પાત્રો અને એમના સંવાદોમાં છલકે છે, તો આ સમુદાયના પ્રતિબિંબ સમા પાત્રો પણ આપણને આ નવલકથા સાથે જોડી રાખે છે। સામાજિક કાર્યકર્તા તરીકે, એક ઉદ્યોગપતિ ઇન્ફોસિસના પ્રણેતા તરીકે અને એક શિક્ષિકા તરીકે ચારિત્ર ઘડતર હોય, બાળ ઘડતર હોય કે દેશના નાગરિકનું ઘડતર હોય, અનેકવિધ પુસ્તકો દ્વારા સુધામૂર્તિએ આપણને સૌને આનંદિત કર્યા છે અને આવી જ વાત આ ડોલર વહુ નવલકથામાં પણ છે જે હું આપ સૌને સંભળાવી રહ્યો છું। આ ડોલર વહુ નવલકથામાં આખરે આપણે વાત કરી હતી મીનાક્ષી અને ગિરીશના લગ્ન થાય છે, જ્યારે બીજી બાજુ શ્યામ અમેરિકામાં ગુમનામ થઈ એટલે કે ખોવાઈ જવાની પ્રવૃત્તિ દ્વારા પોતાના ગ્રીન કાર્ડ માટેની તમામ કાર્યવાહી ઉપર અંતિમ તબક્કામાં પહોંચે છે। સુખી દાંપત્ય જીવન જીવતી મીનાક્ષીની સાથે શશિકલા અને તેના વૈવિશાળ થયા છે તે વ્યક્તિ લગ્નના આગલા જ દિવસે અમેરિકા જવાની ગેલછાએ પોતાના લગ્નને વિચ્છેદ કરે છે। બીજી સ્ત્રી પાત્ર કે જે અમેરિકામાં ગ્રીન કાર્ડ ધરાવે છે તેની સાથે તેના લગ્ન કરવા તે સંમત થાય છે, આ વાત પર અટક્યા હતા। હવે શું થશે? આ નવલકથાના પાત્રો વચ્ચે જે સંઘર્ષ અને સંવાદ છે એ મારે તમને કહેવાનો છે, પણ આ માટે તમારે થોભવું પડશે આ વિરામ સુધી। ફરી પાછા મળીએ છીએ આ વિરામ બાદ 90.4 મેગાહર્ટ્ઝ પર। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

છેવટે પોતાનું સ્વપ્નું સાકાર થતું શ્યામને જણાવ્યું. સ્વર્ગના દૈદીપ્યમાન દ્વાર તેના માટે હવે ઉઘડતા લાગ્યા. તેને ગ્રીન કાર્ડ મળ્યું. હવે તેની જિંદગી બની ગઈ. એક શાળાના ગરીબ માસ્તરનો છોકરો, જેણે કદી પણ સમૃદ્ધિના સ્વપ્નો પણ નહોતા જોયા, તે એક મોટો હોદ્દેદાર બન્યો. એટલું જ નહીં, અમેરિકાનો સત્તાવાર રહેવાસી પણ બન્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેના ગુજરાતીમાં અનુવાદ કરતા છે સુધા મહેતા. ઘેર પહોંચ્યો ત્યારે એક મોટું કવર તેણે પડેલું જોયું. તેમાં ખૂબ માહિતી હશે અને સુરભીએ કરેલી લાંબી માગણીની યાદી પણ હશે એવું તેણે ધાર્યું. એક કપ કોફી બનાવીને તેણે નિરાંતે વાંચવા માટે કવર ખોલ્યું. ગિરીશના પત્રની સાથે ઘણા ફોટોગ્રાફ પણ બીડેલા હતા. ગિરીશ લખતો હતો, પ્રિય મોટાભાઈ, અમારા લગ્નમાં તમે હાજર રહી શક્યા હોત તો ખૂબ જ આનંદ થાત. અમે ખૂબ સાદાઈથી જ લગ્ન કર્યા છે, કારણ કે અમને બંનેને આછકલાઈ કે ભપકો ગમતા નથી. લગ્નના ફોટા આ પત્ર સાથે બીડું છું. મીનાક્ષી કહે છે કે તમને સારી રીતે તે ઓળખે છે, તેણે તમને પ્રણામ લખાવ્યા છે. એ જ તમારો ગિરીશ. શ્યામે ફોટા જોયા. અરે, પેલી સોનેરી કંઠવાળી છોકરી, તે જ તેના નાના ભાઈની પત્ની બની હતી. સ્વપ્ને ન વિચારી હોય એવી પરિસ્થિતિ નક્કર વાસ્તવિકતા બનીને તેની સામે ઊભી હતી. વલસાડની મીનાક્ષી અને શાસ્ત્રીનગરની શાળાની શિક્ષિકા તો એક જ હતા. એમ કેવી રીતે બન્યું? આ સવાલ કદાચ શ્યામ માટે એ બહુ અઘરો હતો, પણ આપણે સૌ તો આગળના એપિસોડમાં આ વાતને માણી ચૂક્યા છીએ. પણ હવે શ્યામની પરિસ્થિતિ શું હશે? એ ઘરે જશે ભારત? ગ્રીન કાર્ડ મળ્યા પછી તો જઈ શકાય. ત્યારની પરિસ્થિતિ વિશેનો વિચાર આપણે સૌએ મનમાં વાગોળવાનો છે. અને આ વિરામ બાદ હું વાતને આગળ વધારીશ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્યામનો ગ્રીન કાર્ડનો આનંદ, એ પત્ર વાંચ્યા બાદ ઉત્સાહ જે વ્યાપ્યો હતો તે બધો જ ઓગળી ગયો. એક મિનિટ માટે તેણે વિચાર્યું, જો ગ્રીન કાર્ડ માટે હું આટલો ઉતાવળો ન થયો હોત તો પહેલાં જ પાછો ભારત પહોંચી ગયો હોત અને મીનાક્ષી સાથે લગ્ન પણ કરી શક્યો હોત. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેના ભાષાંતરકાર છે સુધા મહેતા. આમ તો તેણે સાદા જ વસ્ત્રો પહેર્યા હતા, છતાં તે ખૂબ સુંદર લાગતી હતી. તેના મોં પરનું સ્મિત પણ ખુશખુશાલ હતું. એક શાંતિપૂર્ણ સુખનું તેજ તેના મોં પર ચમકતું હતું. મીનાક્ષી એવી સ્ત્રી હતી જેની કામના દરેક પુરુષ કરતો હોય. તેનો સરળ સ્વભાવ, વહાલભર્યું વર્તન, મીઠો કંઠ અને આત્માનું સૌંદર્ય તેને એક સંપૂર્ણ યોગ્ય પત્ની બનાવતા હતા. પોતાની ઉષ્માથી તે કોઈ પણ સાક્ષીનું પણ હૃદય જીતી લે તેવી હતી. ખેર, હવે તેણે પોતાના માતા પિતાની ચિંતા નહીં કરવી પડે. દીકરી કરતાં પણ વધારે સારી રીતે મીનાક્ષી તેમની છેવટ સુધી કાળજી કરશે. પણ સાથે જ તેને ખૂબ જ ઈર્ષા થઈ આવી. ગિરીશ તેના જેટલો દેખાવડો પુરુષ તો ન હતો, વળી તેની પાસે કોઈ સારી નોકરી પણ ન હતી. વ્યક્તિ તરીકે પણ તે કોઈ રસપ્રદ ગુણ કે બુદ્ધિ ચાતુર્ય ધરાવતો ન હતો, છતાં તેને કેટલી બધી સુંદર અને અદ્ભુત પત્ની મળી ગઈ. ગિરીશ તેનો ભાઈ હતો, તો શું થયું? પોતાના મનનું થોડું ઘણું સંતુલન પાછું મેળવતા અને પોતાના વ્યક્તિત્વને ફરીથી પહેલા જેવું બનાવતા શ્યામને ચારેક દિવસ તો લાગી ગયા. લગ્ન પહેલાં જ મીનાક્ષી તો જાણી ગયેલી કે ગિરીશના મોટા ભાઈ અમેરિકામાં છે, પણ તે જે યુવાનને વલસાડમાં જાણતી હતી તેની સાથે તેનું નામ તે જોડી શકી ન હતી. લગ્ન પછી જ્યારે તેણે પોતાના ઘરમાં બધે જોયું અને શ્યામનો ફોટો જોયો ત્યારે તે ખૂબ નવાઈ પામી અને એ નવાઈ સાથે તેને સ્વીકાર પણ કરેલો. કારણ કે વાતચીત અને સંવાદ કંઈ એ પ્રકારના, એટલે કે લાગણીઓના તેમની વચ્ચે થયા જ ન હતા. હવે શું થશે? એમના સંબંધો વચ્ચેની વાતચીતનો અણસાર શું હશે? એ બધી જ વાતોને માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જ્યારે શ્યામ તેના ઘરમાં ભાડે રહેતો હતો ત્યારે જ તે એક શિષ્ટ પરિવારમાંથી આવતો સારો છોકરો હતો એમ તે જાણતી તો હતી જ. તેનું ગાન પણ તે પસંદ કરતો હતો તે સ્પષ્ટ હતું. જોકે તે છૂટતી તેની પ્રશંસા કરતા અચકાતો પણ હતો. છતાં જ્યારે જ્યારે તે ગાતી હોય ત્યારે તે સાંભળવાનું પણ ચૂકતો નહીં. અને હવે તે જ છોકરો તેનો જેઠ બન્યો હતો, જેને તેણે ખૂબ માન અને આદર આપવાના હોય. પણ આ વિના શ્યામ માટે તેને બીજા કોઈ પ્રકારની લાગણી તો નહોતી જ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથા, જેને લખી છે સુધા મૂર્તિએ અને ગુજરાતીમાં અનુવાદ કરી છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. ઘરમાં ઉત્તેજના હતી, ગણગણાટ ચાલુ થઈ ગયો હતો. શ્યામ હવે થોડા જ સમયમાં ભારત આવવાનો હતો, લગભગ 3.5 વર્ષ પછી. એરપોર્ટ જવા ગિરીશ, સુરભિ અને નીલાબા તૈયાર થઈ ગયા. મનોહરલાલે ઘરે રહીને જ દીકરાની રાહ જોવાનું વધારે મુનસિબ માન્યું. છેક અમેરિકાથી લાંબી મજલ કાપીને એ આવ્યો છે, હસીને તેમણે દલીલ કરી. તો ઘેર પણ આવશે જ ને, વળી શું કહો છો? નીલાબાનો ઉત્સાહ જોઈને મીનાક્ષીએ તેમને કહ્યું, બા તમે બધા જ એરપોર્ટ જાઓ ને, મને એટલું કહી દો કે એમને શું ખાવાનું ભાવે છે. તમે લોકો ઘરે આવશો ત્યાં સુધીમાં હું બધું તૈયાર કરી દઈશ. નીલાબાએ કહ્યું, શ્યામને કાળી દાળ, રીંગણાનું શાક, દહીંવડા અને પુલાવ બહુ ભાવે છે. પછી તેમણે તો વાળ ઓળ્યા, અંબોડો લીધો, મજાની સાડી પહેરી અને એરપોર્ટ ઉપડી ગયા. તેમના મનમાં વિચાર તો આવ્યો, જો શ્યામને પણ મીનાક્ષી જેવી પત્ની મળી જાય તો બહુ સારું. અલબત્ત એરપોર્ટ પર તેઓ અને તેમના પરિવારના સભ્યો જ ન હતા. આખી અહીંયા આગળ માતાઓ, પિતાઓ, ભાઈઓ, બહેનો, પત્નીઓ અને મિત્રોથી ખીચોખીચ ભરેલી વસ્તી હતી. પોતાને વતન પાછા ફરતા તેમના પ્રિય પાત્રનું સ્વાગત કરવા આ સૌ આવ્યા હતા. કેવી રીતે એરપોર્ટ પર લોકો વધાવવા જાય છે આપણા એ કરોડપતિ ડોલર વ્યક્તિઓને. વાતને આગળ વધારીશું, પરંતુ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એ ક્ષણે નીલાબાની નજરે તેમનો પ્રિય દીકરો દેખાયો તે બીજું બધું જ ભૂલી ગયા. ગરમી, પરસેવો, સમગ્ર દુનિયા તેમના હૃદયમાં ખૂબ આનંદ ગુગવી રહ્યો. લાગણીવશ તેમની આંખો પણ ભરાઈ આવી. શ્યામને નજીકથી જોતા નીલાબાને લાગ્યું કે તેનું શરીર ભરાવદાર થયું છે, તેની ચામડીનો રંગ સહેજ ઉઘડ્યો છે અને તે ઘણો વધારે દેખાવડો બની ગયો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત નવલકથા ડોલર વહુના અંશોને આરજે એઆરના સ્વરમાં. ઘરે પહોંચતા જ શ્યામ તેના બાપુના ચરણ સ્પર્શ માટે દોડ્યો. જ્યારે બહારણા પાસે ઉભેલી મીનાક્ષી ઉપર તેની નજર પડી ત્યારે તેણે ધીમેથી પૂછ્યું, તમે કેમ છો? તમને હું યાદ છું ખરું ને? હું ખૂબ મજામાં છું. અને તમે? તમારો પ્રવાસ કેવો રહ્યો? તમારી ભાષા અને જીવનશૈલી તદ્દન બદલાઈ ગયા લાગે છે, તેણે ખૂબ આશ્ચર્યથી કહ્યું. તમે એમ જ કહેવા માગો છો ને કે હું હવે તમારા પરિવારની જ એક સભ્ય છું? અમદાવાદની બોલી જો તમને યાદ હોય તો તમારી જ પાસેથી વલસાડમાં શીખી હતી, ખરું? શું થઈ શક્યું હોત? અંગે શ્યામ બે ચાર ક્ષણ માટે વિચારવા લાગ્યો, પણ તેણે પોતાના મન પર કાબુ તરત જ મેળવી લીધો. પહેલાં કરતાં પણ મીનાક્ષી હવે વધુ સુંદર લાગતી હતી. વલસાડમાં જોઈ હતી તે મસ્તી અને મુગ્ધતા હવે તો તેની આંખમાં ન હતી, પણ તેનું સ્થાન એક પૂર્ણ ખીલેલા ગુલાબ જેવી નજાકત અને પરિપક્વતાએ લીધું હતું. જ્યારે તેનો પરિચય થયો હતો ત્યારે શાંતિ અને સુખની લાગણીઓ તેના આત્મામાં જણાતી ન હતી. અહીં તેની પાસે બધું જ હતું અને તે વાત તેના તેજસ્વી ચહેરામાં પ્રતિબિંબિત થતી હતી. એવું કશું બાકી ન હતું જે શ્યામ અમેરિકાથી લાવ્યો ન હોય. શેમ્પૂ, સાબુઓ, રસોડાની ચીજો, ડિનર સેટ

કેસર, કાજુ, બ્લેક કરન્ટ, અખરોટ, કેમેરા, વીસીઆર અને સાડીઓ. આ બધી ગિફ્ટ હતી અને એ વહેંચવાની હતી. કોને અને કેવી રીતે એ માણીશું આપણે ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નીલાવાના આનંદની જેમ આ વસ્તુઓની યાદી પણ અનંત હતી. ગરીબાઈના કઠિન દિવસો જે સ્ત્રીએ પસાર કર્યા હોય તે હવે એક વિપુલ સમૃદ્ધિના દરિયામાં તરતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેને રચી છે સુધામૂર્તિએ અને ગુજરાતીમાં આપણા સૌ માટે અનુવાદિત કરી છે સુધા મહેતાએ. બા, આ સાડી તમારા માટે, આ સુરભિ માટે અને આ મીનાક્ષી માટે. બાકીની ચીજો તમને જેમ ઠીક લાગે તેમ વહેંચી દેજો. મને તો એટલી બધી ઊંઘ આવે છે કે હું સુવા ચાલ્યો. આમ કહીને શ્યામ ઉઠ્યો અને તેની માતાને ખૂબ બધી વસ્તુઓની વચ્ચે ગોઠવીને પોતાના ઓરડામાં જતો રહ્યો. અલબત્ત માતાને સહેજે મન નહોતું કે આ ચીજો તે બધાને વહેંચે, ભલે ને શ્યામે એવું સૂચન કર્યું હોય. તેમના સ્વભાવમાં જ એ નહોતું કે ચીજો વહેંચવી. તેમના વિચારમાં જેટલી ચીજો વધુ એટલું સારું, અને હવે તો એમ જ થવાનું. શ્યામના આગમન પછી નીલાબાએ એકવાર પણ રસોડામાં પગ ન મૂક્યો. મીનાક્ષીને આ વાતનો કશો વાંધો નહોતો. તે જાણતી હતી કે આટલા બધા વર્ષો પછી દીકરાને મળવાથી માં કેટલી ગેલી થઈ જાય. તેણે વિચાર્યું કે હવે તો શ્યામની સાથે જ નીલાબા શક્ય તેટલી કિંમતી ક્ષણો માટે રહેવા ઈચ્છે તે સાવ સ્વાભાવિક છે જ. તેથી મીનાક્ષીએ રસોડાની સગળી જવાબદારી પોતાના માથે લઈ લીધી અને દરેક ટંકના ભોજનની વ્યવસ્થા કરવા લાગી. વળી સંખ્યાબંધ મહેમાનો શ્યામને મળવા આવતા, તેમની ચા, કોફી અને નાસ્તો આપવાનું કામ પણ તે જ કરતી. હકીકતમાં એણે શાળામાંથી એક અઠવાડિયાની રજા લીધી હતી, જેથી આ ધમાલમાં પણ ઘરનું કામકાજ સરળતાથી ચલાવી શકાય. પણ સુરભિ પોતાના હાથનો ઉપયોગ કરીને તે કદી કશું કામ કરતી જ નહીં. કાં તો તે અરીસાની સામે બેસીને કલાકો સુધી નવા અમેરિકન પફ પાવડરને ભાવ વિભોર બનીને જોયા કરતી, અથવા તો જ્યારે શ્યામ બહાર જાય તો તેની સાથે થઈ જતી. અને આ વૃત્તિને ક્યાંક કોઈક જગ્યાએ સ્વભાવમાં ખટકાવતો નહીં લાવે ને? એ વાત પણ જાણીશું હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આમ તો શ્યામ કેવળ 3 અઠવાડિયા માટે જ આવ્યો હતો અને એટલામાં જ તેણે કેટલા બધા આમંત્રણો મળી ગયા હતા. આમાંના મોટાભાગના આમંત્રણો અલબત્ત એવા પિતાઓ તરફથી હતા જેમની દીકરી લગ્ન લાયક વર્ષની હતી અને આ પણ સમજી શકાય તેવી વાત હતી. અમેરિકાનો રહેવાસી હોય તેવો કુંવારો છોકરો પોતાની કુંવારી દીકરી માટે તેવો ખૂબ સારો મુરતિયો ગણે તો એમાં શી નવાય. આમ આ સમયમાં શ્યામ ખૂબ જ વ્યવહારમાં ગૂંથાયેલો રહ્યો. તેની કોલેજના મિત્રો, ક્રિકેટ ક્લબના મિત્રો, ઇસરોમાંના તેના સાથીઓ વગેરેને તે મળવા પણ ગયો, સિવાય કે ઇસરોના તેના ઉપરી અધિકારીને. તેમને મળવા જવા જેટલી નૈતિક હિંમત તે કેમ કરીને એકઠી ન કરી શક્યો? તો દલીલ કરી શક્યો હોત કે તેણે જે કર્યું તે યોગ્ય હતું.

પણ તેમ છતાં આ મુદ્દો તેને પોતાના મનમાં એક કાંટાની જેમ ખોજતો તો હતો જ. એક આખા વર્ષના પ્રશિક્ષણની બધી ગોઠવણ ઈસરોએ કરી હતી, તેણે એનો લાભ લીધો અને પછી છટકી ગયો. શું આ કોઈ નીચ વિશ્વાસઘાત નહોતો? અને છતાં તે એક ગરીબ દેશમાંથી આવતો હતો ત્યારે એની પાસે શું અન્ય કોઈ વિકલ્પ હતો ખરો? પોતાના વર્તનને તેણે એ દલીલથી સમર્થન આપ્યું કે અલોપ થઈ જનારામાં તે સર્વપ્રથમ નહોતો, તેની પહેલાં પણ સેંકડો લોકો છૂટા થઈ ચૂક્યા હતા. આ દરમિયાન નીલાબાએ ઘણી બધી છોકરીઓની યાદીમાંથી 4 પસંદગી કરી હતી, જેમાંની તેમના દીકરાએ પોતાની પસંદગી કરી લેવાની એક ઈચ્છા વ્યક્ત કરવાની હતી. આ સમય આવે ત્યાં સુધીમાં શ્યામ શારીરિક અને માનસિક રીતે પણ એટલો તો થાકી ગયો હતો કે વાત જ નહીં. 3 ભારતથી બહાર રહ્યા બાદ હવે તો ઘરની બહારનો ખોરાક અને પાણી સુદ્ધા તેનું પેટ બગાડી મૂકતા હતા. પરિણામે તેના શરીરના એ અંગમાં પણ દુખાવો રહ્યા કરતો હતો. આવા સંયોગોમાંથી વળી તેણે પવિત્ર લગ્ન સંબંધ માટે સાચી કન્યા પસંદ કરવાની હતી અને સારા સમય માટે એ કામ એવું હતું કે જેમાં ઘણા જોખમો પણ છુપાયેલા હતા. અને આ તો કંઈ સારા સંયોગોનો સમય પણ ન હતો. તો શું થયું હશે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

તેની કોલેજનો મિત્ર રવિચંદ્ર ડૉક્ટર બન્યો હતો અને શાસ્ત્રીનગરમાં જ તેનું દવાખાનું પણ હતું. પેટના દર્દ માટે તેની પાસે જઈ આવવું અને એ બહાને જૂના મિત્રને મળવાનું પણ થશે એ વિચારે શ્યામ ત્યાં પહોંચ્યો. રવિ પણ તેને જોઈને ખુશ થયો. પછી શું દવાઓ મેળવી કે પછી કોઈ બીજા મિત્ર સાથેના સંબંધોની વાતો વાગોળી? આ બધું માણીશું આપણે આવતા એપિસોડમાં. સમય થયો છે આપનાથી અલવિદા કહેવાનો. 95-12-96-88 પર તમારે તમારા પ્રતિભાવ મોકલી આપવાના છે. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર કોમેન્ટ્સ કરીને, રેડિયો પાલનપુર લખીને શોધીને એ એકાઉન્ટને લાઇક અને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. આ સિવાય અમારી મોબાઈલ એપ્લિકેશન પર તમે એન્ડ્રોઇડ ફોનના ગૂગલ પ્લે સ્ટોર પરથી અને આઈફોન હોય તો આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને તમે અમારી સાથે જોડાઈ શકો. રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. ફરી મળીશું, પણ યાદ રાખજો, શ્યામ હવે શું કરશે, એના મિત્ર સાથેની વાત કે એના ભવિષ્યની વાત, તમારી પરિકલ્પનાઓ હોય તો એ પણ મોકલી આપજો. અને તમને અમારા કાર્યક્રમો કેવા લાગે છે એ પ્રતિભાવ મોકલવાનું અચૂકપણે ચૂકતા નહીં. યાદ રાખજો, વોટ્સએપ નંબર પર માત્ર ટેક્સ્ટ મેસેજીસ અથવા તો તમારા અવાજમાં રેકોર્ડ કરીને જ મોકલજો. ફરી મળીશું, અલવિદા દોસ્તો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આરજે યારના સ્વરમાં ટોલર વહુ નવલકથા કે જે સુધા મૂર્તિએ લખી છે અને ગુજરાતીમાં અનુવાદિત કરી છે સુધા મહેતાએ.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: क्रोध था फादर कामिल बुल के बाबा को हमारा आभार सहित शत शत नमन।
1: और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत और उमंग की तकनीकी टीम के साथ यानी
2: जगबंधु
1: चेतना
2: और फैजान के साथ विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
5: ખુશનુમા વાતાવરણ, સવારનો દિવસ, સમગ્ર દેશમાં એક માહોલ, દુનિયાનો માહોલ, દુનિયા લેવલે આપણા દેશના એક ચોક્કસ પર્વની ઉજવણીનો માહોલ। 26 જાન્યુઆરી 2001 નાના નાના ભૂલકાઓ, યુવાનો, તરુણો, વડીલો, વયસ્કો બધા જ આ પર્વની ઉજવણી માટે તૈયારી કરતા હતા। આવી જ તૈયારી થતી હતી કચ્છ જિલ્લાના અંજાર ખાતે। નાનું શહેર, નાનું નગર અંજાર। ત્યાં શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાના હતા, રમતગમતનું આયોજન કરવાના હતા, ઇનામ વિતરણનું આયોજન કરવાનું હતું। પણ આ બધા જ આયોજન પહેલા સૌ પ્રથમ અંજાર ગામમાં પ્રભાત ફેરી ફરવાનું આયોજન હતું। એક તરફ નાના નાના બાળકો બ્યુગલ, ઢોલ, મંજીરા, ખંજરી, ઢોલકા લઈ પ્રભાત ફેરીના સ્વરૂપમાં ભારત માતા કી જય, વંદે માતરમ, ગાંધી બાપુ અમર રહો, આધી રોટી ખાયેંગે, દેશ કો બચાયેંગે, આવા અનેક સૂત્રો સાથે પ્રભાત ફેરી લઈને ફરી રહ્યા છે। અંજાર ગામની રચના પ્રમાણે ગામમાં એક જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ પ્રભાત ફેરી સ્વરૂપે અથવા ગામના બીજા કોઈ મહત્વના પ્રદેશમાં, વિસ્તારમાં જવાનું હોય તો એક બે બિલ્ડિંગ વચ્ચેથી નીકળવું પડે। એક બિલ્ડિંગ, એક મકાનના 3 મજલા, બીજા મકાનના 2, વચ્ચે 4-5 ફૂટનો રસ્તો। આ રસ્તામાંથી બબેની હરોળમાં ઢોલક, હાર્મોનિયમ, તબલા, ખંજીરા, બ્યુગલ, પ્લાસ્ટિકનો 1 રૂપિયાવાળો નાનકડો રાષ્ટ્રધ્વજ, આવી અનેક જુદી જુદી વસ્તુઓ પકડી વિદ્યાર્થીઓ ગામની પ્રભાત ફેરીમાં નીકળ્યા। કોઈએ કહ્યું છે ને કે જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુંદર તોય થયું શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે। ભારત માતાનું નામ લઈ, ભારત દેશની સ્વતંત્રતા માટે, ગૌરવ માટે જે વિદ્યાર્થીઓ પ્રભાત ફેરીમાં નીકળ્યા છે એમના નસીબમાં શું લખેલું છે કોને ખબર। આ જે 2 ભવ્ય મકાનો હતા, 2 માળનું અને 3 માળનું, એના વચ્ચે 5-6 ફૂટનો રસ્તો હતો, બબેની હરોળમાં બાળકો જઈ રહ્યા છે અને એ જ વખતે ધરતી ધણધણી છે, ભૂકંપ થાય છે અને એ 3 માળનું અને 2 માળનું મકાન એ જ રસ્તા ઉપર પડે છે, જે રસ્તામાંથી બાળકો પ્રભાત ફેરી માટે પસાર થઈ રહ્યા છે। કેવું દૃશ્ય હશે, કે 20 બાળકો આ કાટવાળની નીચે દવાયા છે, કેટલાક બાળકો બચી ગયા, જેમના ઉપર કાટમાળ પડે એ પહેલા થોડાક દૂર હતા તો એ બચી ગયા અથવા એમને બચાવી શકાયા, પણ એક છોકરી જેનું નામ સલમા, સલમાના ઉપર એ રીતે કાટમાળ પડેલો હતો કે કાં તો એ કાટમાળ દૂર કરવામાં આવે તો જ સલમાનને કાઢી શકાય, અથવા સલમાનો હાથ કાપવામાં આવે તો જ સલમાનને બચાવી શકાય। 2 દિવસ સુધી આ કાટમાળ કાઢવાનો પ્રયત્ન કરતા રહ્યા। એક તરફ એ કાટમાળની નીચે જ સલમાનને પણ સારવાર આપવામાં આવી, પણ 2 દિવસના અંતે સલમાનનું શરીર કથળી ગયું,

ડોક્ટરો વિચાર્યું કે જો આ સલમાને બચાવી છે તો એને એક જ રસ્તો છે, સલમાનનો હાથ કાપવો પડશે. ભારત સરકારના યુનિસેફના કન્સલ્ટન્ટ ડોક્ટર કૃષ્ણ કલસી વિશેષ ઉપસ્થિત હતા. એમણે પણ આ કેસ જોયો. એમણે કહ્યું કે હા, સલમાનનો હાથ કાપવો પડશે. જ્યાં કાટમાળ હતો ત્યાં જ ઓપરેશન કરીને હાથ કાપી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. યુનિસેફના સહયોગથી, સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી, ગુજરાત સરકારના સહયોગથી તાત્કાલિક ત્યાં વ્યવસ્થા ઊભી થઈ અને સલમાનનો હાથ કાપવામાં આવ્યો. મિત્રો, સલમાનના ઓપરેશન માટે સલમાને બેહોશ કરી અને જ્યારે હોશમાં આવી ત્યારે એને ભુજ ખાતે ખબર પડે છે કે એનો જમણો હાથ કપાઈ ગયો છે. એને બધી જ વાતો પડતી મૂકી એક જ શબ્દ પકડી રાખ્યો, મને મારો હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈશે, હું મારા હાથ વગર નહીં જીવી શકું. ભુજની સરકારી હોસ્પિટલમાં કલ્પાંત કરતી આ સલમા. સલમાને એમ જ છે કે એનો હાથ કપાઈ ગયો છે. સલમાને એ પણ ખબર નથી કે એના પિતાજીનું અને એની માતાનું અને એના નાના ભાઈનું પણ આ ભૂકંપમાં મૃત્યુ થયું છે. સલમા અનાથ છે. સલમાની જોડે કોઈ નથી, સલમાનું કોઈ નથી, કદાચ સલમા પણ કોઈની નથી. બે દિવસ આમને આમ પસાર થયા. સલમાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સલમાને જેવી રજા આપવામાં આવી, સલમા સીધી એ જ જગ્યાએ ગઈ જ્યાં એનો હાથ દટાયેલો હતો. ત્યાં ડોક્ટર કૃષ્ણ કલસી બેઠેલા હતા. સલમાએ કીધું કૃષ્ણ કલસીને કે સર, મારે મારો હાથ જોઈએ છે. હું તો જમણા હાથે લખતી હતી, મારો જમણો હાથ જ કપાઈ ગયો, હું લખીશ કઈ રીતે? ડોક્ટર કૃષ્ણ કલસીએ કહ્યું કે બેટા, હાથ તો બંને છે, જમણા હાથે પણ લખાય, ડાબા હાથે પણ લખાય. તું મહેનત કરજે, પ્રયત્ન કરજે, તું ચોક્કસથી ડાબા હાથે લખી શકીશ. સલમા કે બધી જ વાત સાચી, પણ સાહેબ મારે હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈએ છે. યુનિસેફના સહયોગથી વિશેષ સાધનો મંગાવવામાં આવ્યા, જેને કાટમાળ મલબો કહેવાય છે, કાટમાળ હટાવવા માટેના મોટા સાધનો મંગાવવામાં આવ્યા. એક તરફ કૃષ્ણ કલસી, એમની બાજુમાં સલમા, એની બાજુમાં જિલ્લાના કલેક્ટર, એની બાજુમાં અન્ય અધિકારીઓ, 10-15 વ્યક્તિઓ આ મલબો હટાવવાનું કામ, આ કાટમાળ હટાવવાનું કામ જોઈ રહ્યા છે. એક એક એક એક પથ્થર ઉપરથી લેવામાં આવે છે. એકાદ પથ્થર બાકી હશે, સલમાની પણ હવે તો હદ થાય છે. સલમા દોડતી દોડતી એકદમ ત્યાં જતી રહે છે, હવે મારો હાથ દેખાશે. ડોક્ટર કૃષ્ણ કલસી, કલેક્ટર અને અન્ય તમામ મહાનુભાવ જે ત્યાં ઉપસ્થિત છે તે એ જગ્યાએ જાય છે જ્યાંથી છેલ્લો પથ્થર ઉઠાવવાથી સલમાનો હાથ દેખાવાનો. ધીમે ધીમે મશીને એ પથ્થરને પકડ્યો, પથ્થર બાંધવામાં આવ્યો, પથ્થર ઊંચો કર્યો, પથ્થરને સાઈડમાં લેવામાં આવે એ પહેલા સલમાનો હાથ દેખાયો. એ સલમાના હાથમાં ભારત માતાનો પ્લાસ્ટિકનો 1 રૂપિયાનો રાષ્ટ્રધ્વજ હજુ પણ મજબૂતાઈથી પકડેલો હતો. મિત્રો, તમને નવાઈ લાગશે, પણ એ હાથમાં રાષ્ટ્રધ્વજના ફોટાનો ઉપયોગ યુનિસેફે આફ્ટર અર્થક્વેક નામના રિપોર્ટમાં મુખપૃષ્ઠ ઉપર છાપ્યો છે. પણ વાર્તા આપણી અહીં પૂરી નથી થતી. કૃષ્ણ કલસી 20 દિવસ સુધી ત્યાં રોકાય છે. સલમાને ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ આપે છે. આ તરફ કૃષ્ણ કલસીને પણ લગ્ન જીવનના વર્ષો પછી કોઈ સંતાન નથી. કૃષ્ણ કલસી

0: એ ત્રીજા ચોથા ધોરણમાં ભણતી સલમાને દત્તક લે છે, મુંબઈ લઈ જાય છે. એક હાથ આળવી સલમા ડાબા હાથે લખે છે, ભણે છે, સોફ્ટવેર એન્જિનિયર થાય છે અને આજે બેંગ્લોર ખાતે એ કોઈ આંતરરાષ્ટ્રીય કંપનીમાં જોબ કરે છે. તો આ આપણા ભારતની તાસીર છે, એ આપણા હિન્દુસ્તાનની તાસીર છે કે એક મુસલમાન અનાથ દીકરીને એક હિન્દુ કૃષ્ણ નામધારી ડોક્ટર દત્તક લે અને એ દીકરીનું ભવિષ્ય સુધારે. બીજી વાર્તાઓ સાથે ફરીથી મળીશું રેડિયો પાલનપુરમાં. રેડિયો પાલનપુર એટલે આપણો રેડિયો, આપણો અવાજ.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું આરજે જ્યોતિ તમારી માટે લઈ આવી છું એક નવી વાર્તા. દોસ્તો, જીવનમાં ક્યારે ટકવું અને ક્યાં અટકવું, જો એનું આપણને ખ્યાલ આવી જાય તો જીવન બહુ સરળ થઈ જાય નહીં. તો ચાલો જોઈએ આ નવી વાર્તામાં. એક વેપારી મધનો વેપાર કરતો હતો. એ જે વખતે પોતાના ગ્રાહક માટે મધ ભરી રહ્યો હતો, એ વખતે એના હાથમાંથી એ બરણી છટકી ગઈ અને જમીન પર પડી ગઈ. હવે જમીનમાંથી જેટલું મધ લઈ શકાતું હતું એટલું મધ એ વેપારીએ ઉપર ઉપરથી લઈ લીધું અને બાકીનું મધ એને જમીન પર જ રહેવા લાગ્યું. મધ જમીન પર પડેલું જોઈ અને કેટલીક માખીઓ તેને ઘેરી વળી. ઓબ્વિયસલી માખી છે, મધ મીઠું છે તો એને ભાવવાનું જ. તો માખીઓ બધું જ ભૂલીને એ મધ ખાવામાં મશગુલ થઈ ગઈ. આ મધ ખાવાની મશગુલમાં તે એ ભૂલી ગઈ કે તેની જ પાંખમાં આ મધ ચોંટી રહ્યું છે. જ્યાં સુધી એમનું પેટ ન ભરાયું ત્યાં સુધી એણે મધ ખાવાનું ચાલુ રાખ્યું. પરંતુ પેટ ભરી ગયા પછી જ્યારે આ માખીઓએ ઉડવાનો પ્રયાસ કર્યો તો મધ એમની પાંખોમાં ચોંટેલું હોવાથી તે ઉડી જ ન શકી. તેણે પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા પણ એ બધા જ પ્રયાસોમાં આ માખીઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. અરે, આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે આ બધી માખીઓની દુર્દશા જોઈને પણ સમજી ન હતી. એ પણ પોતાની જાતને રોકી ન શકી અને જાતે જ એણે મોતને આમંત્રણ આપ્યું. દોસ્તો, લાલચ આપણે સાંભળ્યું છે ને, લાલચ બુરી બલા છે. લાલચ કેટલી રાખવી અને એને કેવી રીતે સંયમમાં પરિવર્તિત કરવી એ બહુ જ મહત્વનું છે. જીવનમાં જો સંયમ હોય અને ખબર પડી જાય કે ક્યાં અટકવાનું છે તો જીવન બહુ જ સરળ થઈ જાય. તો આજનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ. આજે આપણે વાત કરીશું ગેરસમજણની. ઘણી વખત તમે એવું જોયું હશે કે તમે સામેવાળા માણસને બતાવો કંઈક ઓર અને એ સમજે કંઈક ઓર. તમે આંગળી અલગ જગ્યાએ ચીંધી હોય અને એની નજર કંઈક અલગ જગ્યાએ પડે. એક ખેડૂત હતો, એણે પોતાના કૂતરાને ખૂબ સારી તાલીમ આપી. શેની તાલીમ? પાણી પર ચાલતા કરવાની તાલીમ. એ કૂતરું પાણી પર ચાલતા શીખી ગયું. હવે ખેડૂતે વિચાર્યું, મારા કૂતરાની આ અનોખી આવડતને ચાલને દુનિયા સમક્ષ ઉજાગર કરું. એણે પોતાના મિત્રને કહ્યું કે તું તારો વિડીયો કેમેરો લઈ અને મારા ઘરે આવ, મારે તને મારા કૂતરાની એક વિશેષતા બતાવી છે અને તારે એનું શૂટિંગ કરવાનું છે. પેલા મિત્રએ પોતાનો વિડીયો કેમેરો લઈ અને એ ખેડૂતના ઘરે આવ્યો. ખેડૂતે પોતાના કૂતરાને અને મિત્રને લઈને નદી કાંઠે જવાનું કહ્યું. દૂર નદીમાં તેણે એક દડો ફેંક્યો અને પછી મિત્રને કહ્યું, હવે તું શૂટિંગ કર અને મારા કૂતરાની આ વિશેષતા જો. પેલા કૂતરાને ખેડૂતે દડો લાવવા માટે આદેશ કર્યો અને કૂતરો તો પાણી પર ચાલતા ચાલતા દડા સુધી ગયો

0: અને મોઢામાં દડો પકડીને પાણી પર ચાલતા ચાલતા પાછો આવી ગયો. આ સમગ્ર ઘટના દરમિયાન પેલો ખેડૂત એના મિત્રની સામે જોઈ રહ્યો હતો, કેમ કે એ જોવા માંગતો હતો કે એના મિત્રના હાવભાવમાં શું ફેરફાર થાય છે. પરંતુ એના મિત્રના ચહેરા પર કોઈ જ આશ્ચર્ય ન દેખાયું. એટલે ખેડૂતને આશ્ચર્ય થયું કે આને કંઈક અસર જ નથી થઈ, એટલે એનાથી રહેવાયું નહીં. એણે પોતાના મિત્રને પૂછ્યું કે દોસ્ત, તને મારા કૂતરામાં કંઈ વિશેષતા ન દેખાઈ? મિત્રએ ખેડૂતને જવાબ આપ્યો, હા દેખાય ને. ખેડૂતે પૂછ્યું, શું? તો મિત્રએ જવાબ આપ્યો, મેં જોયું કે તારા કૂતરાને તરતા નથી આવડતું. અને આ સાંભળી અને ખેડૂત માથે હાથ દઈને બેસી ગયો. દોસ્તો, તમે આવું ઘણી વખત જોયું હશે કે તમે ખરેખર જે બતાવવા માંગો છો સામેવાળો કંઈક એનાથી ઊંધું જ જોઈ રહ્યો છે અને એનાથી ગેરસમજણ ઊભી થાય છે અને ઘણી વખત આવી ગેરસમજણો સંબંધને કોરી ખાતી હોય છે. તો સાંભળતા રહો, ખુશ રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.
1: કહ દું તુમે
2: હા
1: યા ચુપ રહું
2: ના
1: દિલ મે મેરે આજ ક્યા હૈ
2: ક્યા હૈ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું

0: सामुदायिक स्टेशन रेडियो स्टेशन रेडियो पालनपुर आज ही संपर्क करो व्हाट्सएप द्वारा 95129688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

સંતાનના વિવાહ થાય ને એટલે પિતા જરા જુદા અધ્યાયમાં પ્રવેશ કરતા હોય છે. પોતાના ઘરમાં પુત્રવધુ જુએ ને એટલે પિતાને થાય કે હવે મારે માયા સંકેલવાની છે. અને એવો જ વિચાર દશરથને આવ્યો. રાજા દશરથ જેના મનમાં છે કે હવે હું આ જવાબદારીમાંથી છૂટું. તમે જુઓ ત્યાગ, આપણી આ પરંપરામાં ત્યાગ કેટલો અદ્ભુત જોડાયેલો હતો. એટલે રાજાને થયું કે મેં જીવી લીધું જીવન મારું આખું. અને એમાં રામાયણ કહે છે કે 60,000 વર્ષ સુધી રાજા દશરથે રાજ કર્યું હતું. એટલે તમને થાય કે આ બધાના આયુષ્ય કેટલા, હવે તો 55 આપણે ટિકિટ ફાટી જાય છે આપણી, પણ આ તો 60,000 વર્ષ રાજાએ રાજ ભોગવ્યો. અને ત્યાગની પરંપરા, જેમ ગીતામાં ત્યાગની આખી અલગ વાત કૃષ્ણએ કરી છે, તો રાજા દશરથને થયું છે કે હવે મારે ત્યાગ કરવો છે, હવે આ માયા છોડવી છે, જવાબદારી છોડવી છે. રામના વિવાહ થયા છે અને આપણે સાંભળી રહ્યા છીએ રામાયણ, ભગવાન રામની ગાથા.

રામને કેમ દશરથ રાજા તરીકે જોઈ રહ્યા છે, યુવરાજ તરીકેના કારણો તમે જુઓ ને, તો એમાં સૌથી મોટું કારણ આ છે કે વિશ્વામિત્ર સાથે યજ્ઞની રક્ષા કરવા માટે રામ અને લક્ષ્મણ ગયા, તાડકાને મારી તેને સુબાહુને હટાવ્યા, યજ્ઞની રક્ષા કરી, ત્યારે આર્યાવર્તને રામના પ્રતાપનો પરિચય થયો. આ એ રામ જે હજી તો વસિષ્ઠના આશ્રમમાં રમતા હતા, એટલે ધનુષ્ય પર બાણથી કેરીઓ પાડી હતી, પણ અસુરને માર્યા ત્યારે ખબર પડી કે ના, આપણો દીકરો ખરેખર પ્રતાપી છે. પછી એ રામે જ્યારે અહલ્યાને સન્માન આપ્યું ત્યારે રામનો એક નારી ગૌરવ, નારી સન્માનનો નવો પરિચય આર્યાવર્તને થયો. દશરથ મનમાં

ટીક કરતા જાય છે કે પરાક્રમી તો છે જ, પણ એનામાં વિનય પણ છે. શિવ ધનુષનો ભંગ કર્યો, ફરી એને આખી એને પોતાનો વીરતાનો પરિચય આપ્યો, પણ પરશુરામને શાંત કર્યા ત્યાં રામનો ડિસિઝન પાવર, કે નિર્ણય શક્તિ કેવી છે રામમાં, કે એને પરશુરામ સાથે બાયો ન ચડાવી કે આવો આપણે બંને મેદાનમાં લડી પડીએ. એને પરશુરામને સાંભળ્યા, જાણ્યા અને પોતાના પરાક્રમનો પરિચય આપ્યો એટલે રામની નિર્ણય શક્તિનો પણ અહીંયા દશરથને પરિચય થયો. એટલે દશરથને થાય છે કે અયોધ્યાને રામથી ઉત્તમ રાજા બીજો મળી ન શકે. એટલે દશરથના એ અવસ્થામાં છે કે જ્યારે એને વિચાર્યું કે હું આ મિતભાષી રામ છે જે પ્રજામાં પ્રિય છે અને મારો પ્રાણ પ્રિય છે, એને તિરસ્કાર તો કોઈનો કરતો જ નથી. રામ શબ્દની સુંદરતા એ છે કે રામ સ્વીકારનું નામ છે. રામ, મહાત્મા ગાંધીજી એવું કહેતા કે રામ શબ્દ બહુ વિશાળ છે અને રામ શબ્દમાં સૌનો સ્વીકાર છે. દશરથે થયું કે આનાથી ઉત્તમ રાજા અયોધ્યાને મળી ન શકે. એણે પોતાના કુળગુરુ વશિષ્ઠના કાને આ વાત નાખી. સવારે રાજ દરબાર ભર્યો છે, મંત્રી સુમંત હાજર છે, વશિષ્ઠ છે અને કહે છે કે હે દેવ, હે મંત્રીમંડળ, જુઓ રાજા છે પણ નિર્ણય પોતે નથી લેતો. વિદ્વાનોને પૂછે છે એકવાર કે આ મારા મનમાં વિચાર છે, તમારું શું માનવું છે, તમને યોગ્ય લાગે છે આખી વાત આ મારા મનમાં છે. એટલે દશરથે મંત્રીઓને વાત કરી, કુળગુરુ વશિષ્ઠને વાત કરી, સૌએ એકી વાજે આ વાતને વધાવી લીધી કે રામથી ઉત્તમ રાજા બીજો હોઈ ન શકે. તો દશરથ કહે છે કે તો આ મારો વિચાર તમે વધાવી લીધો, તો ગુરુદેવ આગળ હવે મને જ્ઞાન આપો, વાત આપો કે આગળ કઈ રીતે આ વાતને વધાવી છે, શું કરવું છે. હવે એક બહુ મજાની વાત વાલ્મીકિ લખી છે કે રામના વિવાહ થયા, દશરથ રાજાએ ચારે પુત્રોને પરણાવ્યા, એ સાથે કઈ કઈ દેશથી ભરતના મામા આવ્યા છે અને ભરતના મામાએ પોતાની સાથે પોતાના ભાણેજને લઈ જવાનું નક્કી કર્યું છે કે હું મારા ભાણેજને લઈ જાઉં. એટલે કઈ કઈ દેશમાં પોતાના મામા સાથે ભરત અને શત્રુઘ્ન મોસાળમાં ગયા છે. અહીંયા છે ને મને જરા દશરથનું જરા જુદા પ્રકારનું પાત્ર પરિચય થાય છે. અને આપણા વાલ્મીકિ ઋષિ અને તુલસીદાસે છે ને જરાય જજ નથી કર્યા કોઈને, એને ખાલી પોતાની રીતે મૂકી હું એક પાત્ર મૂકું છું, હે ભાવક, હે વાચક, તો તારી દ્રષ્ટિ આ પાત્રને ન્યાય આપજે. તો જ્યારે કથા એવું કહે છે કે કૈકેયીના પુત્ર ભરતને ગાદી મળશે એવું દશરથ વચન આપી ચૂક્યા હતા કૈકેયીના વિવાહ પૂર્વે કૈકેયીના માતા પિતાને, આવું આપણે ત્યાં વર્ણન છે. એનો અર્થ એવો થયો કે ભાઈ કોઈ આમાં વાદ વિવાદ છે જ નહીં, કોઈ સમાજ જ નથી, ભરતને ગાદી મળશે કારણ કે કૈકેયીને પરણવા માટે દશરથ આવું વરદાન આપી ચૂક્યા છે, આવું વચન આપી ચૂક્યા છે, એવું આપણા પુરાણો અને લોકકથા કહે છે. એટલે જ્યારે ભરત ગયો મોસાળ, એ જ સમયે દશરથને વિચાર આવે છે કે હવે રામનો રાજાભિષેક કરી લો. એટલે અહીંયા જરા એક જે પુત્ર પ્રેમ ને પુત્ર મોહની વચ્ચેની ભેદરેખા છે ને દશરથ સે જ ચૂક્યા છે. અને જ્યારે જ્યારે માણસ વચન ચૂકે છે ને, જ્યારે જ્યારે માણસ વિવેક ચૂકે છે ને, ત્યારે ત્યારે એક મહાભારત થાય છે અને ત્યારે ત્યારે એક રામાયણ સર્જાય છે. ભરતની ગેરહાજરીમાં દશરથને વિચાર આવ્યો અને એ નક્કી કરે છે કે રામનો તાત્કાલિક રાજ્યાભિષેક કરીએ. જુઓ આમ આઈડિયલી તો ડિઝાઇન એવી હોવી જોઈએ કે ભરતની હાજરીમાં રામનો રાજ્યાભિષેક થવો જોઈએ. તો વશિષ્ઠ મુનિએ કીધું રાજા દશરથને કે મહારાજ આજ્ઞા આપી દો મંત્રીમંડળને, આપણે આયોજન કરીએ અને પછી કહે છે કે હવે આ રાજ્યાભિષેક માટે કઈ કઈ સામગ્રીઓ જોશે. તો અહીંયા વશિષ્ઠ સૂચના આપે છે, આજ્ઞા આપે છે. શું છે આજ્ઞા? હે મંત્રીગણ, સોનાના 5 રત્નો, પૂજા માટેના દ્રવ્યો, શ્વેત પુષ્પોની માળા, ડાંગર, ઘી, મધ, અહત, અહત એટલે તરત વણાયેલું વસ્ત્ર જેમાં વચ્ચે સાંધો ન હોય, પાછું એને અહત કહેવાય, એ અહત વસ્ત્ર, શ્વેત છત્ર, સોનાના 100 કળશ, સોને મઢેલા સિંગડાવાળો વૃષભ એટલે કે બળદ, નખવાળું વ્યાઘ્ર ચર્મ, વાઘનું ચામડું, આ બધું આવતીકાલે સવારે અગ્નિશાળામાં પહોંચતું કરો. આ ગુરુદેવની આજ્ઞા થઈ ગઈ અને ધામધૂમથી રામ રાજ્યાભિષેકની તૈયારી ચાલુ થઈ. આખું નગર આસોપાલવ, પુષ્પ અને ધજાઓથી શણગારવામાં આવ્યું. 1,00,000 બ્રાહ્મણોને જમાડવાની વ્યવસ્થા ઊભી કરાઈ. રાજમાર્ગમાં વૃક્ષોમાં રહેલ દેવતાઓનું પૂજન કરવામાં આવ્યું. જુઓ વૃક્ષમાં દેવ છે. આપણે ત્યાં સ્વાધ્યાયની એક પરંપરા છે, એમાં પાંડુરંગ શાસ્ત્રી કહેતા કે છોડમાં રણ છોડ છે, વૃક્ષમાં વાસુદેવ છે, કુંડામાં શ્રી કૃષ્ણ છે, આવું એ કહેતા. એટલે અયોધ્યાના રાજમાર્ગો પર જે વૃક્ષો છે એ વૃક્ષોમાં દેવતાઓનો વાસ છે એવું માનીને વૃક્ષોની પૂજા કરવામાં આવી. એટલે તમે જો વૃક્ષ પૂજન આપણી કેવડી મોટી પરંપરા હતી એનો ટેકો વાલ્મીકિ રામાયણ આપે છે.

અને હવે રાજાએ સુમંતને કીધું કે તમે રામને બોલાવો. રાજાએ રામને બોલાવે, રામને ગળે લગાડ્યા છે અને રામ માટે ખૂબ પ્રેમ છે દશરથનો, અને કીધું કે પુત્ર તને હું યુવરાજ પદ આપું છું, તારે અયોધ્યાના રાજા બનવાનું છે. અને રામનું વર્ણન કરતી વખતે વાલ્મીકીને તુલસીદાસે બહુ ધ્યાન રાખ્યું છે કે ક્યાંય રામનો રાજ્ય માટેનો ભાવ કે મને એ મળી રહ્યું છે જેના માટે હું સર્જાયો છું એવું નથી, કે પિતા તમારી આ આજ્ઞા છે અને ગુરુદેવે આ આજ્ઞા આપી છે તો હું આજ્ઞાનું પાલન કરીશ, હું રાજ્ય ધર્મ નિભાવીશ, આવું રામનું વાક્ય છે. હું રાજ્ય ધર્મ ભોગવીશ નહીં. જુઓ, ભોગવવાની વાત આવે ને ત્યાં મહાભારત થાય, અને ધર્મ નિભાવવાની વાત આવે ને ત્યાં રામાયણ આવે. આ ફરક છે, ભોગવવું અને નિભાવવું. નિભાવવામાં આખી રામાયણ છે, ભોગવવામાં આખું મહાભારત છે. એટલે રામે પિતાને પ્રણામ કરીને કીધું કે પિતાજી હું તમારી ઈચ્છાનું સન્માન કરીશ. જુઓ, આ બોલતી વખતે રામને ખબર નથી કે પિતાની એક મોટી ઈચ્છા કેતા અનિચ્છા એનું પણ રામે પાલન કરવાનું છે. ધર્મ શબ્દ બહુ રસપ્રદ છે. નરેન્દ્ર કોહલી એવું કહે છે, નવલકથાકાર, કે ધર્મ છે ને એ માટીનો પિંડો છે નદી કાંઠે. એ માટીનો એવો પિંડો છે જેમાંથી તમે ધારો એ આકાર આપી શકો. સૌ પોતપોતાની સમજ પ્રમાણે પોતાના ચાકડા ઉપર એ ધર્મનો પિંડો મૂકે છે અને પછી પોતાની ઈચ્છા પ્રમાણે એક વાસણ બનાવે છે, અને પછી એ નક્કર જે આકાર આવે છે એને ધર્મનું નામ આપે છે. પણ ધર્મ તો પેલો નદીનો એક કાંપ હતું, તમે બનાવેલું વાસણ નહીં. એટલે ધર્મની વ્યાખ્યા બહુ અઘરી છે એ રીતે. તો અહીંયા રામે કીધું કે હું રાજ્યધર્મનું પાલન કરીશ. દશરથ એકદમ પ્રસન્ન છે, કારણ કે હવે રામ રાજા બનવાના છે. રાજા દશરથે રામને કેટલીક સૂચનાઓ બંધાવી છે કે હે પુત્ર, રાજા બને ને તો શું ધ્યાન રાખવાનું છે તારે? જુઓ, પ્રજાનું કલ્યાણ. ભાવનગરના મહારાજા સાહેબ હતા કૃષ્ણકુમારસિંહજી, એનું એક વાક્ય બહુ અદ્ભુત છે, મારી પ્રજાનું કલ્યાણ થજો. તમે જુઓ, આ એક વાક્યમાં રાજાનું આચરણ અને રાજાનું ધર્મ, એનું કર્તવ્ય, એનું દર્શન થાય છે તમને. એટલે પિતા કહે છે કે પ્રજાનું કલ્યાણ કરજે, ઋષિમુનિઓને સન્માન આપજે, સત્કર્મ કરજે અને ન્યાયી રાજ્યની સ્થાપના કરજે. પિતાનું આ એક એક વાક્ય રામ મનમાં ઉતારે છે. મને લાગે છે કે આ બધા ગુણધર્મો ભેગા થાય ને ત્યારે રામ રાજ્યની સ્થાપના થાય. અને દશરથની વાતને રામે પ્રણામ કરી સ્વીકાર્યા છે. અને હવે રાજા છેલ્લું વાક્ય કહે છે કે હે પુત્ર, નિષ્ઠાવાન માણસનું મન પણ નિયતિના બળે ક્યારે બદલાઈ જાય એ કશું કહેવાય નહીં. આ વાક્ય બોલતી વખતે રાજાના મનમાં ક્યાંક ભરત હશે મને એવો પ્રશ્ન થાય છે કે અત્યારે ભરતની ગેરહાજરીમાં આ બધું દશરથ કરી રહ્યા છે. શું દશરથને એવું બીક હતી કે ભરત હશે? અને ભરત અગર ત્યાં હોત, જો ભરતની હાજરી હોત તો ભરત એવું કહેત કે ગાદી તો મને મળવી જોઈએ. આવું પિતાના મનમાં ક્યાંય હશે? આનો જવાબ વાલ્મીકી નથી આપતા, તુલસીદાસ પણ નથી આપતા, આપણી બુદ્ધિ ઉપર છોડે છે. આપણા પુરાણોની એ પણ સુંદરતા છે કે આપણા વિનમ્રતા અને આપણા વિવેક ઉપર એ છોડી દેશે, અડધું વાક્ય લખી છોડી દેશે. મારા દાદા એવું મને કહેતા કે પુરાણોમાં બે લખાયેલા શબ્દની વચ્ચે જગ્યા હોય છે. એ જગ્યા એટલે હોય છે કે વાંચનારે પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે એ જગ્યા ઉકેલવાની છે. તો અહીંયા રામાયણે એવી ખાલી જગ્યાઓ બહુ છોડી છે, અને અહીંયા એ ખાલી જગ્યા વાલ્મીકી ઋષિએ મૂકી દીધી છે કે નિષ્ઠાવાન માણસનું મન પણ ગમે ત્યારે બદલાઈ શકે. રામ આવ્યા છે પોતાના માતા કૌશલ્યા પાસે. કૌશલ્યા યુક્ત ભગવાન વિષ્ણુની એ પૂજા કરી રહ્યા છે, બાજુમાં સીતા બેઠા છે. જુઓ, અહીંયા આ એક દ્રશ્યમાં વાલ્મીકી આપણને દ્રશ્ય આપી રહ્યા છે તુલસીદાસ, કે સાસુઓનો સંબંધ કેવો હતો, કે બંને સાથે શ્રીહરિ વિષ્ણુની પૂજા કરી રહ્યા છે. અને માતા કહે છે કે મારા રામ સમર્થવાન બને, મારા રામની તમામ ઈચ્છાઓ પૂરી થાય અને મારા રામની સંકલ્પ શક્તિ દ્રઢ થાય. માતાએ આજે માગ્યું ને, મારા રામની સંકલ્પ શક્તિ દ્રઢ થાય, એ માની યાચના રામને કેટલી કામ લાગવાની છે આગળના સમયમાં. અને લક્ષ્મણ આવ્યા છે, સુમિત્રા છે, અને રામ આવીને વાત કરે છે કે પિતાએ આવી એક ઈચ્છા વ્યક્ત કરી છે કે મને યુવરાજ પદ સોંપવાના છે. કૌશલ્યા અતિ પ્રસન્ન છે, રામને ગળે વળગાડીને કહે છે કે મારી તમામ જે પૂજા અર્ચના છે સાર્થક થઈ. સીતા પ્રસન્ન છે, કારણ કે રામ રાજા બનવાના છે. અહીંયા હું સામ્રાજ્ઞી બનવાની છું એનું ગૌરવ નથી, રામ રાજા બનવાના છે એનું ગૌરવ છે. હું સામ્રાજ્ઞી બનવાની છું એનું ગૌરવ દ્રૌપદીને હતું, સીતાને નહોતું. એટલે સીતા પ્રસન્ન છે કે રામ હવે રાજા બનવાના છે. હવે રાજા બનતા પૂર્વેની વિધિ બહુ રસપ્રદ છે. સીતાના રામ બંને કુળગુરુ વશિષ્ઠને મળવા ગયા છે અને વશિષ્ઠે દીક્ષા આપી છે, એને સૂચના આપી છે કે આજ રાતે તમારે બંને ઉપવાસ કરવાનો છે. અહીંયા બહુ રસપ્રદ શબ્દ છે, આજે તમારે બંને ઉપવાસ કરવાનો છે. તમને ખ્યાલ છે આપણા પુરાણોમાં ઉપવાસને માત્ર શરીર પૂરતો સીમિત નથી રાખ્યો, મન સાથે પણ

જોડ્યો છે. હું એકાદશીનું વ્રત કરું પછી 5 કેળા ખાઈ જાઉં, 1/2 કિલો સૂકી ભાજી ખાઈ જાઉં. આમ તો દાણા પણ, હવે તો સિંગદાણા તો ફરાળમાં આવે જ તે, હવે તો પીઝા પણ ફરાળી આવ્યા છે પાછા. તો જાત ભાતના આપણે રસ્તાઓ શોધી લઈએ છીએ. અહીંયા રામને ને સીતાને ગુરુએ કીધું કે મન કર્મ વચનથી ઉપવાસ કરવાનો છે. એટલે એ સમયે એ લોકો એ રાત્રે બંને દર્ભ પર સુવાનું છે, અન્ન જળનો ત્યાગ કરવાનો છે અને પાણી પી અને દીક્ષા આપી કે યજ્ઞશાળામાં જુઓ, યજ્ઞશાળામાં રામ અને સીતા સૂતા. શું કામ? કે મનમાં પણ વિકાર ન આવે. પોતાના છત્ર પલંગ પર તમે સૂતા હશો તો કદાચ તમારું મનમાં વિકાર જાગે, કદાચ તમારા શરીરની ભૂખ ઉઘડે. એટલે ગુરુદેવે કીધું કે આજે તમારે યજ્ઞશાળામાં રાત વિતાવવાની છે. દર્ભ, એ દર્ભ પર સુવાનું છે, ફળ પણ નથી ખાવાના. રામ સીતાએ સ્નાન કર્યું, ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. મને થાય કે રાજા તરીકેની જવાબદારી આપતા પહેલા આ કયા પ્રકારનું તમારું, જુઓ, કસોટી છે તમારી. અને સીતાને રામ એ કસોટીમાં પારંગત નીવડ્યા છે. એને સ્નાન કર્યું, યજ્ઞશાળામાં દર્ભ પર બેઠા છે અને કુળદેવતાઓનું સ્મરણ કરી રહ્યા છે. આખી અયોધ્યા આનંદ મંગલ છે, કારણ કે કાલે રામ રાજ્યની સ્થાપના થવાની છે. રામ જેના રાજા બનવાના હોય એ નગરીનો હરખ તો, રામ આયંગે તો દીપક જલાયંગે, આપણે બધાએ દિવાળીમાં ખૂબ ગાયું. પણ રામ આયંગે તો દીપક જલાયંગે, હવે રામ રાજા બનેંગે તો ક્યાં ક્યાં કરેંગે, આવી ભાવના અત્યારે અયોધ્યાના મનમાં છે. આનંદ મંગલ છે, નૃત્યો ચાલે છે, કીર્તનો ગવાઈ રહ્યા છે, શણગારી જા કે અયોધ્યા. લોકોએ ઘરની બહાર રંગોળી કરી છે, દીવાઓ પ્રગટાવ્યા છે, ચારે બાજુ જાત ભાતના પકવાન બની રહ્યા છે. એની સોડમથી અયોધ્યાનું આકાશ પકવાનોની સોડમથી મગમગી રહ્યું છે. અને સારા કામમાં 100 વિઘ્ન, અને અયોધ્યામાં 100 વિઘ્નનું એક નામ છે મંથરા. એક દાસી મહેલના ઝરોખે બેઠી બેઠી અયોધ્યાના આખા આનંદ મંગલને જોઈ રહી છે. અને દાસી, જો મંથરા છે ને, હું માનું છું વ્યક્તિ નથી, મંથરા એક વિચારનું પ્રતિનિધિત્વ છે, રૂપક છે. એ મંથરા આ મંગળને જોઈ રહી છે અને એના મનમાં એક અમંગળ વિચાર જન્મ્યો છે. જ્યાં જ્યાં ગામ છે ત્યાં ઉકરડો છે, એવું આપણા વડવાઓ કહેતા. તો અયોધ્યા આટલી પવિત્ર છે, આટલી ઉત્તમ છે, એની વચ્ચે પણ મંથરાનું સ્થાન હતું. તો આપણા રામાયણના રચયિતાઓ કહે છે કે મંથરા તો હશે જ, પણ મંથરાઓ સાથે ડીલ કેવી રીતે કરવી એ પણ તમારી વિનમ્રતા અને તમારા વિવેક ઉપર આધાર રાખે છે. મંથરાએ નક્કી કર્યું કે આ અયોધ્યાનું આખું જે મંગળ છે, આ જે ઉત્સાહ છે, એ ઉત્સાહ રામ તરફી છે. અને મંથરા દાસી હતી કૈકેયીની, કૈકેયી દેશમાંથી આની સાથે આવી હતી. કૈકેયીની સાથે આપણે તે પરંપરા હતી ને કે રાણીઓ સાથે દાસીઓ આવતી, અને ધાત્રી હતી. દૂધ પાઈને મોટા કરે એને ધાત્રી કહેવાતી. તો કૈકેયીને મોટી થતા એણે જોયેલી એ ધાત્રી, જેણે કૈકેયીને તો મોટી કરી પણ ભરતને પણ મોટો કર્યો, એટલે પોતાનો માં તરીકેનો અધિકાર એ ભરત ઉપર જોતી હતી. એણે જોયું કે જો રામ રાજા બને તો શું થાય. આપણે માનીએ કે રામ રાજા બને તો ન્યાયની સ્થાપના થાય, સમૃદ્ધિ આવે અને ચોતરફ આનંદ થાય. પણ મંથરાનો વિચાર એવો નહોતો, મંથરાની અનુભૂતિ જરા જુદી હતી કે જો રામ રાજા બને તો દાસ બને ભરત, દાસી બને કૈકેયી, તો શું કરી શકાય. એના માટે જે મંથરા વાણી, આપણે તે શબ્દ છે ને કે મંથરા વાણી ને કૈકેયી કાન, આપણે ત્યાં એક નામ પડી ગયું છે. એ મંથરા વાણી હવે શું કરવાની છે અને કઈ રીતે અયોધ્યાના રંગમાં ભંગ પડ્યો, અને એ ભંગ અને જે એ રંગ રેળાયો, રંગ રોળાયો, આમ તો રેળાયો કરતા રંગ રોળાયો, એ રોળાયેલા રંગે કેવા કેવા કાળા આકારો અયોધ્યાની સુખના કેનવાસ ઉપર ઊભા કર્યા છે એની વાત આપણે આગળના અંકમાં કરીશું. રામાયણ એવું કહેવાય છે કે આદર્શ જીવન, આદર્શ સંસાર, આદર્શ ઘર અને આદર્શ રાજ્ય, એના તમામ લક્ષણો જો તમારે ક્યાંય જોવા હોય તો એનો જવાબ રામાયણ છે. રામાયણ છે એ વ્યક્તિ અને વિચારના બે કિનારા પર વહેતી એક એવી નદી છે જેના જળમાં ત્યાગ છે. અને ત્યાગ શબ્દ બહુ મોટો છે. આ ત્યાગ શબ્દ હું બોલું એટલે આખી આખી રામાયણ ને મહાભારત આવી જાય છે, કૃષ્ણ ને રામ આવી જાય છે. સ્વીકાર શબ્દ છે ને, આપણે લાગે કે ત્યાગનું વિરુદ્ધાર્થી શબ્દ કયો, વિરોધાભાસ, તો આપણે લાગે સ્વીકાર. પણ મજા એ છે આપણા પુરાણોની કે સ્વીકાર શબ્દમાં પણ આપોઆપ ત્યાગ આવી તો જાય જ છે. તમે કોઈ વાતનો સ્વીકાર કરો છો કે હું સ્વીકારી લઉં છું, એની સાથે ત્યાગ જોડાય છે. હવે મારે જે વાત કરવી છે એ ત્યાગની વાત છે, સ્વીકારની વાત છે. રામ જે સ્વીકારશે એમાં દશરથનો ત્યાગ છે. દશરથનો ત્યાગ છે એમાં રામનો નહીં, સમગ્ર સંસારનો સ્વીકાર છે. તો રામાયણની એ મહત્તા છે.

કે તમે કોઈ પણ ખૂણેથી કોઈ પણ છેડેથી પ્રવેશ કરો ત્યાં રામનું એક સરખું સ્વરૂપ તમને જોવા મળશે, જેને ન સુખ છે ન દુઃખ છે, ન પીડા છે ન પ્રેમ છે, એક ભાવથી રામ સૌને જોઈ રહ્યા છે અને ભાવનું નામ છે ધર્મ. આગળના એપિસોડમાં આપણે જાણ્યું કે આખી અયોધ્યા રામ રાજાભિષેકના ઘેનમાં છે, મદમાં છે, ઉત્સાહ છે, શેરીઓ શણગારી છે, નર નારી સુંદર વસ્ત્રાભૂષણોમાં સજ્જ છે અને સૌ કોઈના આંખોમાં એક સ્વપ્ન, એક દ્રશ્ય જોવા માટે તલપા પડ છે કે અયોધ્યાના રાજ સિંહાસન પર રામલલ્લા બિરાજમાન થશે. અને રામને જોવા માટે અયોધ્યા નગરીની બહાર ભીડ લાગી છે. દેશ દેશાવરથી નર નારીઓ આવી રહ્યા છે, સૌએ પોતપોતાના પ્રાણીઓને શણગાઈ રહ્યા છે, વૃષભ અને ગાયોને શણગાઈ રહ્યા છે, આંગણામાં તુલસી ક્યારે દીવા કર્યા છે, ઘીના દીવા. જો આ દીવાનું અજવાળું છે કે આપણે દિવાળી સુધી આગળ આવવાનું છે, આ દીવાનું અજવાળું રામના નગરમાં દ્વિરાગમન સાથે પણ જોડાયેલું છે. એટલે આખી અયોધ્યા અત્યારે અજવાળામાં છે, કારણ કે રામ છે ને અજવાળું છે. અંધકાર હોય ત્યાં રામ ન હોય, અને જ્યાં જ્યાં અંધકાર હોય ત્યાં રામનું નામ છે એ બહુ મોટો દીવો બને છે. કદાચ એટલા માટે ગાંધીજીની પેલી જે ઘરમાં કાંબાળા બેન હતા રંભા, એણે કહેલું કે મોહન અંધારાની બીક લાગે છે તો રામ નામ બોલ. અને ગાંધીજીએ વાતને પકડી રાખી, એટલે અંધારું અને રામનો બહુ સંબંધ છે. એટલે કદાચ જ્યારે જ્યારે માણસ લાચાર થાય ને ત્યારે ત્યારે રામને યાદ કરે છે. એટલે નિરાધારનો આધાર છે રામ. એટલે હું માનું છું કે જ્યારે 30 જાન્યુઆરી 1948 રોજ ગાંધીજીની છાતી ઉપર બે ગોળીઓ વિંધવામાં આવી, ત્યારે આધાર, ગાંધીજીના તમામ આધાર જતા રહ્યા. એ વખતે ધરતી ઉપર જે પડતી વખતે ગાંધીજી બોલ્યા છે હે રામ, એ પણ મને લાગે છે પેલી રંભાનું વેણ હશે કે જ્યાં તને આધાર જોઈએ ને ત્યાં રામને યાદ કરજે. એટલે આખી અયોધ્યા રામ નામનું અજવાળું હથેળીમાં લઈને ચાલી રહ્યું છે, કારણ કે આજે રામ રાજ્યાભિષેકનો દિવસ છે. તો અયોધ્યાની આ સ્થિતિ હોય તો કૌશલ્યા, સુમિત્રા, સીતા, લક્ષ્મણ, બાકીના બધા લોકોની શું સ્થિતિ હોય? રાજા દશરથને લાગે છે કે મારા પિતૃઓનું પુણ્ય છે આજ સાર્થક થયું, આજ મારી તમામ ચિંતાઓ જતી રહી. પણ એ વખતે સોળે કળાએ ખીલેલો ચંદ્રમા છે એ ગ્રહણ વગર અધૂરો, ગ્રહણ લાગે તો તમને પૂનમના અજવાળાની પણ મહત્તા સમજાય. એટલે મંત્રાનું હોવું પણ બહુ જરૂરી છે જીવનમાં, કારણ કે મંત્રા છે તો તમને સંપનું મહત્વ પણ સમજાય, મંત્રા છે તો તમને સંકીર્તનનું મહત્વ પણ સમજાય. જો કંસ નથી તો મથુરા નરેશ કૃષ્ણ નથી, અને જરાસંઘ નથી, કાલ્યવાહન નથી તો દ્વારિકાધીશ નથી. એટલે આ જે દેરાણી ને જેઠાણીની જોડ રે ભવાનીમાં એ બહુ રસપ્રદ છે આપણી કથાઓમાં. એટલે મંત્રા જોઈ રહી છે આખું દ્રશ્ય કે આખી અયોધ્યા આનંદ મંગલ કરે છે, મારે કંઈ કરવું પડશે, હું ધાત્રી છું, દૂધ માતા છું, ધાવ માતા છું, મારે ભરત માટે કંઈક કરવું પડશે, મારે મૂર્ખ કઈ કઈ માટે કંઈક કરવું પડશે, એ તો મને ખબર નહીં શું કરી રહી હશે. આનંદ મંગલમાં એણે એક વાર રામની ધાત્રી સામે આવતી દાસીને ઊભી રાખી, એક મિનિટ ઊભી રે, આ સોળ શણગાર સજીને તું જાય છે શું? પેલી ધાત્રી પ્રસન્ન થઈને કીધું કે મંત્રા તમને નથી ખબર આવતીકાલ સવારે રામનો રાજ્યાભિષેક થવાનો છે. મંત્રા મનોમન બોલી કે બરાબર છે, જે મેં સાંભળ્યું હતું એ ખોટું નહોતું. ઉતાવળા પગે મંત્રા પહોંચી છે કઈ કઈના ભવનમાં, ત્રણેય રાણીઓના સ્વતંત્ર ભવનને. કૈકેયી દશરથની અત્યંત પ્રિય રાણી હતી. અચ્છા, આપણા પુરાણોની કથાઓને માની તો કૈકેયી પાસે યોદ્ધા પણ હતી, એનામાં શસ્ત્રકળા હતી, અને મૂળશંકરભાઈને બધાએ તો કૈકેયીને બહુ વિદુષી નારી તરીકે બતાવી છે. નાનાભાઈ લોકો કહે છે, નાનાભાઈ ભટ્ટ, કે કૈકેયી એટલી વિદુષી નારી હતી કે સમગ્ર આર્યવર્ત ઉપર નજર રહેતી હતી. એને ખબર હતી કે દક્ષિણમાં દ્રવિડોની પાછળ રાવણ લાગ્યો છે અને રાવણ ધીમે ધીમે ઉપર આવવાનો છે. ગુજરાતી નવલકથામાં એક આવી કૈકેયી પણ છે જેણે યુક્તિપૂર્વક રામનો રાજ્યાભિષેક ટાળ્યો છે. મેં કહ્યું સાહિત્યની મજા છે, બારણાઓ ખોલી રાખે છે પુરાણોની કથાઓના. મંત્રા આવી કૈકેયીની પાસે ને કૈકેયી તો આરામ કરી છત્ર પલંગ ઉપર સોઈ રહી છે, જગાડી ઊંઘમાંથી કે તું ઊંઘમાં નહીં ઘેનમાં છે, અને જાગ, કારણ કે આજે સુઈશ તો તારું ભવિષ્ય સૂતું રહેશે, આજે નહીં જાગે તો તારું સૌભાગ્ય નહીં જાગે. કે છે કે મંત્રા કેમ આવી રીતે ઉખાણાની જેમ વાતો કરે છે, કે વાત શું છે? તો કે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે. કઈ કે આનંદ મંગલમાં મારો રામ રાજ્યાભિષેક, મારો રામ રાજા બનવાનો છે. જો આ કઈ કે તમે નથી ઓળખતા,
વાલ્મીકિ અને તુલસીદાસની આ કઈ કઈ છે તમે હજાર

કારણ છો, એટલે તમારી સામે કઈ કઈ છે? ટેલિવિઝનની વેમ્પ છે, પણ આ કમોલિકા નથી. આ આ કઈ કઈ છે? આની વાત જુદી છે, કારણ કે રાજકન્યા છે, વિદુષી નારી છે, રાજપત્ની છે, અને ભરત જેવા સદભાવી પુરુષની માતા છે. એટલે કઈ કઈ આનંદ મંગલ ભાવે કે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે. વાહ, આ તે મને ઉત્તમ સમાચાર આપ્યા છે. એવું કહી કઈ કઈ તાત્કાલિક ગળામાંથી સુવર્ણહાર મંત્રના હાથમાં મૂક્યો. આ મારો ઉપહાર છે દાસી, તું અતિ પ્રસન્ન, તે મને બહુ પ્રસન્ન કરી છે, મંગળ સમાચાર આપ્યા છે. પેલી મંત્રાએ હારનો ઘા કર્યો, કીધું છે કે મૂર્ખ છે તું, મૂઢ છે. હવે અહીંયા થાય કે પેલી રાજરાણી હતી, અને રાજરાણીને કોઈ એમ કેમ કહી શકે મૂઢ છે મૂર્ખ છે? પણ મંત્રા એટલે કહી શકે કારણ કે ધાત્રી હતી, ધાવ માતા હતી. એને કદાચ કઈ કઈને પણ મોટી કરી છે ત્યાં કઈ કઈ દેશમાં, અને એ જ ભાવ તેને ભરતને મોટો કર્યો છે. એટલે અબાધિત અધિકાર છે મંત્રાનો કઈ કઈના ભવનમાં આ રીતે વિધાઉટ પરમિશન એન્ટર થવાનું. બાકી તમે કહો મહારાણી કઈ કઈને કે મંત્રા તમને મળવા માંગે છે, એ ડિઝાઇન એને પણ ફોલો કરવી પડે. પણ આ મંત્રા છે, તમે જુઓ કુકર્મ છે ને, ખરાબ વાણી છે ને, અધર્મ છે ને, અને દુર્ગતિ છે કે દુર્સંગતિ છે, એને પરમિશનની જરૂર નથી પડતી, સિદ્ધિ આવી જાય છે. સારા વિચારોને આવવા માટે તમારે તપ કરવું પડે છે, સાધુ પુરુષનો સંગ કરવો પડે છે, સારા માહોલમાં બેસવું પડે છે, પવિત્ર વાણી સાંભળવી પડે છે, ત્યારે સદવિચારો તમારી પાસે આવે છે. પણ દુર્વિચારોને મંજૂરી નથી જોઈતી, એ તરત આવી જાય છે. એટલે ખરાબ વિચાર આટલી ઝડપથી ગાંડા બાવળની જેમ આપણા મનમાં ખરાબ વિચારો ઉગે છે, અને સદવિચારો છે ને એને વડની જેમ ઉછેરવા પડે છે, બહુ સાચવવા પડે છે, નાગરવેલના પાનની જેમ પંપાળવા પડે છે. એટલે વિધાઉટ પરમિશન મંત્ર આવી ગઈ છે અને કહે છે, કઈ કઈ તું મને ઉપહાર આપે છે? તું મને ઉપહાર આપી રહી છે, પણ જીવન તને ઉપહાર નહીં આપે, જીવન તને દાસીત્વ, દાસી બનવાનું દુઃખ આપશે. આજે હું તારી દાસી છું, તું ટેવ પાડ, મારી પાસે શીખ, હું તને ટિપ્સ આપું, કારણ કે તારે દાસી બહુ જલ્દી બનવાનું છે કૌશલ્યાની. હવે જુઓ અહીંયા કઈ કઈના ભવા સંકોચાયા કે તું કેવા શું માગે છે? રામ રાજા બનીમાં હું દાસી શું કામ બનું? મંત્રા કહે, એ તો સમજાવું છું, જો રામ રાજા બન્યો તો દશ તો ભરતને કાંઈ નહીં મળે, અને રામ રાજા બન્યો એટલે કૌશલ્યા રાજમાતા બની, અને રાજાની માતા બની એટલે તું એની દાસી કહેવાય, કારણ કે તું કૌશલ્યાથી નાની છે. હજુ જો કઈ કઈના સત્કર્મ જાગૃત અવસ્થામાં હતા, એટલે કઈ કઈ કીધું કે ના, એવું ના બની શકે, કારણ કે રામ તો ભરતને, લક્ષ્મણને, શત્રુઘ્નને ત્રણેયને પ્રાણથી પ્રિય છે. આ ભાઈઓ પોતાના ભાઈઓને રામ બહુ પ્રેમ કરે છે, એટલે હું ના માનું કે રામ આવું કશું કરે. અહીંયા મંત્રા કહે છે કે રામ આવું નહીં કરે, રાજસત્તા એની પાસે કરાવશે. સિંહાસનનો મધ અને માથે આવતો મુગટ ભલભલાની બુદ્ધિ ભ્રષ્ટ કરી મૂકે છે. સુવર્ણ છે, સત્તા છે, એ રામનો અવાજ, રામનો ટોન, રામના આચાર વિચારને બદલી નાખશે. એકવાર રાજા રામ બન્યા, ભરતને દેશવટો આપશે. શું ખબર ભરતને કારાવાસની સજા પણ આપે, શત્રુ ગણીને ભરતને મારી પણ નાખે. તું વિચાર કર, ભરત વગરનું તારું જીવન, અથવા સત્તા વગરના ભરત વાળું તારું જીવન. અને પછી જુઓ કઈ કઈના મનમાંથી પણ મંત્ર યાદ કરાવશે. યાદ છે પૂર્વે એક સમય તે કૌશલ્યનું અપમાન કર્યું હતું, એ અપમાન યાદ છે? હવે અહીંયા વાલ્મીકી અને તુલસીદાસ દૂર ખસે થોડાક, કે સ્ત્રીઓ સ્ત્રીઓ સાથે છે, આ રાજભવનની સ્ત્રીઓ સ્વાભાવિક રીતે કંઈક મીઠી કહેવાય ને, એકદમ અણગમા આવ્યા હોય, એક નાની મોટી એવી ઘટનાઓ બની હોય કે જ્યાં માન અપમાનની વાત ઉગી હોય. પણ રાણીઓને મન એ માન અપમાન નહોતું, દાસીઓને મન હતું, એટલે દાસીઓ બાંધી રાખી હતું. એટલે મંત્રા રાજી થઈ હતી કે મંત્રાએ મનમાં માની લીધું હતું કે કઈ કઈ કૌશલ્યનું અપમાન કર્યું છે. કદાચ કૌશલ્યના મનમાં પણ નહોતું અને કઈ કઈના મનમાં પણ નહોતું, પણ દાસી ભાવે પકડી રાખ્યું હતું. એટલે યાદ કરાવીને કહે છે કે તે અપમાન કર્યું હતું કૌશલ્યાનું. કઈ કઈને કદાચ એક ક્ષણે અપમાન યાદ નહીં આવ્યું, પણ દાસી આવું યાદ રાખ્યું, એનો અર્થ એવો પણ થયો કે કૌશલ્યાની દાસી યાદ રાખ્યું હશે. પછી બંને દાસીઓ ભેગી થઈ ત્યારે વાતો કરીએ છીએ કે તારી સ્વામીનીએ તો મારી સ્વામીનું અપમાન કર્યું. અહીંયા બુદ્ધિનું એક ચકડું આખું બદલાય છે. કઈ કઈ નથી, વાતો ગંભીર છે. મંત્રા કહી રહી છે, કહે છે કે તું વિચાર, ભરતના હાથમાં સત્તા નથી, તારા હાથમાં સત્તા નથી. રામ રાજા બન્યો એટલે આપણા લોકોને લાગે છે કે સૂર્યોદય છે, પણ આપણા સુખનો સૂર્યાસ્ત છે. કઈ કઈ કહે છે કે મંત્રા તારી વાતો સાચી, પણ અમારે કરવું શું? જો મંત્રા કેવું કેવું યાદ રાખે છે, કઈ કઈનું કિરદાર ઉત્તમ
ઉત્તમ હતું એનું ઉદાહરણ તમને અહીંયા

વાલ્મીકી બતાવે છે કે જેમ કૌશલ્યનું અપમાન એને કર્યું એવું કઈ કઈને ખબર નહોતી, એવું એને મનમાં નહોતું, પણ મંત્રાએ યાદ રાખ્યું હતું એમ મંત્રાએ કઈ કઈના બે વચન પણ યાદ રાખ્યા હતા. એટલે વાલ્મીકી ઋષિ અને તુલસીદાસ એવું નથી લખ્યા કે હા મંત્રા બરાબર છે, હવે પેલા બે વરદાન મેં દશરથ પાસે માગેલા એ અત્યારે માગું, ના એવું નથી કર્યું, એમણે મંત્રાના મોઢે બોલાવડાવ્યું છે. મંત્રાએ કીધું કે હે મહારાણી, પૂર્વે

અને દંડકારણ્ય પાસે વૈજયંત નગરના તિમિધ્વજ નામનો અસુર યુદ્ધે ચડ્યો હતો અને રાજા દશરથ લડતા હતા. એ વખતે તું રથ ચલાવતી હતી. રાજા દશરથ ઘવાયા અને ઘવાયા ત્યારે એ રથની લગામ તે હાથમાં પકડી રાજાના પ્રાણને બચાવવા તું ભાગી. તે રથ હંકાર્યો અને રાજા દશરથના પ્રાણની રક્ષા થઈ. એટલે રાજાએ પ્રસન્ન થઈને તને કીધું કે રાણી કઈ કઈ માગો તમને શું આપો. અને એક ક્ષણે તે કહ્યું કે અત્યારે તો કંઈ માગવું નથી મારે, અત્યારે કોઈ ઈચ્છા નથી મારી. રાજાએ કીધું કોઈ પણ બે વચન માગી લો. આપણે પેલા વાત કહી હતી ને કે અતિ પ્રસન્ન હોય ત્યારે વચન ના આપવા અને દુઃખી હોય ત્યારે પ્રતિજ્ઞા ન કરવી. પણ રાજાએ કીધું કે કોઈ પણ વચન બે વચન માગો. અને કઈ કઈ કહે છે કે જરૂર પડે ત્યારે માગીશ. હવે અહીંયા મજા લોકકથાની છે. લોકકથામાં તો એવું પણ છે કે રાજા દશરથના રથનું પૈડું જે છે એ પૈડામાંથી જે પેલું ખીલો હોય બરાબર એ ભાંગી ગયો એટલે પૈડું બહાર નીકળતું હતું. આ લોકકથા કહે છે. એ વખતે કઈ કઈ પોતાની આંગળી રથના પૈડામાં રાખી અને કઈ કઈની આંગળીના આધારે રથનું પૈડું ફરતું રહ્યું, પૈડું બચ્યું, દશરથે યુદ્ધ કર્યું અને દશરથ યુદ્ધ જીત્યા. જ્યારે દશરથને ખબર પડી કે પોતાની આંગળી આડી રાખીને કઈ કઈ રથને બચાવ્યો ત્યારે કીધું કે માગો કઈ કઈ તમને શું આપું. આ લોકકથા કહે છે. પ્રેક્ટિકલી તમે આમ વિચારવા જાઓ કે કેવી રીતે શક્ય થયું છે રથના પૈડામાં આંગળી આમને તેમને, પણ લોકકથાની મજા એ છે કે લોકકથાને કહે છે કે અમને લોજિક સાથે કોઈ લેવા દેવા નથી, અમને લોક સાથે લેવા દેવા છે, પરંપરા સાથે લેવા દેવા છે. એટલે આ લોક પરંપરાની કથા છે.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे। मित्रे मने पूछ्यो ने, एटले मारी पासे मात्र एक नानकडुं वाक्य हतुं કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને, માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો, કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: nóng.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્તે શ્રોતા મિત્રો, મારી આ ટોક જૂન મહિનાના છેલ્લા સોમવારે પ્રસારિત થશે, ત્યાં સુધીમાં તો લગભગ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હશે। આજે જ્યારે હું આ ટોક 13 જૂને રેકોર્ડિંગ કરી રહ્યો છું, ત્યારે આજના જે સમાચાર છે તે ગુજરાતમાં ચોમાસું થોડુંક ફેલાયું છે। તો આવો તો ચોમાસાનું વિજ્ઞાન અને એની ભૂગોળ વિશે વાત કરી લઈએ, અને આ આપણે જાણવું ખૂબ જરૂરી છે। ગુજરાત સમાચારમાં ન્યૂઝ ફોકસમાં બહુ જ માહિતી સભર લેખ આવ્યો છે, તમને ગમશે એવું માનું છું। ભારતમાં નૈઋત્યનું ચોમાસું મુખ્ય ગણાય છે, આ બહુ ઘણાને ખબર નહીં હોય, એટલે મેં કીધું ચોમાસાનું વિજ્ઞાન અને ભૂગોળ। ત્યારબાદ ઉત્તર પૂર્વનું ચોમાસું, શીતકાલીન ચોમાસું અને પ્રી મોન્સૂન પણ વરસાદ લાવે છે। ભારતમાં ચોમાસાની મુખ્ય બે સાયકલ વરસાદ લાવતી રહે છે। નૈઋત્યનું ચોમાસું ભારતની લાઈફ લાઈન ગણાય છે, 80% વરસાદ પડે છે। તો અને ઉત્તર પૂર્વનો વરસાદ એટલે કે પાછા ફરતા મોસમી પવનોથી પણ વરસાદ, આ મુખ્ય બાબત મેં કહી દીધી। હવે ભારતમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ને ત્યાંનું ચોમાસું કેરળમાં એન્ટ્રી કરીને આગળ વધી રહ્યું છે। એક તરફ ઉત્તર ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના રાજ્યો ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યાં દક્ષિણ ભારતમાં ચોમાસાએ માજા મૂકી છે, અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામેલો છે। આ ચોમાસું હવે ઉત્તર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। ચોમાસું 2-3 દિવસમાં મુંબઈ સુધી પહોંચી જવાના વર્તારા છે। ગુજરાતમાં પણ ચોમાસું કદાચ વહેલું આવી જશે, બાકી હાલમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે એકાદ અઠવાડિયું છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી હતી। આ બધા વચ્ચે રસપ્રદ બાબત એ છે કે અલગ અલગ વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરતા પવનો ભારતમાં ચોમાસું લાવે છે। તો આ જે છે લગભગ 9મી-10મી જૂને તૈયાર થયેલો છે, એ વખતનો માહોલ આ શરૂઆતમાં આપેલો છે। ભારતમાં હકીકતે ચોમાસું માત્ર એક ઋતુ નથી, આ એક વૈજ્ઞાનિક ઘટના છે, આ એવી કુદરતી ઘટના છે જે દેશની સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા અને સૌથી મોટું તો અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી છે। સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે જૂનથી શરૂ કરીને સપ્ટેમ્બર સુધી આવતો વરસાદ ચોમાસું છે, વાસ્તવિકતા તેનાથી કંઈક જુદી છે। હવામાન ખાતા પ્રમાણે મોન્સૂનનું કેનવાસ ખૂબ જ વિસ્તૃત છે। ભારતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની જવાબદારી અલગ અલગ પવનો અને તેની પેટર્નથી હોય છે। કુદરતી રીતે વહેતા પવનોની એક પેટર્ન છે જે દેશના વિવિધ દિશાઓમાં આવેલા પ્રદેશોમાં વરસાદ લાવવા માટે કારણભૂત હોય છે। મોન્સૂન શબ્દની ઉત્પત્તિ અરબી ભાષામાંથી થઈ છે, તેમાં મોસિમ શબ્દ એટલે ટુ અથવા મોસમ થાય છે। હવાની દિશામાં 6 મહિનામાં થતા ફેરફારને મોન્સૂનની સાચી પરિભાષા માનવામાં આવે છે। ભારતમાં

ચોમાસાને સમજતા પહેલા એ જાણીએ કે ચોમાસું આવે છે શા માટે. જમીન અને સમુદ્ર સાથે તેનો સીધો સંબંધ છે. ઉનાળા દરમિયાન સૂર્યનો સીધો તાપ ભારતના મેદાની ભાગમાં પડે છે. તેના કારણે ગરમ અને હળવી હવા ધીમે ધીમે ઉપર તરફ ગતિ કરે છે. ત્યાં એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થાય છે. બીજી તરફ હિન્દ મહાસાગર અને અરબ સાગરનું પાણી જમીનની સરખામણીએ થોડું મોડું ગરમ થાય છે. તેના કારણે ત્યાં હાઈ પ્રેશર સિસ્ટમ એક્ટિવેટ થાય છે. બીજી તરફ ગરમી અને ઠંડી દરમિયાન હવાની ઝડપ અને દિશા પણ અલગ અલગ હોય છે. વિજ્ઞાનનો નિયમ છે કે હવા કાયમ ઉચ્ચ દબાણથી નીચા દબાણ તરફ ગતિ કરે છે. તેને કારણે સમુદ્રથી ભેજવાળી ઠંડી હવા ઝડપથી જમીનની ભાગ તરફ આગળ વધે છે અને તેના કારણે જ વરસાદ પડે છે. ભારતમાં હવાની આ દિશા બદલાતી રહે છે. તેના કારણે ભારતમાં બે મુખ્ય વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને તે સિવાયની બે પેટા અથવા તો સ્થિતિ આધારિત વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે. ભારતમાં સૌથી પહેલાં સાઉથ વેસ્ટ મોન્સૂન, એટલે કે જેને આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ, તે સક્રિય થાય છે. જૂનથી સપ્ટેમ્બર સુધી આ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય છે. ત્યારબાદ ઉત્તર પૂર્વ ચોમાસું એક્ટિવ થાય છે, જે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી વરસાદ લાવે છે. આ સિવાય શીતકાલીન ચોમાસું પણ એક્ટિવ થાય છે, જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અસર બતાવે છે. તે સિવાય ભારતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય છે, જે માર્ચથી મે મહિના સુધીમાં છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદ પડે છે. મહત્વની વાત એ છે કે જાન્યુઆરીથી ફેબ્રુઆરી તથા માર્ચથી મે દરમિયાન સખત ઠંડી અને ગરમી હોય છે. તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતું હોય છે અને વારંવાર પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. એપ્રિલ અને મે મહિનામાં આવી એક્ટિવિટી વધારે થતી હોય છે. તેના કારણે વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડતા હોય છે. તેમ છતાં આ પ્રી મોન્સૂન સાવરને વરસાદ જ ગણવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં આ વરસાદને સારો માનવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે તેને માવઠું કહેવાય છે. તેમ છતાં પશ્ચિમ બંગાળ અને આસામમાં તેને કાળ બૈસાખી કહે છે. તેમાં પડતો વરસાદ ખેતી માટે સારો ગણાય છે. બીજી તરફ કર્ણાટક અને કેરળમાં માવઠાને મોંગો શાવર કહે છે. ત્યાં કેરી પાકવામાં પ્રી મોન્સૂન મદદ કરે છે. તેવી જ રીતે કર્ણાટકમાં તેને કોફીના પાકમાં મદદ મળતી હોવાથી તેને કોફી લોસમ પણ કહે છે. આ વરસાદ બાદ કોફીના પાકમાં ફૂલો ખીલવા લાગે છે. તેવી જ રીતે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યો અને હિમાલય પર્વતીય રાજ્યોમાં આ વરસાદ અને બરફ વરસાદ થતી હોય છે. તેને ચોમાસા સાથે તો કોઈ સંબંધ નથી, છતાં તેને પવનોના આધારે પડતા વરસાદી તફાવતનો એક ભાગ ગણાય છે. ભૂમધ્ય સાગરમાં સર્જાયેલા પવનો જેટ સ્ટ્રીમ દ્વારા ભારત સુધી આવે છે. આ વરસાદ ઘઉંના પાક માટે લાભકારક હોય છે તેવું માનવામાં આવે છે. આ વરસાદી સિસ્ટમને અલનીનો અને લાલીનો અસર કરનારા બે મોટા પરિબળો છે. અત્યારે જે અસર આપણે અનુભવીએ છીએ, લાલીનોને કારણે અતિશય વરસાદ થાય છે, જ્યારે અલનીનોને કારણે વરસાદમાં ઘટ આવે છે. આ વખતે અલનીનોની અસર વ્યાપક રીતે થવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તો નૈઋત્યનું ચોમાસું એ ભારતની લાઇફલાઇન ગણાય છે અને 80% વરસાદ પડે છે, એ વાત આવી ગઈ. અને ઉત્તર પૂર્વનો વરસાદ, એટલે કે પાછા ફરતા મોસમી પવનનો પણ વરસાદ, એટલા મુખ્ય બે પેટર્ન સિવાયની જે નાની મોટી જે પેટર્ન છે એની પણ મેં વાત કરી. એટલે જ્યારે ચોમાસાનું આગમનની તૈયારી છે બરાબર, અને આ સ્ટોક આવશે ત્યારે તો તૈયારી અને આવી ગયું હશે, અને એટલે મેં આ ટોપિક લીધો છે. હવે એક થોડી જુદી વાત પણ એ પણ આ સમયના સંદર્ભમાં કરી લઉં. સાયન્સ સફર નામનું સંદેશમાં કોલમ આવે છે અને બહુ જ અનુભવી અને નિષ્ણાંત જ્વલંતભાઈ આ વિશે લખે છે. તો સાયન્સ સફર, શું ફરીથી સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ ની પરીક્ષા આપવી પડશે? આ સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ એ શબ્દ બહુ જાણીતો છે, ઉત્ક્રાંતિની સાથે સંકળાયેલો છે. ચાલો તો કયા સંદર્ભમાં વાત કરી છે. 26 મેના દિવસે લંડનમાં 35.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. 26 મેના દિવસે, જે મે મહિનાના તાપમાનનો નવો રેકોર્ડ છે. પાછલો રેકોર્ડ 32.8 ડિગ્રી સેલ્સિયસ હતો, જે ઠેઠ 1922-1924માં નોંધાયેલ. ફ્રાન્સમાં પણ મે મહિના દરમિયાન ગરમીના રેકોર્ડ તૂટ્યા. કેટલાક વિસ્તારોમાં 37-39 સેલ્સિયસ તાપમાન નોંધાયું. પોર્ટુગલમાં પારો 40.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
યુરોપમાં

માટે આંકડા ખતરનાક ગણાય. અહીંના સામાન્ય તાપમાન કરતા આ વખતે સરેરાશ 10 થી 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે રહ્યું. ગરમીની આવી પરિસ્થિતિને કારણે યુરોપનું જનજીવન મોટા પાયે અસરગ્રસ્ત રહ્યું. આ વર્ષે 2026 યુરોપમાં મે મહિનાના અંતમાં અસાધારણ અને રેકોર્ડ તોડી નાખતી ગરમી એટલે કે હીટવેવ જોવા મળી છે. આ હીટવેવને કારણે યુકે, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ અને જર્મની જેવા વેસ્ટર્ન યુરોપના દેશોની પ્રજા ત્રાહીમામ પુકારી ગઈ. વૈજ્ઞાનિકો આ આખા વિસ્તાર પર ફરી વળેલા હીટવેવને હીટ ડોમ તરીકે પણ ઓળખી રહ્યા છે. એની ચર્ચા ફરીથી કરીશું ત્યારે. આપણે મોટો વિષય છે યુરોપની ચિંતા છોડીને હવે ભારતીય ઉપખંડની વાત કરીએ. આ વખતે ઉત્તર પ્રદેશના બાંદામાં 48 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું. એ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહાર જેવા રાજ્યોમાં ઠેકઠેકાણે ગરમીએ માજા મૂકી. નિષ્ણાતો ચેતવણીના સૂરમાં કહે છે કે ગરમીનું વધતું પ્રમાણ ભારતને ઉત્તરે અડીખમ ઉભેલા હિમાલય માટે ચિંતા પ્રેરક બની રહેશે. સાચું પૂછો તો માત્ર હિમાલય જ નહીં પણ સમગ્ર સિંધુ ખીણના પ્રદેશ ઉપર સંકટ ઘેરું બનતું જાય છે. પ્રવર્તમાન રાજકીય સરહદો અનુસાર સિંધુ ખીણનો વિસ્તાર મુખ્યત્વે ઉત્તર પૂર્વી અફઘાનિસ્તાનથી થઈને વાયા પાકિસ્તાન ઉત્તર પશ્ચિમે ભારત સુધીનો ગણાય છે. સિંધુ ખીણનો આ વિસ્તાર ગીચ માનવ વસ્તી ધરાવે છે. પર્યાવરણવિદોના કહેવા મુજબ 21મી સદીના આગામી 6-7 દાયકાએ દરમિયાન ગ્લોબલ વોર્મિંગ એ કક્ષાએ પહોંચશે કે વિશ્વની સૌથી વસ્તી ધરાવતા આ પ્રદેશમાં આબોહવા ઘરમૂળથી બદલાશે અને આ બદલાવ અહીં વસવાટ કરતા મનુષ્યો માટે નવા પ્રકારના અનુકૂલન સાધવાની જરૂરિયાત પેદા કરશે. સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટ અહીં આવે છે. જે પ્રજા અનુકૂલન નહીં સાધી શકે એમના માટે મોટી મુશ્કેલીઓ સર્જાશે. છેલ્લા એકાદ દશક દરમિયાન આ બદલાવની શરૂઆત થઈ ચૂકી છે. આખો મામલો વિગતે સમજીએ. સિંધુ ખીણના પ્રદેશમાં હિન્દુકુશ, કારાકોરમ અને હિમાલય જેવી પર્વતમાળાઓ આવેલી છે. સામાન્યપણે આ પર્વતમાળાઓ બરફ આચ્છાદિત હોય છે. તાપમાનમાં થતો ક્રમશઃ વધારો શિયાળાની ઠંડીમાં ઘટાડો કરશે, જેથી આવનારા વર્ષો દરમિયાન શિયાળામાં અગાઉની સરખામણીએ હુંફાળા થતા જશે. સ્વાભાવિક રીતે શિયાળામાં તાપમાન નોર્મલ કરતાં ઊંચું રહે તો બરફના સખત પડ જામવામાં મુશ્કેલી ઊભી થાય. વળી ઉનાળામાં સરેરાશ કરતાં ઊંચું તાપમાન હોવાથી બરફ પીગળવાની ઝડપ ઓર વધે. શિયાળા ઉનાળાની આવી સંયુક્ત અસરને પગલે પર્વતોની તળેટીમાં વસતા પ્રદેશો પર બરફ પીગળવાને કારણે ઓચિંતા તળાટતા ભારે પૂરનો ખતરો રહેશે. એટલું જ નહીં પણ આવા પૂર વારંવાર આવશે. એક અંદાજ મુજબ આવનારા 7-8 દાયકાઓ દરમિયાન ઇન્ડસ બેઝિન તરીકે ઓળખાતા સિંધુ ખીણના પ્રદેશમાં શિયાળાના તાપમાનમાં 3.9 થી 5.1 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો વધારો નોંધાશે. એ જ પ્રમાણે ઉનાળુ તાપમાનમાં 3.4 થી 4.6 ડિગ્રી જેટલો વધારો નોંધાશે. સરહદોના કહેવા મુજબ વાતાવરણનો આ ફેરફાર 2020 શરૂ થઈ ચૂક્યો છે અને 2080 સુધીમાં 3-1 તબક્કાઓમાં એ જોવા મળશે. આટલો લાંબો સમયગાળો અને તાપમાનનો 3 થી 4 ડિગ્રીનો તફાવત જોઈને કદાચ આપણને આ વાત બહુ મહત્ત્વની નહીં લાગે, પરંતુ થોડા વર્ષો પૂર્વે કેદારનાથમાં ઓચિંતું ત્રાટકેલું ઘોડાપૂર લાંબા સમયથી વાતાવરણમાં ચાલતા આવા સૂક્ષ્મ ફેરફારોને કારણે જ પેદા થયેલું. આ યાદ કરાવી વાત. 2080 સુધીમાં હિન્દુકુશ પર્વતે ટેકરીઓ અને તળેટીના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે. ચોમાસું લાંબુ ચાલશે. આ વિસ્તાર પહેલેથી ફ્લેશ ફ્લડ અચાનક ત્રાટકતા પૂરમાળને બદનામ છે. પર્વતમાળાના ઉત્તરીય પ્રદેશો વધુ ગરમ થશે અને ગ્લેશિયર્સ પીગળવાની ઘટના ઝડપી બનશે. બીજી તરફ દક્ષિણી પ્રદેશોમાં વરસાદ ઓછો થાય એમ બને. ટૂંકમાં વાતાવરણમાં થનારું આ પરિવર્તન બહુ જટિલ હશે. એટલે બહુ જ ચિંતાજનક વાત. બંને ટોપિક એકબીજાથી મળતા નથી પણ તેમ છતાં બંને ટોપિક આપણા માટે બહુ ગંભીર વાત લઈને આવેલા છીએ એ તમે ચોક્કસ સમજશો. તો ફરી એકવાર પરીક્ષા. તો શેની પરીક્ષા ભાઈ? જો તમારું શરીર એર કન્ડિશનથી ટેવાઈ ગયેલું હોય તો ચેતી જાઓ, કારણ કે કૃત્રિમ ઠંડકમાં રહેવા ટેવાઈ ગયેલું તમારું શરીર વાતાવરણીય બદલાવ સાથે અનુકૂલન સાધવામાં નિષ્ફળ નીવડશે. એટલું જ નહીં પણ ખેડૂતોએ પણ પોતાના પાકની પેટર્ન બદલવાનો વારો આવશે. વૈજ્ઞાનિકોની

0: બધી ધારણાઓ, આગાહીઓ સાચી પડશે. તો લાંબે ગાળે એટલે કે 100-125 વર્ષો પછી માનવીએ ફરીથી ઉત્ક્રાંતિકાળમાંથી પસાર થવું પડશે, જ્યાં ડાર્વિનના સર્વાઈવલ ઓફ ધી ફિટેસ્ટના નિયમો મુજબ માત્ર યોગ્યતા ધરાવતા અમુક સજીવો જ અસ્તિત્વ ટકાવી શકશે. બાકીના લુપ્ત થયેલા ડાયનોસોરની જેમ કાળની ગર્તામાં ધકેલાઈ જવાના. આપણે જાણીએ છીએ કે સિંધુ ખીણ સંસ્કૃતિ માનવ સમાજની સૌથી પૌરાણિક સંસ્કૃતિઓ પૈકીની એક છે. સિંધુ ખીણ ઇન્ડસ વેલીના જે પ્રદેશમાં સંસ્કૃતિ પાંગરવાની શરૂઆત થઈ, એ જ પ્રદેશના વાતાવરણનો પલટો માનવ સંસ્કૃતિના વિનાશનું કારણ બનશે કે શું? આ પ્રશ્નાર્થ સાથે આ વાત અહીંયા પૂરી થાય છે. તો આજે જૂન મહિનાની જે છેલ્લા સોમવારની ટોકમાં બે બાબતો મેં કવર કરી કે ચોમાસું આ ટોક આવશે ત્યારે આગમન થઈ ગયું હશે, પણ આજની તારીખે જ્યારે મારી ટોકનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે એટલે કે લગભગ 13 જૂને હજી કાક ડોળે રાહ જોવાય છે, ક્યાંક આવી ગયું છે, ગુજરાત રાહ જોવાય છે. એટલે એ રીતે ચોમાસાનું વિજ્ઞાન અને ભૂગોળ જાણવી જરૂરી લાગી આ લેખ વાંચતા મને થયું, એટલે મેં આપની સમક્ષ લાવ્યું. અને બીજું સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ થોડીક નવી વાત છે, પણ ચિંતા પ્રેરે એવી છે, એ પણ તમારી સાથે શેર કરી. તો અહીં હું મારી વાતને વિરામ આપું છું. જય વિજ્ઞાન.
1: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. વાત કરી રહ્યા છીએ આપણે માનવીની ભવાઈની, પન્નાલાલ પટેલ દ્વારા લિખિત આ પુસ્તક. આ અષાઢીય દન કાળુના પગમાં ઓર જોમ હતું, કેડિયું કાઢી નાખ્યું હતું, ધોતીઓએ ઊંચું પહેર્યું હતું અને માથાનું પાળીઓએ પેલા ગઈ સાલ કરતા રોપેલા આંબાના વાડિયા ઉપર ભેરવી દીધું હતું. વાદળોમાં સંતાયેલો સૂરજ આજ જાણે વધુ છંછેડાયેલો હતો. ઉનાળાના તાપ કરતા એ ઉકાળો આકરો હતો. કાળુના અંગ પર પસીનો રેલમ છેલ થઈ રહ્યો હતો. પેલો બરડો તો જાણે માળોની ધરતી જ જોઈ લો, પણ એની પરવા કોને હતી, ખબર જ ન હતી. એક જ ધૂન હતી, આ આટલી મકાઈ પેતરાકને કૂવાવાળા વાડામાં પહેલી ઘરું, કાલે એટલે પાટિયું બંધ બેસાડી પરમ દિવસે આ મકાઈ રેસી નાખીશ. સૌ કોઈના બપોરિયા હળ છૂટ્યા, પણ કાળુનું હજુ છૂટતું ન હતું. એની નજર દૂર નેળિયા તરફ હતી. ભાત દેખાય છે કે છોડું? એકાએક કાળુની નજર ખેંચાઈ, લીંબુની પાટ સરકી, એની આંખો ઝીણી થઈ, બબડી ઉઠ્યું, રાજુ ના ના, એ ક્યાંથી આવી હોય? તો એના ભાઈનું હળ તો કૂવા ઉપર ફરે છે. ના, પણ એ જ છે, એ જ ચાલ, પાતળી કેડો અને એ જ લચક, માન ન માન મારું ભાતું લઈને આવે છે. પણ આજ સાથે કાળુની નવાઈ વધારે વધી. શી વાત કરે છે? ઘરનું બહેરું? અરે લાખ કામ હોય તો એ રાજુને ભાત લઈને મોકલે, સમળામાં એ ન મનાય. એને હળ છોડી નાખ્યું, બળદોને ખેતરને શેડે આવેલ વડ નીચે લઈ ગયો. રાજુએ આવી લગી,

કાળું નું અંતર જાણે નાચે, એમ તો એણે રાજુના હાથનું ભાતું ઘણા દિવસ ખાધું, પણ એ તો સાસરીમાં ને અહીં પોતાને ઘેર ને તે નાનિયાને દેખતા કાળુને તો જાણે પેલા અધૂરા ઓળતા પૂરા થઈ ગયા. વ્યાજ સાથે સાટું વળી. પેલી બાજુ નીચેના ભાગમાં વાડ કરતા એ મંગળાને કાળુએ હાક મારી બોલાવી લીધો ને બળદોને ચાર નાખવા કહ્યું. પણ મંગળો તો ચાર નાખતા એ રાજુ સામે જોયા કરતો હતો. એણે તો ન પૂછ્યું, પણ ખુદ રાજુએ પૂછ્યું, મારી સામે શું ટગર ટગર જોયા કરે છે છોરા? રાજુને હસતી જોઈ મંગળોએ હસ્યો, મીકુ ભલી મામી કી ગા, ને આ ભલી મામીના સાટે આવી છું એ ખોટી છું? કાળુએ અવતારના આજ પહેલી વાર કહી નાખ્યું. કેને મંગળા, કંઈક એક દનમાં આવ્યા એમાં શું નેલ થયા? રાજુની આંખ તો તાકતા જ રહી ગઈ. ભૂખ હોય બે રોટલા ખાવા મળે ત્યારે, અરે કટકોય નહીં, આ તો ઉલટાના મન પતળાવવાના, છતાં ધાને ભૂખ્યા રહો એમાં કોઈ શું કરે? રાજુએ મંગળા માટે પડિયામાં દાળ કાઢતા કહ્યું, લે છોરા પેટ તો આ. માથા પર વડની ડાળે બોલતા કાગડા ચીંધ્યા. કાગડાએ ભરે છે રાજુ, તો પછી તમારે બીજું શું જોઈએ? મંગળાએ ધરેલા કેડિયાની ચાળ બે રોટલા નાખતા રાજુએ કહ્યું. કોણ જાણે કેમ મંગળોએ પેલા રોટલા માથા ઉપર ઊંધા પાડીને દાળનો પડિયો લઈને ચાલતો થયો. એ ઘેઘુર વડને પેલે છેડે જઈ બેઠો. કાળુ બોલતો હતો, રામ જાણે કે શું જોઈએ છે, પણ એટલું જાણું છું કે ધરાવું નથી આવતું. લો હાથ ધોવા માંડો, જોઉં કે કેવું એ પેટ નથી ભરાતું. પણ કાળુની દુઃખભરી સુરત જોઈને રાજુએ ઉમેરવું જ પડ્યું, કોઈ દન નહીં ને આજ ક્યાંથી આવું બધું સૂજ્યું છે? કોઈ દન નહીં ને આજ ક્યાંથી આ બધું સૂજ્યું? સૂજ્યું તો ક્યારનું એ હતું રાજુ, ઠેઠ નાના હતા ત્યારનું, પણ આજે એ તારા આગળ અંતર પર ઉઘાડું છું. આટલા દને અંતર પર રહ્યું તો ભેગા ભેગી રહેવા જ દેવું હતું. રાજુ હસતી ભલે, પણ બાકી અવાજ અને આંખો કઈ આપતા હતા કે એ કાળુથી કંઈ કમ દુઃખી નથી.

ખીલી ઉઠશે ને, કાળું સ્વગત બોલતો હોય એમ હાથ ધોવા વળે, એટલું સમજતા હતા તો ઉઘાડવું જ નહોતું. પળે પળે રાજુએ પૂર્ણા કરતા મો પડતું પળે પળે રાજુએ પૈણા સરખું મો પડતું જતું હતું. ઉગાડીને શું બગડી ગયું છે? પણ સાચું કહેજે રાજુ, તને નાનપણથી નથી સંભાળતું. કોદરે આપણા બધા આ વડલા નીચે રમતા હતા. તું રોટલા કરતી ને હું હળ હાંકતો, તું ભાત લાવતી શાક ભૂલી આવતી ને હું તને મારવા ઉઠતો, પાણી ભરતી ને હું બેડું ઉતારતો. સાંભળે છે તને એ બધું? ઉભા ઢીંચણ આસપાસ હાથ પરોવી પગના અંગૂઠા વડે ભીની ધરતીને ખોતર્યા કરતી રાજુએ નજર ઉઠાવ્યા વગર ડોકું હલાવીને હા પાડી. કાળું બોલવા લાગ્યો, મને તો જ્યારે જ્યારે આ અસાડીયો દન આવે છે ત્યારે ત્યારે એ દન સાંભળ્યા વિના નથી રહેતા. તું નહીં માને, બાકી મને તો એ વખતના તારા ટચુકડા પગલાએ આ ધરતી ઉપર દેખાય છે. પેલી ફૂલવાળી ઘાઘરી ને એ અપના નજરે ચડે છે. મને ઘણું એ થાય છે કે એવડા ને એવડા રહ્યા હોત તો ભગવાને આ મૂઠ પણ આલી જ ના હોત તો. રાજુ સ્વગત બોલતી હોય એમ બોલી ઉઠી. મારો ક્યાં દન ઉઠ્યો તે ભાત હલવા આવી. દાળની કુલડી ખેંચતા કહ્યું, લો ખાઈ લો હેડો, મારે પાછું મોડું થાય છે. ના, એકવાર કહે કે તને નાનપણ સાંભળે છે. સાંભળીને રાજુએ કાળું સામે લાચાર છતાંય માળેલું નજર નાખી. સાંભળીને શું કરવાનું? આપણું ચાલતું હોત તો પણ આ મોટપણના વાઘા ઉતારીને નાના થઈ ગયા હોત, એમ જ રમ્યા કરતા હોત. હું તમારા રાંધણા રાંધત ને પાણી ભરી લાવત, બધું એ કરત, પણ શું કરવાનું? નદીમાં લાકડું તણાઈ જતું હોય તો દોડતા દોડીને અરે દરિયે પહોંચી જઈએ તો પાછું લઈ અવાય. અને આ તો એક જોરથી શ્વાસ લીધો. વહી ગયેલો સમય એ પાછો આવતો હોત તો મને એને શું જોઈતું હતું? લો ખાવા માંડો હેડો. કાળુએ દાળનું વાટલું ને રોટલું લેતા ફિક્કા હાસ્ય સાથે કહ્યું, આજ તો ભૂખ મરી ગઈ છે રાજુ. મી આવીને ઉલટાની ભૂખ મારી, એમાં રંધાયું જ છું. જાણતી હોત તો ભલી બુનને જ મોકલ. એ તો મારે લમણે લખાયેલી જ છે ને, એમ કહો કે કપાળે લખાયેલી છે. અરે હૈયે જડાયેલી છે. જે કોદરે કાળ કાઢ્યો એને મેણા કેમ કહેવાય? મેણા ના કહેવાય, પણ કોદરાને ઘઉં તો ન જ કહેવાય ને. કહી કાળુએ મોંમાં રોટલાનો ડૂચો ઘાલ્યો. અરે એ ઘઉં આપણે તો સમજી થઈને ભૂલો છો કેમ કાળું? આખા પાછા બચકા ઉતારતા કાળું એ ડોકું હલાવી. ખાવું ને પેટ ભરવું એમાં ઘણો ફરક છે રાજુ, તું જ કહેતી હતી નથી ફેર? દૂર નદી કાંઠાની તરફ તાકી રહેલી રાજુ આટલું જ બોલી, ખરો. તું એમ જાણે છે કે આપણે મનખો માનીએ છીએ, જીવીએ છીએ, બધા જીવે છે એમ આપણે જીવીએ છીએ. અને ઉમેર્યું, એમના મનખામાં શું મોરલા નાચે છે.

કાળું દાળ ભેગો રોટલો મસળતો બોલ્યો, પણ આપણો એ મન કહો ભેગો ગૂંથાયો હોત તો સાચું કહું રાજુ, અહો દન રાત મોરલા નાચ્યા જ કરત, એ તો મને લાગે, હસીને ઉમેર્યું, રાજુ જો તમને પૈણી હોત તો સાયણો રોટલો થઈ જાત અને દુનિયા એ ધારો છે. ના ના રાજુ, અરે નજરે જોયેલી વાત છે, પેથા પટેલની લખુડી છગનાને જોતી ત્યારે દન ઉગતો અને છગના એ જાણે લખુડીને આંખે અજવાળા હતા. એ બંને જણા ખૂંટા ખેડ્યા છે એવા તો આ આટલામાં કોઈએ નથી ખેડ્યા. છેવટે બાપની આબરૂએ બાઈએ વેતી મેલી, પણ 12 મહિના તો પૂરા થયા નથી, પેલા અજવાળાએ ઉલી ગયા ને, મોરલા નાચતા મટી ગયા, એ જ કજિયાને કઢાપા. લખુડીને દનની જુડે છે, લાવો વાટલું હેડો, મારે પાછું મોડું થશે. કાળું એ બી જવાયું, અને ક્યાં ખેતરોમાં ઓરવું છે, કોણ ક્યાં આવે છે કે ધણી ધણિયાણી ત્યારે કાલે કેમ ના આવે વગેરે સવાલો પૂછી વિદાય લેતી રાજુને કહ્યું, ત્યાં આવવાનો નથી, હું તો હવે જાજુ તારે ત્યાં આવવાનો નથી, પણ કામની કાંઈ ભીડ પડે તો સમાચાર મોકલજો. સાયા છો? પૂછતી રાજુ ટેડી નજરે તાકી. તને શી ખબર? ભલીબુનને મને બધી વાત કરી, તમારે એના બોલ્યા સામે ન જોવું. અત્યારે મારી આગળ એક ખૂબ આંસુ પાડે છે, કહે છે હું જ મા હાથે કરીને પિયર બગાડવા બેઠી છું, એટલે એવું છે. આમ જુઓ આ ભડભણિયા જ છે, મનમાં આવ્યું એટલે લવી નાખ્યું અને પછી પાછળથી પછતાય. લો બોલો ક્યારે આવશો? કુલડી તથા બંધ થતા એ ઊભા થઈને પૂછ્યું. ડોડીઓ થશે ત્યારે. કાળું એ જાણે વળવા ઉઠતો ન હોય એમ ઊભો થયો. રાજુ હસી, મકાઈ તો હજી ટોપલામાં પડી છે, શું કરવા રાજુ, અમથી લોકોમાં વાતો કરાવી છે. ઠીક છે, કોઈ વાર મળીએ તો. આજ તો વાત બે ઘડી હળવું જ મન થયું, બાકી ભૂખ તો કદી ભાગવાની જ નથી, એમ ગણી લો ને. ત્યારે રાજુના મોં પર વળી પાછો રન છવાઈ ગયો. એક હાથમાં કુલડીને બીજા હાથમાં બંધ રાખીને પગને અંગૂઠે વળી જમીન ખોતરવા લાગી અને સ્વગત બબડતી એક ગણગણી, મનના મોરલા મનમાં જમાડવા એ મનખો પૂરો કરવો. કાળું પણ જાણે સ્વગત બોલતો હતો, એ જ મનના મોરલા અને મનનો મનખો એ સાચો મનખો છે. જ્યાં સુધી કરેલી સગાઈ તોડવા આવતું નથી કે નિંદા કરતું નથી, નથી ઘરનું બૈરું ઈર્ષા કરતું. કાળું એ સ્નેહથી દ્રવી ઉઠેલી આંખો રાજુ સામે માંડી. નથી તું એ આમ ઘડીકમાં ઉઠીને ચાલતી થઈ? એ બે માનવીઓ નહીં, ખુદ હૈયા અને આતમ ના જાણે વાતો કરતા હતા. તેમાં એક ક્ષણે બે ક્ષણના મૌન જાણે જુગની વાતો કરી લીધી. એકમેકના અંતરને આળોટ્યા, ભેટ્યા, છૂટા પડીને રડી પડ્યા. બેઉની આંખોમાં આંસુ સરી પડ્યા. રાજુ

માણસોને ગણતી હોય તેમ હસી ચણોઠી સરખા રાતા ઓઠમાંથી શબ્દો ખર્યા. પેટને ધરપત વળે પણ હૈયાને તો. આ વાક્યાધર મૂકી રાજુ એ કાળો સામે લીંબુની પાટ સરકી આંખો આરપાર જોઈ રહી. રાજુની અણિયાણી આંખો ઉપર ઢળેલા પોપચા કરતાએ જાણે વર્ષા બનેલા પેલા વડના પાંદડા જોઈ લો. ખરી વાત છે, જાણે શ્વાસ ભરતા કાળુએ ઉમેર્યું, મારા બાપા કહેતા હતા પેટ ધબરાય સાંભળ્યા છે પણ હૈયા ધરબાયા નથી સાંભળ્યા. એણે જાણે સ્વપ્નમાંથી જાગતો હોય નિશ્વાસ નાખતા કહ્યું, જા તારે મોડું થશે. રાજુએ પેલા ભારે પગ ઉપાડતા પીઠ ફેરવી કાળુ પણ કહ્યું, પણ એ તો હજુ એ જાણે ધૂનમાં જ હતો, મનના મોરલા મનમાં રમાડવાના અને એમ મન ખોપુરો.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PMSuryaghar.gov.in પર.

ત્રણ દિવસમાં તો વાવેતર અને પડતર બધીએ જમીન લીલી છ. યુવાન પ્રવેશતી કન્યાને અંગે અંગ રોમે રોમ જેમ યુવન પ્રગટે તેમ ધરતીના અણુને અણુમાં યુવન પાંગરી ઉઠ્યું. જોત જોતામાં વૃક્ષોએ ઘેરો લીલો રંગ ધારણ કર્યો. જાણે સાગ ભર્યા પેલા ડુંગરા તો 15 દિવસમાં ધધુઈ ઉઠ્યા. આછો આસમાની રંગ ઉડીને ડોલી રહ્યા. વેંત વેંતની મકાઈઓ થઈને ને બાવટો બંટી કોદરા કઠોળ ને કુરી વગેરે વગેરે વાવા વળેલા ખેડૂતોએ વળી એ મકાઈના હળ

આંખી ઘાસ માટી અને સાથે ભળી ગઈ. જાણે ગાળેલી મકાઈ એક બે દિવસ કરમાઈ ન કરમાઈને પહેલા કરતા બમણા વેગે વધી રહી. કાળુના વાડામાં તો એટલી આછી પાડી દીધી હતી કે વેંત વેંતને છેટે જાણે આંબા રોપ્યા હોય. ને રાજુએ ત્યાંથી બે ત્રણ વાર સમાચાર આવ્યા. કાળુને કહે કે ઊભા ઊભા આવી જાય, પણ કાળુએ જાણે નિયમ લીધો હતો. દોડા

ડામો ઉલટું જ ભાગતો. અરે જો આ બેસતો શ્રાવણ મકાયો તાણી ન જાય તો વળી યાદ રાખજે, ગામને બોળે ઘાલે ને ભલભલાના છાપરા ઉડાડી લઈ જાય. કાળુને હસવું આવતું. અરે રહેવા દો, તમે આ બધા ગરીબી થઈ ગયા છો તે? મારા બાપા કહેતા હતા, મોત આબ અને ગર્ભ એ કોઈની એ ખબર પડે નથી પડવાની, અને એવું જ થયું. ભલભલા ગરબીએ જૂઠા પડવા લાગ્યા, મુદ્દત ઉપર મુદ્દત થઈ ગયા. આ પાછળ ચૂક્યો 1100 તો નક્કી, પૂનમ તો બાપનો છૂટકો નથી વરસ્યા વગર. ગોકુળ આઠમ ખાલી જાય તો મૂછ મંડાવું. એક જણે તો કાળુને સંભળાવી દીધું, મૂછ તો ઘણાય મુંડાવી નાખશે પણ પલાળવા પાણી હશે તો ને? અત્યારથી નદીમાં હનુમાન હળીઓ નાક કાઢે છે ને કૂવામાં ભૂત ભૂસકા મારે છે. પાણી જ નહીં પીવા હોય તો પછી હજામતની વાત જ ક્યાં રહી?

માથા ઉપર વાદળો આવ જા તો કરતા હતા, પણ કોઈ ન કહેતું કે ચોમાસું છે. કોદરા, બંટી, કઠોળ વગેરે વાવેતર જમીનમાં પાછું બેસી ગયું. રહ્યું સહ્યું બળદ ભેંસના પેટમાં ગયું. જ્યારે ખેતરોમાં કાળા કાળા વાદળો ઉતરી આવ્યા હોય એવી મકાઈ દિવસે દિવસે પીળી પડવા લાગી. વાયરાઓ સાથે વાત કરતી પાંઠો હતવીર્ય બનેલા હાથની જેમ લટકી પડી. જાણે કે કિશોરીને ક્ષયરોગ લાગુ પડ્યો. મકાઈ સામે જોતા નિશ્વાસ નાખતા ખેડૂતો વળી વળીને આભલા સામે જોવા લાગ્યા, તાકી રહેવા માંડી. જાણે આભલા આમથી તેમ વાદળા દોડાવીને વધારે લજ્જાવી રહ્યા હતા. કાળુ જેવાને ઘણી વાર થઈ આવતું, આ આટ આટલું પાણી જઈ રહ્યું છે તો ભગવાનને જરાય દયા નથી આવતી. એકવાર તો કાળુ બોલી ઉઠ્યો, કોઈ મને આટલો લાંબો કરી આલો ને, શું કરવો વળી ભાલો તારે. એકવાર તો કાળુ બોલી ઉઠ્યો, અરે કોઈ મને લાંબો ભાલો કરી આપો, શું કરવો ભાલો ભાઈ તારે. કોદરે પૂછ્યું, આ આભલાને કાણા કરી દો. પેલા બધા હશે. રામાએ કહ્યું, એમ જો આભલાને કાણા થતા હોત તો ભલે ભાભી બાપડા કુકડો બોલાવતા કૂવા ઉપર જઈને ધોતી રેત ખરા. ખાસ કરીને ઘરમાં એકલ દોકલ હોય તેવા માણસ ગામના જાંપા પર આવેલા પેલા કૂવા ઉપર બીજો કુકડો બોલતો ને ચાર પાંચ ખાલી વાસણ લઈ જઈને બેસતા. તાંબાના ઘડાવાળી શંકરદા નાના અને ત્રણ ચાર ઘરની સ્ત્રીઓએ માન મોંઘાઈ વધી જતી. બોલ, મને તો જરા બે ઘડી તાણી લેજો ને. લાવો તો તમારું એ બેડું ભરી આલું. ગામમાં એક બીજો કૂવો હતો પણ છેક દૂર છેક નદી પાસે. તે એટલો ઊંડો કે એની કરતાં તો નદીમાં ખોદેલી કૂઈમાં પાણી ભરી લાવવું વધારે પસંદ હતું. ભદરવા સુધી તો લોકોએ વરસાદની આશા ન છોડી. અલબત્ત મકાઈઓએ ઢોરના પેટમાં ચાલી ગઈ, મળશે ચાર થશે તો ઢોર જીવશે ને, પણ ચારની તો શી વાત રહી. કાળુએ કહ્યું તેમ શ્રાવણ સુના ગયા તો ભાદરવાએ

વાસોમાં તો આભલાય ખાલી ખમ, જાણે કોઈ કચરો ન કાઢતી ગયો હોય. દિવાળીનું પર્વ પણ સૂનું, ન જાણે ફટાકડા કોઈ લાવ્યું ન ફૂલ ચડી. ગાયો રમાડી તે નાના છોકરાઓએ તોણે ચડાવી, ન ગીત ગાયા ન હુડા હતા, જાણે સ્મશાનમાં આવી બેઠા. અરે ઢોરનાએ પગ પણ પાલો કાંદા માળતા હતા, પણ તોય જાણે આવતા કારને કળી ગયા હોય એમ ભાંગી પડતા. પણ આ સાલ પેલો મલણીયો મેહુડો ચિક્કાર કરતો હતો. સ્ત્રીઓ સિવાય નાનો મોટો આખોય પુરુષ વાર ગાવ્યો હતો, પણ તે ન હુડા ગાવા ન આવ્યો હતો, ન રીસામણા ભાંગવા આવ્યો હતો, છેલ્લા વેલા ભેટી પડવા. શંકરદાએ કહ્યું તેમ, કોણ જાણે આપણામાંથી કેટલા જીવશે ને કેટલા મરશે. કાં તો બધાએ મરીશું, પણ ભાઈ કહેવાનું એટલું કે જીવતા રહો, આવતે વર્ષે મુએલા સાંભળશે. એમનો અવાજ રૂંધાઈ ગયો, બોલી જ ન શકાયું. સૌ એકબીજાને ગળે વળીને રામ રામ કહ્યા અને છેલ્લી વિદાય દેતા હોય એમ મળી રહે. ગામ તરફ પાછા ફરતી વખતે પેલા જુવાનો જ નહીં, શ્રણછોડ, શંકરદા જેવા ખરડા તથા વેચાતરામાં સાત સાત વર્ષમાં છોકરા સુતાય નહીં, પેલા ઘોડા ગાવા લાગ્યા. કોણ જાણે કે ગાતા હતા. અરે શંકરદા કાસમની આંખોમાંથી તો પાણીની ધાર ચાલી જતી હતી. કાળુભાઈ કાળુ અને ભગા જેવા પથ્થર હૈયાના જુવાનોનો અવાજ પણ આજે ગળગળો હતો. રામા સરખો મોતને કોળિયો થઈને બેઠો હોય તેવા છઠ્ઠા કર્યા વગર ન રહી શક્યો, પણ આજે એ ઢીલો બનીને બેઠો હતો. ત્યાં સુધી કે ગામમાં બધા રીખરાવા પોતાના દોસ્તારોને નોતરું આપ્યું, ભગા કોદર ખાઈને પછી આવજો મારે ઘેર, મળશે છેલ્લા વેલા હુડા તો ભેગા બેસીને ગાઈએ. ગામમાં ટોળાઓ બંધ, માણસો ઘેર ઘેર ફરી રહ્યા, અબાલ વૃદ્ધ ભેટી રહ્યા, ભાવભીની રુદન ભરી જીવન મરણની છેલ્લી વિદાયો લઈ રહ્યા.

ઠાકોર આવ્યા, પણ એ વેરાએ એમ નામ ન લીધું. ઘેર ઘેર નોતરાય ન થવા દીધા. ડાયરાએ અલબત્ત ભરાયા. અસલ અમલ કોસંબાઈ નીકળે, પણ મનવરોએ છેલ્લા છેલ્લા ડાયરામાં ઝાંપા આગળ થઈ ઠાકોરોએ પંખાળી ઘોડી પર ચડતા કહ્યો, હું તો એમ જ કહું છું ભા કે આ કાળ આવ્યો ને મારા મોત સુધર્યા. જીવતા રો તો સાંભળજો, કોક દણ આ ઠાકોર ધાર પડ્યા ને મરી ખપ્યા. એક જોરથી શ્વાસ લઈ વળી બોલ્યા, પણ શું કરું, મારા હાથ ટૂંકા છે ને તમે બધા લાંબા પોળા છો. ક્યાં સુધી ફરી વળું? અરે એટલું જ ગામમાં ટકાય ત્યાં સુધી ટકજો, ન ટકાય તો શેરપુર આવતા રહેજો. દાણા ને બબ્બે ચચ્ચા ઢોલ લઈને તમારો વાળ વાંકો નહીં થવા દઉં. પેંકડે પર ઉમેર્યું, જ્યાં લગી હું મારી પંખાળી જીવે છે ત્યાં લગી લો રામ રામ. રામ રામ બાવજી, 50-60 માણસોની મેદની બોલી. જાણે ભમરા ગણગણ્યા. જતા ઠાકોરને કાસમે કહી રહ્યા, બાવજી કોક વાર અમારી એ ખબર, આપનો જીવ સંભાળજો. જ્યારે કાળું તો ખાંડો પાડીને કહ્યું, આ હોળી ચકલામાં અમારા પાળિયા બનાવજો. શંકરદા બાવજી જીવ મર્યાના એ શબ્દો, દુકાળ પડ્યો છે, એક ખેડૂત માટે સૌથી વધારે મહત્વનો હોય છે વરસાદ. અને વરસાદ જ જ્યારે ખેડૂત સાથે ચેડા કરે ત્યારે દુકાળની શરૂઆત થઈ છે. માનવના જીવનની નવી ભવાઈ કરી શું થશે? માનવીની આ ભવાઈમાં જ્યાં કુદરત પરીક્ષા લે છે. જાણી શું આવતા એપિસોડમાં. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પલમ પર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: હાય નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આજે આપણે તમારી માટે લઈને આવી ગયા છીએ વાંચીકમ. બના સાહિત્ય ઉત્સવમાં રેડિયો પાલનપુર અને આંગીકમ દ્વારા રજૂ થયું વાંચીકમ, જેનું ટાઇટલ હતું પડી પટોળે ભાત. આ વાંચીકમમાં તમને વિવિધ આર્ટિસ્ટોના અવાજ સાંભળવા મળશે, જેઓ જોડાયેલા છે રેડિયો પાલનપુર તેમજ આંગીકમ સંસ્થા સાથે. તો ચાલો માણીએ આજનો આ એપિસોડ પડી પટોળે ભાત વાંચીકમ, ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કે કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા આપણના, જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના.
1: કોઈ તાણો લઈ અને તૂણી લ્યો આ પડદા પાપણના,
0: જેથી અખંડ અખિયા માં રહે મારા સપના સાજણના, મારા સપના સાજણના.
2: મહેનત કરીને એને ઉછેરી જાણી ને તલોદમાં એક દિવસ સાળવીની શાળ પર પાટણનું પટોળું ઉગ્યું. પણ પાટણમાં શામજી સાળવીના ઘર આંગણે તો મોટું નાતનું વાવાઝોડું ઉમટ્યું હતું. આંગણામાં હેકડે ઠેઠ નાતના લોકોની અને પંચ સાથેની ભીડ જામી હતી.
3: અલ્યા શામજી, ક્યાં ગયો?
4: અરે શું થયું સોમાભાઈ?
3: ગજબ થયો છે ગજબ.
4: સુમા કાકા, શું થયું?
3: સાંભળ, નાતના મોવડીઓ આવે છે, ઝટ જગ્યા કર.
5: પણ આમ અચાનક?
3: અરે બન્યું છે એવું.
2: ભીડમાંથી 5-10 સાળવીઓ ઘરની અંદર પ્રવેશ કરે છે, ઘરમાં બેસે છે. બહુ ખોટું થયું છે સોમા કાકા.
3: હા હા, એ તો અમે બધાએ માનીએ છીએ ને એની ચોખ થશે. પણ વાત શું છે કાકા, કાક પેટ છૂટી વાત કરો તો સમજાય.
6: બધુંએ સમજીને બેઠા છે ને પાછા કેવા ભોળા બને છે જુઓ.
7: વીરા, મોટા માણસ જોડે વાત કેવી રીતે કરવી એ શીખ પહેલા.
6: હા શીખવાડ, તું જ બધું શીખવાડવા બેઠો છે તો શીખવાડ. તમે નપાવટોએ તો આખી સાળવીની નાતની આબરૂ ધૂળમાં નાખી છે.
3: અરે પણ વાત શું છે, કાંઈક સમજાવો તો સમજણ પડે ભાઈ. પટોળું એ પાટણની ઓળખ. બોલે એ વાતમાં કંઈ કહેવું છે?
6: હવે એમાં શું કહેવું?
3: આપણા બાપ દાદાએ હમજી વિચારીને કોક પરંપરા બનાવી. શું કામ? તો કે પાટણની કળા, પાટણનું ગૌરવ, પાટણના સાળીઓની આબરૂ વધે એ માટે.
6: ખરું,
3: દીકરી સૌને વાલી હોય ભાઈ, પણ આખરે પારકી થાપણ જ કહેવાય.
2: ખરી વાત.
3: આપણા બાપ દાદાએ દિવસ રાત તપી તપીને આ પટોળા ગૂંથવાની કારીગરી જાણી ને આખા મલકમાં પાટણના પટોળા પ્રખ્યાત થયા.
8: હા હા ભાઈ, આ બધું સાચું, પણ એમાં મારા ઘરે આટલો બધો ઉપાડો શેનો છે? હે
9: સાંભળ કાકા, એ સાંભળો એટલે ભાન થાય. પરંપરા, માન મર્યાદા, રીત રિવાજો ઘડિયાઓ એમ ને એમ નથી બનાયા, કંઈક વિચારીને બનાયા છે.
8: પણ એ બધું સાચું ભાઈ, અમે ક્યાં કોઈ રિવાજ તોડ્યો છે? હે
6: જુઓ લ્યા, આ શામળ સાળવી ભર્યા તળાવમાં પડ્યા. પડ્યા તો પડ્યા, પણ નેકળ્યા પૂરા ધાપ.

0: ને કઈ વાત તો સમજાવો તો ખબર પડે. હા તો સાંભળો આમજી, બાપ દાદાની પરંપરા છોકરીઓને પટોળા ગૂંથવા શીખવાડ્યા માંડ્યા હોત ને તો પટોળું પાટણનું ના રહ્યું હોત, ગામડે ગામડે ગૂંથાતું હોત.
1: આજ તો છોડી જાય ને પટોળાની કારીગરી લેતી જાય
0: ને આપણે આજે પટોળા ગૂંથી જે માન સન્માન રૂપિયો ટકો જે કઈ મેળવ્યા છે ને એ ના મેળવ્યા હોત.
1: પણ
0: એમાં અમે ક્યાં આવ્યા હે? પરંપરા તમે તોડી.
1: અમે તોડી?
0: છોડ, બતાવો પેલું પટોળું.
1: માણસ મોકલીને નાતના ખર્ચે પટોળું અહીં મંગાવ્યું.
0: સામળ, આ તમે જે કારસ્તાન કર્યા છે એનું પરિણામ શું આવશે ખબર છે? પટોળું હવે પાટણ નું નહીં ગણાય.
1: ગમે તે માણસ પટોળા ગૂંથશે,
2: ગમે તે ભાવે વેચાશે,
1: ને પાટણનું પટોળું બોય ભેગું થશે. આપણી આખી નાત જે પટોળા ગૂંથી ગૂંથીને પેટ્યું રડે છે ને એ હવે ભીખ માંગશે, ભીખ. રણછોડની વાત સાંભળતા જ કસુંબીની માં મોગી ખૂણામાં ઉભેલી હતી તે બહાર આવીને રડતા રડતા બળાપો ઠાલવતા કહે છે,
3: હાય હાય, હું તો પહેલેથી જ કહેતી હતી કે રિવાજને જીવની જેમ હાચવવા પડે, પણ મારું તો કોણ માને છે?
0: નાતની પરંપરા, રિવાજ, માન મર્યાદા એ બધું તો તમે ગોળીને પી ગયા છો
1: ને નાત ઉપર મુશ્કેલીના પહાડ ખડકી નાખ્યા છે તમે.
4: પણ બાપા, આ કસુંબી પટોળા ગુપ્તા ક્યારે શીખી ગઈ ને એની તો મને ખબર જ ના પડી.
2: શું ખબર ના પડી ડોહા? તારા બાપનું તુંબડું નાત બાર મૂકો કાકા, દીવો દેવતા બંધ કરો આ નપાવટોના.
1: હું તો કહું છું રાજમાં ફરિયાદ કરો ને કાંડા કપાવરાવો, પેલી કસુંબીને અહીં બોલાવો.
0: તેમ જ થશે. આમ તલોદ જેવા ગામડે પટોળું બને તો આપણી આબરૂનું શું, કારીગરીનું શું? માણસ મોકલીને બોલાવો કસુંબીને તાબડતોબ.

આંગણે સવારમાં

0: ક્રોધ થઈ જાય છે. ત્યાં તો નાતનો સંદેશો લઈને વિહો ઘરના ઝાંપેથી બૂમ પાડે છે.
1: કસુંબી ક્યાં છે?
2: શું વાત છે ભાઈ, આવો. પાટણથી આવ્યા છો? અમારા મહેમાન છો, બેહો ઘડીક.
1: બેસવા નથી આવ્યો કાકા, કસુંબીને તેડવા આવ્યો છું.
3: અરે વિહા ભાઈ, બેસો તો ખરા.
1: સાંભળ કસુંબી, ત્યાં પટોળું બનાવ્યું એ વાત સાચી?
3: હા.
1: નફટ પાછી હા કહેતા શરમાય છે, લાજ છે કઈ?
3: કારીગરી ને કસબ તો સાળવીનું ગૌરવ કહેવાય ગૌરવ, એમાં લાજ શરમ શેની વિહા ભાઈ?
1: ને બાપ દાદાની મર્યાદા આબરૂ એનું શું?
3: માનવીની આબરૂ માનવીએ કરેલા કર્મ પ્રમાણે હોય વિહા ભાઈ. સાળવીની આબરૂ એના કસબ ને પટોળામાં જ હોય એવું નથી.
1: મને પાઠ ના ભણાવીશ નફટી, તારા હારે ઊભો છું એટલે મર્યાદા રાખું છું. પણ સાંભળી લે કાન ખોલીને, તારા બાપને તારા આખા કટમને નાતે નાત બાર મૂક્યું છે.
3: ફટ એવી નાત દેવી હા.
1: તારા ભાઈના સગપણ તૂટ્યા છે, તારી મા જશે પિયર, દીવો દેવતા બંધ થઈ ગયા છે, રાજમાં ફરિયાદ કરવાની છે તારી.
3: પણ વાંક મારો ને ભોગવે મારો બાપ, આ ક્યાંનો ન્યાય વિહા ભાઈ?
2: તો આવ

0: નહીં વિહા ભાઈ, કોક બીજી ને કસુમ બી સાળવી ની છોડી છે સાળવી ની, કાંડુએ નહીં કપાવે, કારીગરી ભરી છે આ કાંડામાં, પણ આ નાતના લોકોને ઘણી ઈચ્છા છે ને, તો કહેજો કે આવશે કસુંબી છડે ચોક આવશે, ને એના બાપની આંખમાં ધૂળ નાખીને જેમ પટોળું ગુંતા શીખી ગઈ ને, એમ નાતની આંખમાં ધૂળ નાખીને એનું પટોળું એ લેતી જશે.
1: ઓહો, આટલો બધો મચ્છર
0: તે હોય જ ને, શાળવીનું લોહી છે, પટોળે ભાત પાડે ને તાણે તાણો રંગે એમાંનું લોહી, પાટણના બધા જ પટોળા ભેગા કરી રાખજો, આ કસુંબીના પટોળાની તોળે નહીં આવે, સમજ્યા?
1: તો ક્યારે આવે છે પાટણ?
0: નાત ભેગી કરી રાખજો આ પોશી આઠમે, ને જોજો સાંજ પહેલા તમારી કસુંબી વાસ્તે ગાસ્તે આવે છે કે નહીં, ને તમારી આબરૂ ઢાંકવા આ તલોદનું પટોળું લેતી જાય છે કે નહીં, સાંભળ્યું વિહા? વાસ્તે ગાસ્તે આવશે ને, સાંભળી લે, મારા બાપને નાત બાર નહીં મેલી શકો, એ તો મારી નેમ છે નેમ,
2: એ તો મારી નેમ છે નેમ. વિહો અચંબામાં જતો રહે છે, પણ જાત સંભાળીને કસુંબીના શબ્દોનો વિચાર કરતો પાટણ પાછો ફરે.

0: સૌ નાતના પંચો શામળના ખોરડે આંગણામાં ભેગા થયા છે અને કસુંબીના આવવાની રાહ જોઈ રહ્યા હોય છે. અંદરો અંદર કસુંબી શું કરશે, આવશે કે નહીં તેની ચર્ચા કરી રહ્યા હોય છે. અને ત્યાં તો વિહો બોલે છે,
1: એવા તોરથી બોલીને કાકા, એ તો તલોદ હતું એનું હાહરું, એટલે મેં હાવ રાખી, નહીં તો સીધી દૂર કરી નાખી હોત એને.
2: પણ વાસ્તે વાસ્તે ગાવાનું કેમ કહ્યું હશે?
1: તોર, અહંકાર, જીદ, બીજું શું?
2: માજી એમ પણ કહેવા માંડી કે બાપને નાત બાર નહીં મેળી શકો.
1: હા કાકા, એવું કહેતી હતી, જોઈએ તો હવે.
2: વાતમાં કા ભેદ જરૂર છે.
0: ત્યાં તો શ્યામજીના ઘર તરફ એક ટોળું આવતું દેખાય છે. ધીમો ધીમો અવાજ સંભળાય છે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અવાજ ધીમે ધીમે નજીક આવે છે અને કસુંબીની નનામી આંગણામાં પ્રવેશે છે. મોંઘી પોક મૂકીને રડી ઉઠે છે,
3: કસુંબી, ઓ મારી કસુંબી, મારી દીકરી.
0: ખીરજી અને વિહો રડતા રડતા પટોળું કસુંબી પર ઓઢાડે છે ને કસુંબીના અવાજના સૌને ભણકારા થાય છે.
4: નાથ, ભેગી કરી રાખજો પોશી આઠમે, ને જોજો

0: આવે છે,
1: વાંચતે ગાજતે અને પોતાના જીવનની છેલ્લી મહિયરની ચૂંદડી સ્વરૂપનું આ પટોળું પાછી લેતી જાય છે, જેણે તલોદમાં પોતે જાતે ગૂંચ્યું હતું પિતાની લાજ રાખવા. આ વાર્તા એ માત્ર કસુંબીની જ નહીં, પરંતુ આજે પણ કહેવાતા આ સભ્ય સમાજમાં દીકરીને દીકરા સમોવડી ગણવાની વાત જ થાય છે તે દર્શાવે છે. પણ વારસો અને જવાબદારી ભલે ને પછી ઘર ચલાવવાની હોય કે ધંધો કે રોજગારની કે સામાજિક પરંપરાઓની, પણ દીકરાને વારસદાર ગણવામાં આવે છે, દીકરીને નહીં. કસુંબીના આ પાત્રને ત્યારે જ ન્યાય મળશે કે જ્યારે સભ્ય સમાજની તમામ દીકરીઓ કાયદાની દ્રષ્ટિએ નહીં પરંતુ સામાજિક સ્તરે પણ સ્વીકાર અને સમોવડી બનશે. આ કથા વાર્તા જેના લેખક છે ડોક્ટર આશીષ ઠાકર, જેમાં લોક સંસ્કૃતિનું ટીપે ટીપું અને ભાષા

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રે મને પૂછ્યો ને

એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: हमारे साथ जुड़ें, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभरता रहो। रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણી અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s હીરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે પણ તમે
3: બોલે તુમ ના મેને કુછ કહા કહા

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

સુપર સોંગ્સ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટક્યા છીએ, અને સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સાંભળ્યો.

0: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2, આજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સઅપ નંબર છે 9512966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: હલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આર્ય એઆર અને આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યની કેટલીક સુંદર અને

કૃતિઓ લઈને. ક્યારેક વાર્તાઓ હોઈ શકે, લોકકથાઓ, લોકસંગીત અને લોકવાયકાઓ સાથે જોડાયેલી મહત્વની બાબતો, નવલિકા, નવલકથા કે પછી ટૂંકી વાર્તાઓ, ક્યારેક પ્રેરક પ્રસંગો અને નિબંધ કથાઓને પણ આપણે આપણા આ શોમાં સમાવેશ કરીએ છીએ. અને આ સિવાય સુંદર મજાની અન્ય ભાષાઓની વાર્તાઓ કે જેનો ગુજરાતીમાં અનુવાદ થયો હોય અને ગુજરાતીમાં છપાયેલી, પ્રકાશિત થયેલી આ ભાષાંતર વાર્તાઓ પણ ગુજરાતીના સાહિત્યને સમૃદ્ધ કરી રહી હોય અને જીવનમાં હકારાત્મકતાની વાત, કંઈક નવા વિચાર સાથે નવી યુવા પેઢીને અને જેમને જીવન જીવી ચૂક્યા છે તેવા વૃદ્ધો પ્રૌઢોની સાથે બાળકોને પણ સુંદર મજાનો સંદેશો મળે. જીવનમાં ક્યારેક એવું લાગતું હોય કે આવી નાનકડી વાત માટેના શું આધાર હોઈ શકે, આના કોઈના અનુભવ કે પછી કોઈ એવી અનુભવી વાત મળી જાય તો આપણા જીવનમાં આપણે નિર્ણય લઈ શકીએ, તેવી વાતોને હું અહીંયા આપણા બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આપ સૌની સાથે મારા અવાજમાં વહેંચું છું. આવી જ એક સુંદર વાર્તા જેની શરૂઆત આપણે ગત એપિસોડમાં કરી હતી, એ વાર્તા જેનું નામ છે અવસર ચૂક. જીવનમાં તમારા અને મારી પાસે ઘણા બધા માનવીય સંબંધોમાં, જીવનના નિર્ણય લેવામાં, ઉદ્યોગમાં, ભણતરમાં, ક્યારેક ક્ષણિક પણ આવેગ, આવેશ અને ઉન્માદમાં પણ કોઈ નિર્ણય લેવામાં ચૂક થઈ જાય. એનાથી પણ વધુ અગત્યનું છે કે કોઈ તક મળી હોય અને આપણે ચૂકી જઈએ. એવું કહેવાય છે ને કે મોડું ધોવા ન જવાય જ્યારે લક્ષ્મીજી દરવાજા પર હોય, તેવી જ વાર્તાની આ મૂળ કથા વસ્તુ હું લઈને આવ્યો છું. વાર્તા છે લક્ષ્મીનંદન બોહરા આસામી ભાષામાં લખાયેલી આ નવલકથાની, પરંતુ તેનો ગુજરાતીમાં ભાષાંતર કર્યો છે યશવંત મહેતાએ. અને જૂન 2026ના નવચેતનના અંકમાં તે પ્રકાશિત થઈ છે. આવો આજના એપિસોડમાં આ વાર્તાનો ભાગ બે અને તેનો અંત ભાગ, પરિણામ શું છે, શીખ શું છે તે માણીશું આપણે. પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું જ છું. તમે પણ મારી સાથે જોડાયેલા રહેજો. રેડિયો પાલનપુર પર 90.4 મેગાહર્ટ્ઝ પર.

वेलकम बैक 90.4 मेगाहर्ट्ज पर रेडियो पालनपुर पर अपना सौना सामुदायिक रेडियो स्टेशन पर हूँ आरजे एआर। आप सौ ने आ शो में वार्ता भाग बे एटले के अवसर चूक नवलकथा जे आसामी भाषा में आसामना साहित्य ने अंदर एक उत्तम वार्ता तरीके स्थान पामी है तेनो सारांश अने अंशो कहेवानो। આજના એપિસોડમાં આપણે વાર્તાને આગળ વધારીએ ત્યારે પહેલાં એ માની લઈએ કે આ અવસર ચૂક વાર્તા આપણને ક્યારેય પણ જીવનમાં મળેલી યોગ્ય તકને યોગ્ય સમયે ન ચૂકી જવાનો સંદેશો આપે છે, તે ખૂબ જ સ્પષ્ટ સંદેશો છે। વાર્તા મૂળ આસામી લેખક લક્ષ્મીનંદન બોરાએ લખી છે, ગુજરાતીમાં અનુવાદ યશવંત મહેતાએ કર્યો છે અને વાર્તા જૂન 26 નવચેતન સામયિકમાં પ્રકાશિત થઈ છે। અત્યાર સુધી આપણે માણ્યું હતું કે વાસંતી જે કોઈ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ કરે છે પરંતુ પોતાના પરિવાર અને ભાઈ માટે, કારણ કે માતા પિતા

મચ્છી ભાઈએ એને ઉછેરી છે, એટલે એ તેમના પરિવારના માન માટે તે પેલા વ્યક્તિ સાથે નાસી નથી જતી. પણ આખી વાતની અંદર મૂળ કડીરૂપ એક ડોશી હોય છે કે જેને પોતે ઘાટ પર જઈ અને પેલા વ્યક્તિ સાથે વાત કરતી હતી અને ભાગી જવાની હતી વાતની ખબર છે. જ્યારે પોતાના ભાઈએ શોધેલા એક સુંદર મજાના પરિવારમાં પરણીને જાય છે ત્યારે એના ભાઈનું એક નાનકડી ભૂલના કારણે લોકોમાં બદનામી થવાથી એ વાતને પોતાના પરિવારમાં સાસરિયામાં સાંભળે છે. એ જ ગાળાની અંદર એ વાતના વતેસરની અંદર પેલા ડોશીમાંએ ફેલાવેલી વાત પણ કે આ ભાઈ તો આવો જ છે અને એની બહેન પણ પોતાના પરિવારની ચિંતા વગર કોઈની સાથે ભાગી જવાની હતી, એટલે કે ધનંજય નામના પાત્ર સાથે, એ વાત પણ જાણે છે. એનો પતિ તે બાબતથી નારાજ થાય છે અને પછી દૂર ભાગીને, અથવા એમ કહેવાય કે રિસાઈને, એ વેપાર ધંધાના બહાનું કાઢી બહાર જાય છે અને ત્યાંથી તે પરત ફરી રહ્યો હોય થોડા દિવસો બાદ ત્યારે અકસ્માતની અંદર એનું અવસાન થાય છે. હવે પછીની વાર્તામાં શું વળાંક લેશે? વાસંતી પરિવારને સાચવે છે સાસરિયામાં કે પછી પોતાના પિયર જાય છે કે પેલા જૂના પોતાના પ્રીતિપાત્ર વ્યક્તિ સાથે? આ બધી જ વાર્તાના મૂળ અર્કને આપણે આજના આ ભાગ બે એપિસોડમાં માણવાનું છે. શરૂઆત કરીએ વાર્તાની, એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ગણપતિના અવસાન બાદ એટલે કે પરણીને થોડાક જ મહિનાઓમાં તરત વિધવા થયેલી વાસંતીને હવે સાસુ અને સસરા તથા બંને નણંદો પહેલાં કરતાં વધારે વહાલ કરવા લાગ્યા હતા. એમનો પરિવાર એટલો ઉત્તમ સંસ્કારી હોવાથી તે

પેલી મૂળ વાત તો જાણતા જ ન હતા કે પતિનો પત્ની સાથેનો કઈ બાબતનો ઝઘડો હતો, એટલે એમને તે આકસ્મિક ઘટનાના અંતે આ બિચારી વહુનો શું વાંક એમ સમજીને પણ એને વહાલ આપી રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર અવસરચૂક નવલકથાનો ભાગ 2. આ વાર્તા, આ નવલકથા આસામી લેખકે આસામી ભાષામાં લખી હતી. લેખકનું મૂળ નામ છે લક્ષ્મીનંદન બોહરા અને તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. નવચેતન સામયિકના જૂનના અંકમાં પ્રકાશિત થયેલી આ વાર્તાના અંશો તમે સાંભળી રહ્યા છો. પરણીને તરત આવેલી વાસંતીને હવે સાસુ સસરા તો ખૂબ જ લાડવાહાલ કરે છે, એને રાજી રાખવા માટેની કોશિશો પણ ખૂબ જ કરે છે. ખૂબ સમજુ લોકો એ હતા. એકવાર વાસંતી માને મળવા જવા તૈયાર થઈને ત્યારે સસરાજીએ ઉદારતાથી કહ્યું હતું, દીકરી તું અગર ત્યાં રહેવા માંગતી હોય તો એમ પણ કરી શકે છે, અમને કોઈ જ વાંધો નથી. પરંતુ વાસંતી તો થોડાક જ સમયમાં પાછી આવી હતી. એ સગર્ભા હતી અને પ્રસૂતિ પણ એની નજીક આવી રહી હતી. સાસરીમાં સૌ એની સેવા ચાકરીમાં જોડાઈ ગયા હતા, એની ખૂબ કાળજી લેતા હતા, નાની નાની વાતમાં પણ એનું ધ્યાન રાખતા હતા. અને એ પરિવારના નવા જીવને અવતરવાની હતી એ વાત તો એ સૌ જાણતા હતા, એટલે એના માટે બધા જ ખડે પગે તૈયાર રહેતા હતા. 9 મહિના પૂરા થતા પહેલાં જ વાસંતીને પ્રસવ પીડા ઉપડી. સૌને ચિંતા થવા લાગી. સસરાજી જલ્દીથી જઈને જરૂરી દવાઓ લઈ આવ્યા, પરંતુ પીડા તો વધતી જ ગઈ અને આખરે ગામની દાયણને, એટલે કે એ જે બાઈ હતા, માઢી હતા, એમને બોલાવવામાં આવ્યા. પ્રસૂતિનો પ્રસંગ હવે નજીક આવ્યો હતો. ક્યારે પ્રસવ થાય એ નક્કી ન હોવાથી અને વહેલી તક હોવાથી અનુભવી દાયણ ત્યાં પહોંચી ગઈ હતી. હવે શું થશે અને શું થયું હતું આ વાર્તા તે માણીશું આપણે અભિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મહિના પૂરા થાય તે પહેલાં પ્રસૂતિની પીડા વાસંતીને ઉપડી અને ગામની દાયણને લઈ આવવામાં આવી. દાયણે પ્રસવ તો કરાવ્યો, પરંતુ બાળક રડ્યું જ નહીં અને એ બિચારી ગભરાઈ ગઈ. એ જ વેળા પાપશીલાથી સાયકલ પર ધનંજય દોડીને આવી ગયો. એને વાસંતીની કષ્ટદાયક પ્રસૂતિના ખબર પણ મળ્યા હતા. ગામ નાનું હોય એટલે સમાચાર તો પહોંચી જ ગયા હોય, અને ધનંજયે પ્રસૂતા માટે દવાઓ

એ દવાઓ કેવી રીતે લેવી એ સમજાવવાના બહાને જ ધનંજય એ વાસંતી સાથે ધીમા અવાજે વાત કરવાનું શરૂ કરે છે. આમ દુબળી થઈ ગઈ છે તેનું કારણ હું સમજુ છું વાસંતી. ખાવા પીવાથી અખાડા તે કરવા માંડ્યા હશે, પણ યાદ રાખજે જે સ્થિતિમાં હોઈએ તેમાં હઠપૂર્વક ટકી રહેવામાં મજા છે. વાસંતીએ કહ્યું, કોશિશ કરીશ, જીવતી રહીશ. અને ધનંજય ચાલવા ગયો, એટલે કે ત્યાંથી ચાલી નીકળ્યો. બીજી બાજુ વાસંતીનું નવજાત શિશુ પણ પરલોક ચાલ્યું ગયું હતું, કારણ કે એના અંગો એ 9 માસ પહેલા પ્રસૂતિ થવાથી નબળા હતા. ધીમે ધીમે દિવસો વીતે છે અને ધનંજય ફરીવાર એ તરફ ક્યારેય ન ગયો. વાસંતી મનોમન એની ચિંતા કરતી અને એ પણ, પરંતુ કોઈને એના સમાચાર એ પૂછતી નહીં. અને ધનંજય પણ તેવું જ કરતો, આવે સમાચાર તો જાણીને બસ મનમાં રાખતો, કારણ કે લોકો અર્થનો અનર્થ જ કરી નાખતા હોય છે. પછી શું થયું એમના જીવનમાં એ માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સમય વીતે છે, વાસંતી અને ધનંજય એકબીજાના ખબરંતર ક્યારે જાણવાનો પ્રયાસ પણ નથી કરતા. ધીમે ધીમે એકવાર સમય જતા બજારમાં એક માણસને વાતો કરતો સાંભળ્યો હતો. વાત ભોગરામથી શરૂ થઈ અને એની દોસ્તી આજકાલ શહેરના ધનવાન લોકો સાથે વધી હતી તેની વાત હતી. તે વાસંતીનો ભાઈ હતો. મોટા શહેરની હોટલોમાં એ વધારે રહેતો, જાત જાતના આવડા ધંધા પણ કરતો. એમાં દાણ ચોરીથી દારૂ લાવવા જેવા ધંધા પણ સામેલ હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં એક સુંદર મજાની નવલકથા જેનું નામ છે અવસર ચૂક. આસામી લેખક લક્ષ્મીનંદન બોહરાની અને ગુજરાતીમાં અનુવાદિત યશવંત મહેતા દ્વારા કરવામાં આવેલી આ સુંદર નવલકથા. તે સમય દરમિયાન જ ધનંજયે શાંતિ સેના નામની રાષ્ટ્રવાદી સ્વયંસેવક દળની રચના કરી હતી. આ સ્વયંસેવકોએ એકવાર ઘાટ પર

નૌકામાંથી શંકાસ્પદ માલ ઉતારતા એને જોયો હતો. માલ ઉતારવા ભોગરામ અને એના માણસો આવ્યા હતા. સ્વયંસેવકોએ માલ વિશે પૂછપરછ કરી. એમાં તો તકરાર થઈ ગઈ અને ભોગરામના ગુંડાઓ શાંતિ સેનાના સ્વયંસેવકોને મારવા લાગ્યા. આ સમાચાર મળતા જ ધનંજય દોડી આવ્યો અને એણે ભોગરામને પણ જોડવા માંડ્યો અને એને ડરાવવા પિસ્તોલ પણ કાઢી. એ જ વેળા પોલીસ આવી ગઈ. ભોગરામ અને એના ગુંડા પકડાઈ ગયા. કેસ ચાલ્યો અને ભોગરામને 2 વર્ષની જેલની સજા થઈ. એના ગુંડાઓ પણ મિત્રો પણ જેલમાં ગયા. ઘટના સાંભળીને વાસંતીનું ચિત્ત ખૂબ વ્યથિત થઈ ગયું. વિચારવા લાગી કે બિચારી ભાભીની દશા કેવી હશે. એણે સસરાજીને કહ્યું કે પિતાજી, મારા લગ્ન પછી ભોગરામ બહુ દુઃખી હતો. ઘરમાં એનું ચિત્ત ચોંટતું ન હતું અને એમાંય વળી હું વિધવા થઈ અને બાળકનું મરણ થયું, એથી તો એ વધારે વેદના અનુભવતો હતો. એનું મન ઘણું સુવાળું હતું, મારા તરફી હતું. પણ આ જ ભોગરામ આવો મારફાડ્યો કેમ થઈ ગયો હશે મારો ભાઈ, એની મને ખબર જ નથી. આમ કેમ તે પલટાઈ ગયો હશે? સસરાજીએ તેને સમજાવ્યું, બેટા, દરેક માણસના 2 મન હોય છે, એક ઈષ્ટ અને એક અનિષ્ટ. ક્યારેક એક અને ક્યારેક બીજું મન પ્રબળ બને ત્યારે મનની ઇષ્ટતા જાળવા ધર્મગ્રંથો વાંચવા પડે. આ સંદેશો વાસંતીને કેટલો સમજાયો અને ન સમજાયો તે માણીશું હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બે વર્ષ જેવો સમય થયો. ઘણા બધા પરિવર્તન થયા. બહુગ્રામ જેલમાં રહ્યો એ દરમિયાન શોનાઈથી સિલિગુડી સુધી પાકો રસ્તો થઈ ગયો. બસો પણ દોડવા લાગી. પંચાયતી રાજના પ્રયોગો શરૂ થયા. પંચાયતના સભ્ય પદ, સરપંચ પદ વગેરે માટે બેસુમાર ઝઘડા પણ શરૂ થયા. પાપશીલામાં દવાખાનું પણ આવી ગયું. એમાં MBBS ડૉક્ટર પણ આવવા લાગ્યા. અહીં વાસંતીના સસરા પેન્શનરોના મંડળના પ્રમુખ બન્યા અને બંને નણંદોના લગ્ન પણ થઈ ગયા. શહેરમાં ભણવા ગયેલો દિયર ત્યાં જ કામે લાગી ગયો. વાસંતીને જતા આવતા ક્યાંક મનવરી નામની સ્ત્રીનો ભેટો થઈ ગયો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર RJ AR ના સ્વરમાં એક સુંદર મજાની નવલકથા જેનું નામ છે અવસર ચૂક. આસામી લેખક લક્ષ્મીનંદન બોરાની લખેલી અને ગુજરાતીમાં યશવંત મહેતાએ અનુવાદિત કરેલી આ નવલકથા છે. વાસંતીને જતા આવતા ક્યાંક રસ્તામાં અથવા ભેટો થઈ ગયો કોઈક માર્કેટમાં મનવરી નામની સ્ત્રીનો. ધીરે ધીરે ઓળખાણ થઈ. મનવરી 4 બાળકોની માતા હતી અને મહેનત મજૂરી કરીને જીવતી તથા બાળકોને ઉછેરતી. ધીરે ધીરે વાસંતીની પૂરી કથા એણે જાણી લીધી. એ ક્યારેક પાપશીલા પણ જતી અને ધનંજયને પણ ઓળખતી અને એને મળતી. એની વાતો પછી ધીરે ધીરે વળી વાસંતીનું મન ધનંજયને ઝંખવા લાગ્યું તેવું અનુભવતી, એટલે એકબીજાને વાતો તે પહોંચાડતી. એકવાર ગુપ્તતાના સોગંદ દઈને એણે મનવારી સાથે એક પત્ર ધનંજયને પણ મોકલ્યો હતો.

અને ધનંજયે પત્ર વાંચ્યો. પ્રિય ધનંજય, છેલ્લે તમે મારા ઘરે દવાઓ આપવા આવ્યા હતા ત્યારે મને લાગેલું કે તમે ઉદાસ છો. એકલતા પણ તમને પણ સાલે છે. આપણે બંને હજુ નાના છીએ અને બાકીની જિંદગી સાથે ગાળીએ. આ વિચાર તમને કેવો લાગે છે એ મને મનવરી સાથે જણાવજો. વાસંતીએ આખરે મનમાં રહેલી વાતને ધનંજય સુધી પહોંચાડી હતી. હવે એનો પ્રત્યુત્તર શું આવ્યો હશે તે માણીશું આપણે નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મનવરી જે વાસંતી અને ધનંજય વચ્ચે ટપાલીનું કામ કરતી. પહેલાં સંદેશાઓની આપ લે એણે કરી અને પછી એકવાર હું કોઈને નહીં કહું તેવા સોગંદ ખાઈને પણ એક પત્ર લઈને પહોંચાડ્યો. પત્રમાં મૂળ વાસંતીએ ધનંજય સાથે ફરીથી જીવન જીવવાની ઈચ્છા દર્શાવી હતી. અને હવે તમારા અને મારા મનમાં એ તો સવાલ છે જ કે પછી શું થયું હશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં એક સુંદર મજાની નવલકથા જેનું નામ છે અવસર ચૂક, જેના લેખક છે આસામી લેખક લક્ષ્મીનંદન બહોરા અને ગુજરાતીમાં અનુવાદ યશવંત મહેતાએ કર્યો છે. નવચેતન સામયિકના જૂન અંકમાં પ્રકાશિત થયેલી આ સુંદર વાર્તા અંશો હું આપને કહી રહ્યો છું. ત્યારે મનવરી પછી એ જવાબ લઈને પાછી આવે છે અને વાસંતી પાસે બેસીને એ જાણ કરે છે કે ધનંજય પરમ દિવસે તમને મળવા આવશે એવો સંદેશો એણે આપ્યો છે. એ આવે પછી સહજીવનની દરખાસ્ત મૂકવાની વાસંતીએ તૈયારી કરવા માંડી. કોઈને કહ્યા વગર જ દૂર દૂર કોઈ ગામ જતા રહેવું ને પછીની કલ્પનાઓ એના મનમાં થવા લાગી. પણ પરમ દિવસે ધનંજય ન જ આવ્યો. એ પછી દિવસો સુધી પણ ન આવ્યો અને માત્ર સમાચાર આવ્યા કે એ પાવશીલા છોડીને જતો રહ્યો છે. એ ગામ છોડીને જતો રહ્યો, ક્યાં જાય છે એ કશું જ કોઈને કહીને નથી ગયો. જાણે એક ભયંકર વિરાટ શિલા વાસંતી પર પડી છે. એનું દિલ તૂટી ગયું. એના જીવવા માટે હવે કોઈ કારણ જ ન રહ્યું, બસ શ્વાસ છે. અને એ માટે ખાવું પીવું અને પગ ઘસડવા આટલી નાનકડી ઘટના એના જીવનમાં બાકી રહી હતી. આવા દિવસોમાં એકવાર મનવરીએ નવી વાત પાછી લઈ આવી. અને આ નવી વાત શું હતી, એમાં વાસંતીનો જવાબ શું હતો, વિચાર શું હતો, એ તમારે ને મારે જાણવો છે. તમને લાગ્યું હશે કે આ દુખિયારી વાર્તામાં ક્યાંય કોઈ સુખનો અંશ આ વાસંતીને મળશે કે નહીં, અને વાર્તાનો અર્ક શું છે, એ તમામ વાતો જાણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

રેડિયો પાલનપુર પર હું આરજે એઆર આપ સૌ માટે સુંદર ગુજરાતીમાં અનુવાદિત થયેલી અને ગુજરાતી ભાષાની કેટલીક સાહિત્યિક રચના લાવું છું. અને આજે આપને કહી રહ્યો છું ભાગ બેમાં, જે ગયા એપિસોડ પર ગયા અઠવાડિયાથી શરૂ કરેલી નવલકથા અવસર ચૂક, એના અંશોની વાત તમને સંભળાવી રહ્યો છું, જેના લેખક છે લક્ષ્મીનંદન બોરા. આસામી ભાષામાં લખાયેલી અને ગુજરાતીમાં અનુવાદિત કરી છે યશવંત મહેતાએ, જે નવચેતન સામયિકમાં જૂન 2026માં પ્રકાશિત થયેલી. અને વાસંતીના જીવનમાં હવે કશું જ વહેતું નથી, સાવ માત્ર કોરું ધાકોર પાણી વિનાનું જીવન હોય.

એવું છે ત્યારે એની મિત્ર મનવરી એક નવી વાર્તા લઈ આવી, નવી વાત લઈ આવી. અને એ વાત હતી કાંચનમણીની, એટલે કે બાજુમાં રહેલા એ ગામની સુંદર મજાની એ વાત હતી. બે જુવાનિયા એ ગામના પ્રેમમાં પાગલ હતા અને ઘરેથી તે બાકી જવા માગતા હતા. અને મનવરીને તો આવી બધી વાર્તાઓ મળી જ રહેતી હતી, એટલે આ ખબર લઈ આવી હતી અને વાસંતીનું મન હળવું થાય એટલે એને કહી રહી હતી. પણ એમની પાસે, એટલે કે પેલા જુવાનિયા જે ભાગી જવા માગતા હતા, એમની પાસે પૈસા ન હતા. ક્યાં જાય, શું કરે, થોડા પૈસા તો લઈ જવા પડે. વાસંતીએ તરત જ વિચાર કર્યો અને પોતે જે અત્યાર સુધી બચત કરતી હતી એમાંથી સારી એવી મોટી રકમ એને મનવરીને આપી અને કહ્યું, આ પૈસા જઈને જુવાનિયાને આપી દેજે અને કહેજે કે પોતે નવી જિંદગી શરૂ કરવા જે ધાર્યું છે ને એ માટે વિના વિલંબે તેઓ પલાયન કરે, ભાગી જાય. કારણ કે એક અવસર ચૂક સતત જિંદગીની વ્યથા આપે છે. વાસંતીના જીવનમાં એને એક અવસર ચૂક કરી હતી અને એનું જીવન આખું ઢળાયું હતું. મૂળ વાર્તાનો અર્થ એ છે કે તક મળે છે ત્યારે સમય, મગજ, હૃદય આ બધામાંથી અવસરના મુદ્દાઓને ધ્યાને રાખીને ક્યારે ચૂક ન કરવી જોઈએ. એવું નથી કે દરેકે ભાગી જ જવાનું હોય જીવનમાં, પણ એટલું ચોક્કસ છે કે એ વિષયના અંતે તમે જેના માટે જે વસ્તુ કુરબાન કરી રહ્યા છો તેને તેના મૂળની ખબર છે કે નહીં તે જાણવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

बनासकांठा डिस्ट्रिक्ट केड़वड़ी मंडल संचालित आप सौना सामुदायिक रेडियो स्टेशन पर हर जी यार एटले के हूँ आखा एपिसोड में तमने भाग बे अवसर चूक नवलकथा जो मूल तो आसामी भाषा में आसामी लेखक लक्ष्मीनंदन बोराए लखेली तमने संभळावी रह्यो हतो। એનો ગુજરાતીમાં અનુવાદ યશવંત મહેતાએ કર્યો છે। મૂળ વાર્તામાં પ્રેમને વાર્તા સ્વરૂપે વર્ણ્યું છે, પરંતુ જીવનમાં ક્યારેક કશુંક મેળવવા માટે આપણે સંબંધો, લાગણી, સંસ્કાર આ બધી બાબતો માટે છોડતા હોઈએ ત્યારે તમારે તાજવામાં માત્ર દિલની વાત નહીં, પરંતુ મગજ એટલે કે મનના એરણને પણ ચકાસવું જોઈએ। કોઈની સાથે ભાગી જવા કરતાં એ વાતની મક્કમતાથી એની સાથે જોડાઈ રહેવું એ પણ આ વાર્તા શીખવે છે। મૂળ એ ભાવ છે કે અવસર મળે છે ત્યારે ચૂકાય નહીં એનું ધ્યાન પણ રાખવું જોઈએ। દરેક અવસર ચૂકવા માટે કે પછી મેળવવા માટે હોય એ વસ્તુનો બારીક પણ સ્પષ્ટ વિચાર હોવો જોઈએ। તાત્કાલિક નિર્ણય દ્વારા કોઈ અવસરને ચૂકી ન જવાય, એ તમારા પર છોડવામાં આવે છે। એટલે મનને આવી રીતે હકારાત્મક લાગણીઓ અને પ્રસંગોથી પ્રભાવિત કરીએ, અનુભવનું ભાથું બાંધીએ તો ચોક્કસ નિર્ણય સાચો લઈ શકીએ। ફરી મળીશું આવતા એપિસોડમાં, ત્યાં સુધી તમે તમારા પ્રતિભાવો અને તમારા જવાબ અમને મોકલી આપો। અમારા વોટ્સએપ નંબર જે માત્ર વોટ્સએપ માટે છે તેના પર તમારો અવાજ રેકોર્ડ કરીને અથવા તો ટેક્સ્ટ મેસેજીસથી મોકલો 9512966888 પર। સિવાય તમે તમારા સંદેશાઓને અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, એક્સ કે પછી ફેસબુક અને યુટ્યુબ પર કે રેડિયો પાલનપુર @gmail.com પર ઇમેઇલ કરીને મોકલી શકો। તમે અમારી સાથે કમ્યુનિટી મેમ્બર, કમ્યુનિટી ફિલ્ડ વોલેન્ટિયર, રિપોર્ટર, આરજે તરીકે પણ જોડાઈ શકો અને ગામની વાતો હળવી, ક્યારેક પ્રસંગોની, તહેવારની તો પછી કોઈક થતી મુદ્દાની વાત, જરૂરિયાતની વાત તમારા અવાજને પણ મોકલી શકો છો। અમે રેડિયો ગાર્ડન પર ઉપલબ્ધ છીએ। આ સિવાય મોબાઈલ એપ્લિકેશન પણ અમારી આઈફોન અને એન્ડ્રોઈડ ફોન પર ઉપલબ્ધ છે। ડાઉનલોડ કરો અને સાચા પાલનપુર તરીકે તમે તમારા અવાજને, અમારા અવાજને લોકો સુધી પહોંચાડો। તમારો સહયોગ અને પ્રતિભાવ અમૂલ્ય છે। ફરી મળીશું આવતા એપિસોડમાં। ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512996688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: मोहब्बत है
1: क्या जिसमें औरत है, बस
0: जन्नत ही जन्नत है।

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલ ના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર. હરે ઘર.